આજે શનિવાર, તારીખ 23 મે 2026, શક સંવંત 1948 અને વિક્રમ સંવંત 2082. શ્રોતાઓ, અધિક માસ ચાલી રહ્યો છે, ગુજરાતી મહિનો છે જેઠ સુદ આઠમ. અત્યારે સવારના 5:57 થઈ છે. આપનો દિવસ શુભ હો એવી મંગલ કામનાઓ સાથે પ્રસારણ સભાનો શુભારંભ મંગલ ધ્વનિથી કરીએ.

આકાશવાણીના દમણ કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો 102.3 મેગાહર્ટ્ઝ પર. શ્રોતાઓ, હવે થોડી જ ક્ષણોમાં હિન્દી સમાચાર આપ સાંભળશો દિલ્હી કેન્દ્ર પરથી.

0: છેલ્લા 21 વર્ષથી આપણા પ્રાકૃતિક ખજાના વિશે માહિતગાર કરતો કાર્યક્રમ હરિયાળું ગુજરાત આવી રહ્યો છે હવે નવા સ્વરૂપે.
1: દર રવિવારે રાત્રે 8 વાગે હરિયાળું ગુજરાત.
2: હવે સાંભળીએ ગોદડ બાપુની રચના બિહારી ગઢવીના સ્વરમાં.

0: છેલ્લા 21 વર્ષથી આપણા પ્રાકૃતિક ખજાના વિશે માહિતગાર કરતો કાર્યક્રમ હરિયાળું ગુજરાત આવી રહ્યો છે હવે નવા સ્વરૂપે.
1: દર રવિવારે રાત્રે 8 વાગે હરિયાળું ગુજરાત.
2: હવે સાંભળીએ સોનલ રાવલના સ્વરમાં તુલસીદાસ કૃત રામ સ્તુતિ.

આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી આપ સાંભળી રહ્યા છો પ્રાતઃકાલીન ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના. કાર્યક્રમમાં હવે સાંભળીએ દમયંતી બરડાઈને, રચના છે મુક્તાનંદની.

0: આપે ટ્યુન કરે છે આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. હવે પછીનો કાર્યક્રમ થોડી જ ક્ષણોમાં.
1: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે કાર્યક્રમ અમૃતધારા. શ્રોતા મિત્રો, અમૃતધારા કાર્યક્રમ અંતર્ગત આજનો વિષય છે આતિથ્ય, જેના વક્તા છે કે શાસ્ત્રી.
2: અતિથિ એટલે શું? તો અતિથિના માટે આપણે એ પ્રમાણેનો અર્થ કરી શકીએ કે જેની તિથિ કોઈ નક્કી નથી એનું નામ અતિથિ. આપણા બારણે કોઈ પણ અચાનક આવીને ઊભો રહે, આપણે આમંત્રણ આપેલું ન હોય અને અચાનક આવીને ઊભો રહે તેનું નામ અતિથિ કહેવામાં આવે. ભારતીય સંસ્કૃતિની અંદર અતિથિ દેવોને માટે પણ એક પૂજ્ય ભાવ શાસ્ત્રોની અંદર બતાવેલો છે. તેમાં પહેલાં તો ચાર પ્રકારના એવા દેવો બતાવ્યા, તેમાં માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ અને છેલ્લો આ અતિથિ દેવો ભવ. તેઓની ભાવના આ પ્રમાણેની એક ભારતીય સંસ્કૃતિનું એક આ એક પાસું આપણને બતાવેલું છે. ખરેખર આ અતિથિ દેવો ભવને માટે આજે પોતાના બારણાની આગળ આવેલો કોઈ પણ અતિથિ, જેની કોઈ તિથિ નથી હોતી, એવા જો અતિથિ આવે તો તેને ભારતીય સંસ્કૃતિની અંદર પૂર્વે જ્યારે આવે એટલે એને અર્ઘ્ય આપવામાં આવે અને ત્યાર પછી એની પૂજા કરવામાં આવે અને ત્યાર પછી એને ભોજન તરીકે ભોજનની એક વ્યવસ્થા પણ કરવામાં આવે. આ પ્રમાણેની એક અતિથિ દેવો ભવની ભાવના ભારતીય સંસ્કૃતિની અંદર પડેલી હોય છે અને છે અને આજ દિવસ સુધી પણ એ ચાલતી આવેલી છે. તો અતિથિ દેવો ભવ શાસ્ત્રમાં એ પ્રમાણે બતાવેલું છે, અતિથિર્યસ્ય ભગ્નાશો ગ્રહાત પ્રતિનિવર્તતે સતસ્મય દુષ્કરમ દત્વા પુણ્યમાદાય ગચ્છતિ. કે અતિથિ જે છે એ અતિથિ આવતાની સાથે જો એનો આદર સત્કાર ન થાય, એની પૂજા ન થાય તો અતિથિની પાસે રહેલું જે પાપ છે એ પાપ સામે વ્યક્તિને આપી દે છે અને સામે વ્યક્તિ પાસે રહેલું જે પુણ્ય એ પુણ્ય પોતે લઈને ત્યાંથી ચાલતો થઈ જાય છે. આ પ્રમાણે આ એક ભારતીય સંસ્કૃતિની અંદર બતાવેલું છે. તો આવા જો આપણા ભારત દેશની અંદર અતિથિઓ આવે તો એની એવી સરસ સુંદર રીતે પૂજા કરવી, આદર સત્કાર કરવો, એનો હાવભાવ કરવો, જેથી કરીને આપણું પાપ અને આપણું પુણ્ય હરણ કરીને ન લઈ જાય, પોતાનું પુણ્ય પોતાની પાસે જ રહે, એવી રીતે આ અતિથિ દેવોનું પૂજન કરવું. ભગવાન સ્વામિનારાયણે ગઢડાની અંદર જ્યારે વિરાજમાન હતા, 10 વાગ્યાનો સુમાર થઈ ગયેલો હતો અને મૂળજી બ્રહ્મચારીને કહ્યું કે મૂળજી બ્રહ્મચારી, આજે આપણે થોડીક જ રસોઈ બનાવેલી છે પણ આટલા બધા આ સંતો આવ્યા છે, હરિભક્તો આવ્યા છે, અતિથિ દેવો ગણાય, તો આ અતિથિ દેવોનું પૂજન પણ આપણે કરવું જોઈએ. તે વખતે મૂળજી બ્રહ્મચારીએ કહ્યું કે પ્રભુ, પંગતો પડી ગયેલી છે, બધાએ બેસી ગયેલા છે પણ હજુ જમતા નથી, તો તમારે જે કંઈ કરવું હોય, જે નિર્ણય લેવો હોય તે તમે નિર્ણય લઈ શકો છો. ભગવાન સ્વામિનારાયણથી જગ્યાએ આવ્યા, બધાના પતરાળા ઉપર પીરસાઈ ગયેલી જે વસ્તુઓ હતી, મીઠાઈઓ હતી, ભગવાન સ્વામિનારાયણે જાતે એક તાહડો લીધો છે અને દરેકના પતરાળા ઉપરથી એક એક એક એક એક એક મીઠાઈ લીધી છે અને એ મીઠાઈ લઈને જ્યારે ભેગી કરી છે અને અતિથિ દેવો આવ્યા છે તેમને પણ લાઈનમાં બેસાડી દીધા છે અને એ પોતાના પતરાળા ઉપરથી રહેલી પ્રસાદી એ દરેકના પતરાળા ઉપર વેચીને દીધી અને જ્યારે જમવાની હરે બોલાય છે તે વખતે બધા જ અતિથિઓને પણ જમવાને માટે બેસાડી દીધા છે અને એ હરે જ્યારે કર્યું છે અને હરે કરતાની સાથે બધા જ અતિથિઓ પણ જમી ગયા છે. આવી રીતે અતિથિ સત્કારને માટે ભગવાન સ્વામિનારાયણે ભારતીય સંસ્કૃતિ ટકાવી રાખવાને માટે દરેક સંતોને, દરેક એમના હરિભક્તોને આવી રીતને પોતાના જીવનની અંદર એવો એક ઉલ્લેખ અને એક આદેશ આપ્યો કે ભલે તમે પોતાના થાળી ઉપર બેસેલા હો અને જો અતિથિ આવતા હોય, જ્યાં સુધી એઠું ન થાય ત્યાં સુધી એ થાળીમાંથી કાઢીને પણ તમે અતિથિનો સત્કાર કરજો. આવી રીતે ભગવાન સ્વામિનારાયણે પોતાના ભક્તજનોને માટે ઉપદેશ આપેલો છે, અને એ ઉપદેશ દરેકે પોતાના જીવનની અંદર રાખવો, એવી રીતે ઉપદેશ આપેલો છે સહજાન સ્વયં મહારાજની.
1: શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ અમૃતધારા અંતર્ગત કે શાસ્ત્રીને, જેમનો વિષય હતો આતિથ્ય, જેનું પ્રસારણ
3: આકાશવાણીનું આ દમણ કેન્દ્ર છે 102.3 મેગાહર્ટઝ પર. શ્રોતા મિત્રો, હવે સાંભળીએ હિન્દી ફિલ્મ સંગીત. પ્રથમ સાંભળીએ રામ ઓર શ્યામ ફિલ્મનું ગીત, ગાયક કલાકાર મોહમ્મદ રફીના સ્વરમાં. આ ગીતના ગીતકાર શકીલ બદાયુની અને સંગીતકાર છે નૌશાદ.

0: દીક્ષા સ્કીમ ના ટેલી લો, ન્યાય બંધુ, કાયદાકીય સાક્ષરતા અને જાગરૂકતાના કાર્યક્રમમાં જોડાઓ. કાયદાકીય મદદ ટેલી લો ના ટોલ ફ્રી નંબર 1-4-4-5-4 અને વેબસાઇટ www.tally-law.in પરથી મેળવી શકાય છે.
1: કાજલ ફિલ્મનું ગીત સાંભળી ગાયક કલાકાર મોહમ્મદ રફીના સ્વરમાં. આ ગીતને સંગીત આપ્યું છે રવિએ.

હિન્દી ફિલ્મ સંગીતના કાર્યક્રમમાં અંતિમ ગીત સાંભળીએ, દો બદન ફિલ્મનું, ગાયક કલાકાર મોહમ્મદ રફીના સ્વરમાં. આ ગીતના સંગીતકાર છે રવિ

હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ અહીં પૂર્ણ કરવાની અનુમતિ આપશો. આકાશવાણીનું આ દમણ કેન્દ્ર છે 102.3 મેગાહર્ટ્ઝ પર. શ્રોતાઓ, આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સંસ્કૃત સમાચાર આપ સાંભળશો થોડી જ ક્ષણોમાં.

હમણાં જ આપ સાંભળી રહ્યા હતા શ્રી રામચરિત માનસ ગાન શ્રેણીનો 323મો મણકો. ગાયક કલાકાર હતા એ હરિહરણ. આકાશવાણીનું આ દમણ કેન્દ્ર છે. શ્રોતા મિત્રો, પ્રાદેશિક સમાચાર આપ સાંભળશો થોડી ક્ષણોમાં.

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર રિધિ ઉંધાડ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વિડીયો કોન્ફરન્સ દ્વારા 51,000થી વધુ યુવાનોને નિમણૂક પત્રોનું વિતરણ કરશે. રાજ્યની 4 સહિત દેશની 24 રાજ્યસભાની બેઠકો માટે ચૂંટણીની જાહેરાત કરાઈ. 1 જૂને જાહેરનામું પડશે. રાજ્યમાં આરટી હેઠળ ધોરણ 1માં પ્રવેશ માટે 25મીથી 27મી સુધી બીજો તબક્કો યોજાશે. ગાંધીનગર પોલીસે ડિજિટલ કંપનીમાં કરોડો રૂપિયાની છેતરપિંડીનો પર્દાફાશ કરી ડાયરેક્ટર સહિત 2 આરોપીઓ ઝડપી લીધા. હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં આજે વરસાદની આગાહી કરી. ગાંધીનગરની રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી ખાતે 29મી મેથી 4થી આર્મ રેસલિંગ અને પેરા આર્મ રેસલિંગ ચેમ્પિયનશીપ 2026 યોજાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વિડીયો કોન્ફરન્સ દ્વારા 51,000થી વધુ યુવાનોને નિમણૂક પત્રો એનાયત કરશે. શ્રી મોદી યુવાનોને સંબોધિત પણ કરશે. આ રોજગાર મેળો રોજગાર સર્જને પ્રાથમિકતા આપવાની પ્રધાનમંત્રી મોદીની પ્રતિબદ્ધતા દર્શાવે છે. એક અહેવાલ સાંભળીએ.
1: રોજગાર મેળો એ પ્રધાનમંત્રીની રોજગાર સર્જનની સર્વોચ્ચ પ્રાથમિકતા આપવાની પ્રતિબદ્ધતાને પૂર્ણ કરવા તરફ એક પગલું છે. રોજગાર મેળો યુવાનોને તેમના સશક્તિકરણ અને રાષ્ટ્ર નિર્માણમાં ભાગીદારી માટે અર્થપૂર્ણ તકો પૂરી પાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યો છે. દેશભરમાં આયોજિત 18 રોજગાર મેળાઓ દ્વારા લગભગ 12 લાખ યુવાનોને નિમણૂક પત્રો આપવામાં આવ્યા છે. આજરોજ 19મો રોજગાર મેળો દેશભરમાં 47 સ્થળોએ યોજાશે. દેશભરમાંથી પસંદ કરાયેલા નવા ભરતી થયેલા ઉમેદવારો રેલવે, ગૃહ મંત્રાલય, આરોગ્ય અને પરિવાર કલ્યાણ અને ઉચ્ચ શિક્ષણ વિભાગ સહિત વિવિધ મંત્રાલયો અને વિભાગોમાં જોડાશે. જયેશ વેગડા, આકાશવાણી સમાચાર, અમદાવાદ.
0: રાજ્યની 4 સહિત દેશની 24 રાજ્યસભાની બેઠકો પર દ્વિવાર્ષિક ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાતમાં રામ મોકરિયા, નરહરી અમીન, શક્તિસિંહ ગોયલ અને રમીલાબેન બારાનો કાર્યકાળ 21 જૂને પૂર્ણ થઈ રહ્યો છે. ત્યારે 18 જૂને મતદાન થશે, જ્યારે તે જ દિવસે સાંજે 5 વાગે મતગણતરી હાથ ધરાશે. ચૂંટણી પંચની યાદીમાં જણાવ્યા પ્રમાણે 1 જૂને ચૂંટણીનું જાહેરનામું બહાર પડશે. ઉમેદવારીપત્રો ભરવાની છેલ્લી તારીખ 8 જૂન રહેશે, જ્યારે 11 જૂન સુધી ઉમેદવારપત્રો પરત ખેંચી શકાશે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં ગાંધીનગરના ગિફ્ટ સિટીના વિકાસ અને ભવિષ્યની દિશા અંગે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં નાયબ મુખ્યમંત્રી હરસંઘવી સહિત કેન્દ્ર સરકારના અને ગિફ્ટ સિટીના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં પ્રધાનમંત્રી કાર્યાલયના મુખ્ય સચિવ પીકે મિશ્રા, ગિફ્ટ સિટી ચેરમેન ઉદય કોટક તથા અન્ય અગ્રણીઓએ ભાગ લીધો હતો. મુખ્ય મુદ્દા તરીકે ગિફ્ટ સિટીના વૈશ્વિક નાણાકીય ઇકોસિસ્ટમને વધુ મજબૂત બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો. ચર્ચામાં બેન્કિંગ, ફિનટેક, ઇન્સ્યોરન્સ અને ફંડ મેનેજમેન્ટ ક્ષેત્રના વિસ્તરણ અંગે વિશેષ ધ્યાન આપવામાં આવ્યું. આ સાથે જ ગ્લોબલ કેપિટલ સેન્ટર્સ, વિમાન અને જહાજ લીઝિંગ ઇકોસિસ્ટમના વિકાસ માટેની યોજનાઓ પર ચર્ચા કરવામાં આવી. બેઠકમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે અધિકારીઓને ગિફ્ટ સિટીના વિકાસ માટે ઝડપથી અમલમાં લાવવાના નિર્દેશ આપ્યા. આ બેઠકમાં ગિફ્ટ સિટીના વિવિધ ક્ષેત્રોમાં વિસ્તરણ અને વૈશ્વિક સ્તરે પ્રતિષ્ઠા વધારવા માટે વિશેષ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા. રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ ધોરણ 1માં પ્રવેશ માટેની સરકારી ઓનલાઇન કેન્દ્રીય પ્રક્રિયામાં પ્રથમ રાઉન્ડ પૂરો થયા બાદ ખાલી પડેલી 11,000થી વધુ બેઠકો માટે સરકારે બીજો રાઉન્ડ જાહેર કર્યો છે, જેમાં વાલીઓ 25મી મેથી 27મી મે સુધી પુનઃ શાળા પસંદગી કરી શકશે. પ્રથમ રાઉન્ડમાં 77,000થી વધારે બેઠકોમાં પ્રવેશ ફાળવવામાં આવ્યો હતો, પરંતુ અનેક વાલીઓએ છેલ્લી ઘડીએ પ્રવેશ રદ કરતા 11,000 બેઠકો ખાલી પડતા બીજો રાઉન્ડ જાહેર કરાયો છે. ખાલી પડેલી બેઠકોમાં ગુજરાતી માધ્યમની 3,000થી વધારે બેઠક છે, અંગ્રેજી માધ્યમની 5,953, હિન્દી માધ્યમની 1,614 અને અન્ય માધ્યમોની 174 બેઠકો છે. ગાંધીનગર પોલીસે ડિજિટલ કંપનીમાં કરોડો રૂપિયાની છેતરપિંડીનો પર્દાફાશ કરી ડાયરેક્ટર સહિત 2 આરોપીઓને ઝડપી લીધા છે. ગાંધીનગર જિલ્લાના ડભોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી એક ડિજિટલ પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા ટેરાબાઇટ સ્પેસમાં રોકાણ કરાવવાના બહાને કરોડો રૂપિયાની છેતરપિંડી કરાઈ હોવાનો પર્દાફાશ કરી પોલીસે કંપનીના ડાયરેક્ટર અને ઝોનલ મેનેજર સહિત 2 આરોપીઓને પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મુખ્ય આરોપી ઉત્પલ પટેલ વિદેશ ભાગી ગયો હોવાનું સામે આવ્યું છે. તપાસ ચાલુ છે અને પોલીસ દ્વારા એસઆઇટીની રચના પણ કરવામાં આવી છે. આ અંગે ગાંધીનગર જિલ્લા પોલીસ વડાએ વધુ માહિતી આપી.
2: શૂટ સ્પેસ કંપની વિરુદ્ધ ચીટિંગ ફોજરી જીપીઆઈડી ઓર બર્ડ્સ એક્ટ કે અંતર્ગત ગુના દાખલ કિયા હૈ ઇસમે દો અક્યુઝ કી ધરપકડ કિયા હૈ યે શૂટ સ્પેસ એક પોન્ઝી સ્કીમ હૈ એમએલએમ સ્કીમ હૈ ઇસમે અલગ અલગ ઇન્હોને સ્કીમ્સ બહાર નિકાલા જૈસે લાલચ મે આકે બહોત સારે પબ્લિક ઇસમે પૈસા ઇન્વેસ્ટ કિયા અભી જો ફરિયાદી હૈ ઇસમે 13 ફરિયાદી હૈ કુલ મિલા કે 5 કરોડ કે આસપાસ રકમ હૈ ઇસમે ઓર જ્યાદા પબ્લિક કે સાથ ફ્રોડ હોને કા શક્યતા હૈ કુલ મિલા કે અરાઉન્ડ 100 કરોડ કે આસપાસ યે ફ્રોડ હોને કા શક્યતા હૈ
0: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક સેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ફોલો કરશો. રાજકોટ જિલ્લાના ઉપલેટા પાસે આવેલા વેણુ બે જળાશયમાં ચોમાસા પહેલા જરૂરી સમારકામ કરવાનું હોવાથી અને ડેમ ઉપરનો પાણીનો જથ્થો નદીમાં છોડવાનું હોવાથી 25મી મેના રોજ સવાર 11 કલાકે જળાશયના 4 દરવાજા 0.91 મીટર ખોલવામાં આવશે, જેને કારણે સ્થાનિક લોકોને નદીના પટમાં અવરજવર કરવાની મનાઈ કરવામાં આવી છે. ઉપલેટાના ગધેધડ ગામના લોકોને ખાસ ચેતવણી આપવામાં આવી છે. આ સાથે વરજાંગ જાડિયા, મેખાટીંબી, નાગવદર, નીલાખા ગામના લોકોને પણ સાવચેત કરાયા છે. રાજ્યની સરકારી કચેરીઓ, બોર્ડ, કોર્પોરેશન, પંચાયત તેમજ રાજ્યમાં આવેલી બેન્કોમાં 27 મેના બદલે 28 મેના રોજ બકરી ઈદની જાહેર રજા રહેશે. રાજ્યના સામાન્ય વહીવટી વિભાગ દ્વારા બહાર પડાયેલી યાદી મુજબ રાજ્યમાં બકરી ઈદની રજા હવે ગુરૂવારે 28 મે રોજ રહેશે અને રાજ્યની તમામ સરકારી કચેરીઓ, બોર્ડ, નિગમ, પંચાયત તેમજ બેન્કો બુધવારે 27 મેના રોજ રાબેતા મુજબ ચાલુ રહેશે. સોમનાથ ચોપાટી પર દરિયામાં નહાવા ગયેલા 3 યુવાનો ડૂબી જતા સ્થાનિકોને બચાવ ટુકડી દ્વારા 2 યુવાનોને બચાવી લેવામાં આવ્યા છે, જ્યારે અન્ય 1 યુવાની શોધખોળ ચાલુ છે. ગીર સોમનાથ જિલ્લાના અમારા પ્રતિનિધિ રાજેશ ભજગોતર જણાવે છે કે મહારાષ્ટ્રથી સોમનાથ આવેલા 3 યુવાનો પ્રતિબંધ હોવા છતાં દરિયામાં નહાવા ગયા હતા અને દરિયાના પાણીમાં ડૂબવા લાગ્યા હતા, ત્યારે સ્થાનિક તરવૈયા અને બચાવ ટુકડી દ્વારા તેમને બચાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાંથી 2 યુવાનોને બચાવી લેવામાં આવ્યા હતા, જ્યારે અન્ય 1 યુવાન હજુ લાપતા છે અને તેની શોધખોળ ચાલુ છે. હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં આજે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં ગીર સોમનાથ, અમરેલી, નવસારી, તાપી, ડાંગ, ભાવનગર, વલસાડ તેમજ દમણ અને દાદરાનગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. જોકે છેલ્લા 24 કલાકમાં રાજ્યના દરેક શહેરમાં મહત્તમ તાપમાન 43.3 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 29 ડિગ્રી નોંધાયું હતું. ગાંધીનગર ખાતે આવેલી રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી ખાતે 29 મે થી 2 જૂન દરમિયાન 4th રાષ્ટ્રીય આર્મ રેસલિંગ અને પેરા આર્મ રેસલિંગ ચેમ્પિયનશીપનું આયોજન કરાયું છે. પત્રકાર પરિષદમાં આરઆરયુના ઉપકુલપતિ ડોક્ટર કલ્પેશ વાંડ્રાએ જણાવ્યું કે આ સ્પર્ધામાં દેશના આશરે 2000 જેટલા ખેલાડીઓ ભાગ લે તેવી અપેક્ષા છે. તેમણે કહ્યું કે આર્મ રેસલિંગ ફેડરેશન ઓફ ગુજરાત અને પીપલ્સ આર્મ રેસલિંગ ફેડરેશન ઇન્ડિયાના સંયુક્ત ઉપક્રમે ચેમ્પિયનશીપનું આયોજન કરાયું છે, જેમાં સબ જુનિયર, જુનિયર, યુવા, સિનિયર અને માસ્ટર્સ એમ વિવિધ કેટેગરીમાં મહિલા તેમજ પુરૂષ સ્પર્ધકો ભાગ લેશે. આ અંગે ધર્મેશ પ્રજાપતિએ વધુ વિગતો આપી.
3: ગુજરાત 2029 કે અંદર વર્લ્ડ પોલીસ ફાયર ગેમ કી યહાં પે આયોજિત કરેગા ઓર જિસમે સે 65 ગેમ ખેલને વાલે હૈ ઓર ઉસ 65 ગેમ કે અંદર 8 ગેમ રાષ્ટ્રીય રક્ષા વિશ્વવિદ્યાલય મે ખેલે જાને વાલે હૈ વો 65 ગેમ મે સે એ એક ગેમ આર્મ રેસલિંગ કા ભી હૈ અભી હમ લોગ 2026 મે હૈ હમને એ નેશનલ ચેમ્પિયનશિપ કો આયોજિત કિયા ગયા હૈ ઓર ઇસસે હમકો બહોત ઇસકા એક્સપિરિયન્સ મિલેગા અનુભવ મિલેગા ઓર ઇસકે બાદ હમ લોગ આને વાલે દિનો કે અંદર પુલિસ કે લિયે ફોર્સિસ કે લિયે ભી એસા એક ચેમ્પિયનશિપ હમ ઇસકો આયોજિત કરેંગે.
0: પાટણ જિલ્લાના 8 આયુષ્યમાન આરોગ્ય કેન્દ્રોને રાષ્ટ્રીય ગુણવત્તા ખાતરી ધોરણો માટેનું પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે. અત્યાર સુધી જિલ્લામાં કુલ 38 આયુષ્યમાન આરોગ્ય કેન્દ્ર અને કેન્દ્ર સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા આપવામાં આવતું પ્રતિષ્ઠિત NQAS પ્રમાણપત્ર પ્રાપ્ત થયું છે. ચાલુ વર્ષે ચાણસ્મા તાલુકાના ધીણોજ 2, પાટણ તાલુકાનું ખીમિયાણા, હરિજ તાલુકાનું વેજાવાડા, જ્યારે રાધનપુર તાલુકાના જેતલપુર, ડેલાણા, ધરવડી, પુરાણા અને સિદ્ધપુર તાલુકાના ગાંગલાસણ આયુષ્યમાન આરોગ્ય મંદિરને આ પ્રમાણપત્ર મળ્યું છે. આ પ્રમાણપત્ર આરોગ્ય સંસ્થાઓમાં દર્દીઓની ગુણવત્તાયુક્ત સારવાર તેમજ અલગ અલગ વિવિધ માપદંડોના મૂલ્યાંકન બાદ એનાયત કરવામાં આવે છે. અને અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વિડીયો કોન્ફરન્સ દ્વારા 51,000થી વધુ યુવાનોને નિમણૂક પત્રોનું વિતરણ કરશે. રાજ્યની 4 સહિત દેશની 24 રાજ્યસભાની બેઠકો માટે ચૂંટણીની જાહેરાત 1 જૂને જાહેરનામું પડશે. રાજ્યમાં આરટીઈ હેઠળ ધોરણ એકમાં પ્રવેશ માટે 25 મેથી 27 મે સુધી બીજો તબક્કો યોજાશે. ગાંધીનગર પોલીસે એક ડિજિટલ કંપનીમાં કરોડો રૂપિયાની છેતરપિંડીનો પર્દાફાશ કરી ડાયરેક્ટર સહિત 2 આરોપીઓ ઝડપી લીધા. હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં આજે વરસાદની આગાહી કરી. ગાંધીનગરની રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી ખાતે 29 મેથી 4th આર્મ રેસલિંગ અને પેરા આર્મ રેસલિંગ ચેમ્પિયનશીપ 2026 યોજાશે. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
4: આકાશવાણીનું આ દમણ કેન્દ્ર છે 102.3 મેગાહર્ટ્ઝ પર. શ્રોતા મિત્રો, પ્રસ્તુત છે અમારા આજની પ્રસારણ સભામાં રજૂ થનારા કાર્યક્રમોની માહિતી.

7:25 મિનિટે સાંભળશો ભક્તિ સંગીત, 7:45 મિનિટે ગુજરાતી સમાચાર તથા સમાચાર પ્રભાત આપ સાંભળશો, 8 વાગે આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી.

8 વાગીને 15 મિનિટે હાસ્ય રંગ વિવિધ ભારતી પ્રસારણના કાર્યક્રમો આપ સાંભળશો 8 વાગીને 30 મિનિટથી 10 વાગ્યા સુધી. બરાબર 10 વાગ્યે આપ સાંભળશો આપનો મનપસંદ હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર.

10:30 શ્રવણ માધુરી કાર્યક્રમ, બપોરે 11 વાગ્યે વિવિધ ભારતી પ્રસારણના કાર્યક્રમો આપ સાંભળશો.

12:30 મહિલા જગત કાર્યક્રમ આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર આપ સાંભળશો 1:20. જય જવાન હિન્દી ફિલ્મ સંગીત સાંભળશો 1:30. વિવિધ ભારતી પ્રસારણના કાર્યક્રમો 2:30 થી સાંજના 5 વાગ્યા સુધી આપ સાંભળશો.

સાંજના 5 વાગ્યે હિન્દી સમાચાર આપ સાંભળશો. 5 વાગીને 5 મિનિટે ફિલ્મ સંગીત આપ સાંભળશો. 5 વાગીને 30 મિનિટે ભજનોનો સંકલિત કાર્યક્રમ રામસાગરના રણકારે. 6 વાગ્યે સુગમ સંગીત અને યુવાણી કાર્યક્રમ 6 વાગીને 30 મિનિટે.

સાંજના 7:10 આપ સાંભળશો પ્રાદેશિક સમાચાર. 7:20 કિસાનવાણી કાર્યક્રમ. 8:45 સમાચાર સંધ્યા તથા અંગ્રેજી સમાચાર આપ સાંભળશો.

વિવિધ ભારતી પ્રસારણના કાર્યક્રમો રાત્રે 9:15 રાત્રિના 11 વાગ્યા સુધી.

રાત્રિના 11 વાગ્યે હિન્દી તથા અંગ્રેજી સમાચાર આપ સાંભળશો આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી. શ્રોતા મિત્રો, આ હતી માહિતી અમારી આજની પ્રસારણ સભામાં રજૂ થનારા કાર્યક્રમોની. આકાશવાણીનું આ દમણ કેન્દ્ર છે. શ્રોતા મિત્રો, હવે સાંભળીએ ભક્તિ સંગીત. પ્રથમ સાંભળીએ નરસિંહ મહેતાની રચના, ગાયક કલાકાર ઇસ્માઇલ ગની મીરના સ્વરમાં.

ગાયક કલાકાર હરિઓમ શરણ અને નંદિની શર્માના સ્વરમાં આપ ભજન સાંભળી રહ્યા હતા. હવે પછીનું ભજન સાંભળીએ ગાયક કલાકાર જગજીતસિંહના સ્વરમાં.

ભક્તિ સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. આકાશવાણીનું આ દમણ કેન્દ્ર છે. શ્રોતા મિત્રો, ગુજરાતી સમાચાર આપ સાંભળશો આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી થોડી જ વારમાં.

0: નમસ્કાર, આકાશવાણી સમાચાર નિકિતા શાહ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા 51,000થી વધુ યુવાનોને નિમણૂક પત્રો એનાયત કરશે. ભારત અને સાયપ્રસ સંરક્ષણ તથા સુરક્ષા સહયોગને વધુ ગાઢ બનાવવા સંમત થયા. અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયો આજે 4 દિવસની ભારત મુલાકાતે કોલકાતા પહોંચશે. સરકાર બાંગ્લાદેશ અને પાકિસ્તાન સાથેની બધી સરહદોને અભેદ બનાવવા માટે સ્માર્ટ બોર્ડર પ્રોજેક્ટ શરૂ કરશે. પેટ્રોલ ડીઝલના ભાવમાં આજે પ્રતિ લીટર 91 પૈસાનો વધારો કરાયો. અને આઈપીએલ ક્રિકેટમાં સનરાઇઝર્સ હૈદરાબાદે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 55 રનથી હરાવ્યું. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે 19મા વાર્ષિક રોજગાર મેળામાં વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા 51,000થી વધુ યુવાનોને નિમણૂક પત્રો એનાયત કરશે. આ પ્રસંગે શ્રી મોદી સભાને પણ સંબોધિત કરશે. પ્રસ્તુત છે એક અહેવાલ.
1: यह रोजगार मेला रोजगार सृजन के प्रति प्रधानमंत्री की प्रतिबद्धता को पूरा करने की दिशा में एक महत्वपूर्ण कदम है. यह रोजगार मेला युवाओं को सशक्त बनाने और राष्ट्र निर्माण में उनकी भागीदारी सुनिश्चित करने के लिए उन्हें सार्थक अवसर प्रदान कर रहा है. देश भर में अब तक आयोजित 18 रोजगार मेलों के माध्यम से 12 लाख नियुक्ति पत्र जारी किए जा चुके हैं. यह 19वां रोजगार मेला देश भर में 47 स्थानों पर आयोजित किया जाएगा. इसमें देश के सभी हिस्सों से चयनित नव नियुक्त उम्मीदवार केंद्र सरकार के विभिन्न मंत्रालयों और भागों में नियुक्त होंगे. यह रोजगार मेला देश के विकास में युवाओं की भागीदारी को मजबूत करने की दिशा में एक और बड़ा कदम है. दीपेंद्र कुमार, आकाशवाणी समाचार, दिल्ली.
0: प्रधानमंत्री नरेंद्र मोदी ने साइप्रस ना राष्ट्रपति निकोस क्रिस्टोडोलिस से આતંકવાદ સામે લડવા માટે બહુપક્ષીય પ્રયાસોને મજબૂત બનાવવા અને સંયુક્ત રાષ્ટ્ર માળખામાં આંતરરાષ્ટ્રીય આતંકવાદ પર વ્યાપક સંમેલનને વહેલામાં વહેલી તકે અંતિમ સ્વરૂપ આપવા અને અપનાવવા માટે હાકલ કરી છે. ગઈકાલે નવી દિલ્હીમાં બંને નેતાઓ વચ્ચેની વાતચીત પછી જારી કરાયેલા સંયુક્ત નિવેદનમાં બંને દેશોએ સંયુક્ત રાષ્ટ્ર અને યુરોપિયન યુનિયન દ્વારા જાહેર કરાયેલા તમામ આતંકવાદીઓ અને આતંકવાદી સંગઠનો સામે મજબૂત અને સંકલિત કાર્યવાહી કરવા વિનંતી કરી છે. બંને પક્ષો સાયબર સુરક્ષા અને ઉભરતી તકનીકો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરીને સંરક્ષણ અને સુરક્ષા સહયોગને વધુ ગાઢ બનાવવા માટે પણ સંમત થયા. અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયો આજે 4 દિવસની ભારત મુલાકાતે કોલકાતા પહોંચશે. આ તેમની પહેલી ભારત મુલાકાત છે. શ્રી રૂબિયો નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે પણ મુલાકાત કરશે. તેઓ વિદેશમંત્રી સુબ્રમણ્યમ જયશંકર સાથે વાતચીત કરશે. શ્રી રૂબિયો આગ્રા અને જયપુરની પણ મુલાકાત લેશે. ત્યારબાદ મંગળવારે તેઓ નવી દિલ્હીમાં ક્વાડ વિદેશમંત્રીઓની બેઠકમાં ભાગ લેશે. ઓસ્ટ્રેલિયાના વિદેશમંત્રી અને જાપાનના વિદેશમંત્રી પણ આ બેઠકમાં હાજરી આપશે. વિદેશ મંત્રાલયે જણાવ્યું કે આ બેઠકમાં ક્વાડના મુક્ત અને સ્વતંત્ર હિંદ પ્રશાંત વિઝનને અનુરૂપ ચાલી રહેલી પહેલોની પ્રગતિની સમીક્ષા કરવામાં આવશે. પરસ્પર હિતના પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર પણ ચર્ચા થવાની પણ સંભાવના છે. ભારત આવતા પહેલા શ્રી રૂબિયોએ ભારતને એક મહાન સાથી અને ભાગીદાર ગણાવ્યું અને કહ્યું ઘણા ક્ષેત્રોમાં ભારત સાથે મળીને કામ થઈ શકે છે. સરકાર બાંગ્લાદેશ અને પાકિસ્તાન સાથેની બધી સરહદો પર અભેદ બનાવવા માટે સ્માર્ટ બોર્ડર પ્રોજેક્ટ શરૂ કરશે. નવી દિલ્હીમાં બોર્ડર સિક્યોરિટી ફોર્સના શપથ સમારોહ અને રૂસ્તમજી મેમોરિયલ લેક્ચર સિરીઝને સંબોધતા ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું કે સ્માર્ટ બોર્ડર કોન્સેપ્ટ હેઠળ વિવિધ ટેકનોલોજીઓને એકીકૃત કરવા માટે કામ ચાલી રહ્યું છે.
2: આને વાલે એક સાલ કે અંદર હી સ્માર્ટ બોર્ડર કન્સેપ્ટ કે સાથ સીમા સુરક્ષા બલ કી સુરક્ષા મે સભી પ્રકાર કી તકનીક કો લેસ કર કર એક અભેદ બોર્ડર કી હમ સુરક્ષા કી ગ્રીડ બનાને કા કામ આગે બઢ રહા હૈ ઓર બહોત કમ સમય મે ગૃહ મંત્રાલય ડ્રોન રડાર આધુનિક કેમેરાઝ ઓર બાકી સારી તકનીક કે સાથ એક સ્માર્ટ બોર્ડર કે પ્રોજેક્ટ કો લેકર દેશ કે સામને આયેગા.
0: શ્રી શાહે જણાવ્યું કે સરકાર માત્ર ઘૂસણખોરી રોકવા માટે જ નહીં પરંતુ દેશમાંથી દરેક ઘૂસણખોરને ઓળખવા અને હાંકી કાઢવા માટે પણ પ્રતિબદ્ધ છે. ત્રિપુરા, આસામ અને પશ્ચિમ બંગાળની સરકારોએ હવે એવી નીતિઓ અપનાવવી જોઈએ જે ગેરકાયદેસર ઘૂસણખોરીને અટકાવે, તેમ તેમણે ઉમેર્યું. તેમણે સરહદ સુરક્ષા દળને ઘૂસણખોરી અટકાવવા માટે સમાન દ્રઢ અભિગમ અપનાવવા પણ વિનંતી કરી. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ @eirnews_abad ને ફોલો કરશો. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આજે પ્રતિ લીટર 91 પૈસા સુધીનો વધારો થયો છે. આ મહિનાની 15 તારીખે પ્રતિ લીટર 3 રૂપિયા, 19 તારીખે 90 પૈસાના વધારા પછી ઇંધણના ભાવમાં આ ત્રીજો વધારો છે. એકંદરે તાજેતરમાં કિંમતોમાં પ્રતિ લીટર લગભગ 5 રૂપિયાનો વધારો થયો છે. ઇરાન સંઘર્ષ અને હોર્મુઝ સ્ટ્રેટમાં વિક્ષેપો પછી વૈશ્વિક ક્રૂડ ઓઇલના ભાવમાં તીવ્ર ઉછાળા વચ્ચે આ વધારો કરવામાં આવ્યો છે. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે જણાવ્યું કે દેશમાં પેટ્રોલ અને ડીઝલ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે અને પુરવઠો સ્થિર છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં મંત્રાલયે નાગરિકોને ગભરાવા નહીં અને વાસ્તવિક જરૂરિયાત મુજબ જ ઇંધણ ખરીદવાની સલાહ આપી છે. મંત્રાલયે જણાવ્યું કે કેટલાક રિટેલ આઉટલેટ્સ પર કામચલાઉ દબાણને સંકલિત વિતરણ પ્રયાસો દ્વારા દૂર કરવામાં આવી રહ્યું છે. મંત્રાલયે વધુમાં કહ્યું કે ઉચ્ચ માંગના વર્તમાન સમયગાળા દરમિયાન જવાબદાર ઉપયોગ અને જાહેર સહયોગ બધાને ઇંધણની સરળ ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવામાં મદદ કરશે. લેબનોનમાં સંયુક્ત રાષ્ટ્ર શાંતિ રક્ષા મિશનમાં સેવા આપતા ભારતીય સૈન્ય અધિકારી મેજર અભિલાષા બરાકને પ્રતિષ્ઠિત 2025 સંયુક્ત રાષ્ટ્ર મિલિટરી જેન્ડર એડવોકેટ ઓફ ધ ઇયર એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યા છે. સાંભળીએ એક અહેવાલ.
3: મેજર અભિલાષા બરાક વર્તમાનમાં લેબનાનમાં સંયુક્ત રાષ્ટ્ર અંતરિમ બલમાં મહિલા સહભાગિતા દલકી કમાન્ડર કે રૂપમાં ભારતીય બટાલિયનમાં કાર્યરત હૈ. મેજર બરાક ભારતીય સેના કી પહેલી મહિલા લડાકુ હેલિકોપ્ટર પાયલટ ભી હૈ. મેજર બરાક યે પુરસ્કાર પ્રાપ્ત કરને વાલી તીસરી ભારતીય શાંતિ રક્ષક બન ગઈ હૈ. ઇસસે પહેલે મેજર સુમન ગવાની કો 2019 મેં ઓર મેજર રાધિકા સેન કો 2023 મેં યે પુરસ્કાર મિલા થા. વર્ષ 2016 મેં સ્થાપિત યે પુરસ્કાર પ્રતિવર્ષ સંયુક્ત રાષ્ટ્ર શાંતિ અભિયાનો મેં તૈનાત બલો કે કમાન્ડરો और मिशन प्रमुखों के नामांकनों में से चुना जाता है. भारत संयुक्त राष्ट्र शांति अभियानों में सैनिकों और पुलिस कर्मियों का सबसे बड़ा योगदान देने वाले देशों में शामिल है. समाचार कक्ष से मैं मुकेश कुमार.
0: ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં આવેલા હેમકુંડ સાહેબના કપાટ આજથી શ્રદ્ધાળુઓ માટે ખુલ્લા મુકાશે. 5,000થી વધુ શ્રદ્ધાળુઓનો પહેલો જથ્થો આજે ગોવિંદઘાટથી ગંગારિયા માટે જવા રવાના થયો છે. ગોવિંદઘાટ ગુરુદ્વારા સમિતિના મેનેજર સેવાસિંહે જણાવ્યું કે શ્રદ્ધાળુઓની પહેલી અરદાસ સાથે હેમકુંડ સાહેબના દરવાજા આજે ભક્તો માટે ખુલ્લા મુકાશે. આઈપીએલ ક્રિકેટમાં ગઈકાલે સનરાઇઝર્સ હૈદરાબાદે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 55 રનથી હરાવ્યું. હૈદરાબાદમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા સનરાઇઝર્સ હૈદરાબાદે નિર્ધારિત 20 ઓવરમાં 4 વિકેટે 255 રન બનાવ્યા. જવાબમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે તેમની નિર્ધારિત 20 ઓવરમાં 4 વિકેટે 200 રન જ બનાવ્યા. ઈશાન કિશનને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો. આ જીતથી સનરાઇઝર્સ હૈદરાબાદની પ્લેઓફમાં પહોંચવાની શક્યતા વધી છે. આ ટુર્નામેન્ટમાં આજે લખનૌ સુપર જાયન્ટ્સનો મુકાબલો પંજાબ કિંગ્સ સામે થશે. આ મેચ સાંજે 7:30 વાગે લખનૌમાં રમાશે. ભારતીય રિઝર્વ બેન્કે નાણાકીય વર્ષ 2025-26 માટે કેન્દ્ર સરકારને 2.86 લાખ કરોડ રૂપિયાના રેકોર્ડ સરપ્લસ ટ્રાન્સફરને મંજૂરી આપી છે. આ રિઝર્વ બેન્ક દ્વારા ચૂકવવામાં આવેલા સૌથી વધુ ડિવિડન્ડ પૈકીનો એક છે. ગઈકાલે મુંબઈમાં ગવર્નર સંજય મલ્હોત્રાની અધ્યક્ષતામાં બેન્કના સેન્ટ્રલ બોર્ડ ઓફ ડિરેક્ટર્સની

0: 623ની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે રિધિ ઉંધાળ.
1: આજના મોટાભાગના સમાચારપત્રોમાં ભારત સાયપ્રસ વચ્ચે કરાર, રાજ્યસભાની 24 બેઠકો માટે ચૂંટણી, અનામત અંગે સર્વોચ્ચ અદાલતની ટિપ્પણી, ઈરાન અમેરિકા યુદ્ધ અંગેના સમાચારો જોવા મળી રહ્યા છે. માતા પિતા આઈએએસ હોય તો અનામત શા માટે, સુપ્રીમ આ હેડલાઇન સંદેશ બનાવી છે. આ ઉપરાંત રાજ્યસભાની ચૂંટણી, વિશ્વ 100 સૌથી ગરમ શહેરોમાં 97 ભારતમાં જેવા સમાચાર પ્રથમ પાને જોવા મળે છે. વિશ્વના સર્વોચ્ચ શિખરે ટ્રાફિક જામ, એક દિવસમાં 275 પર્વતરોહકે સર કર્યો એવરેસ્ટ, આ હેડલાઇન ફૂલછાબે બનાવી છે. નવ ગુજરાત સમાચારે ઈરાન યુદ્ધનો અંત, હાથમેથમાં મંત્રણા નિર્ણાયક તબક્કામાં શીર્ષક સાથે પ્રથમ પાને પ્રકાશિત કરેલ છે.
0: અને અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા 51,000થી વધુ યુવાનોને નિમણૂક પત્રો એનાયત કરશે. ભારત અને સાયપ્રસ સંરક્ષણ તથા સુરક્ષા સહયોગને વધુ ગાઢ બનાવવા સંમત થયા. અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયો આજે 4 દિવસની ભારત મુલાકાતે કોલકાતા પહોંચશે. સરકાર બાંગ્લાદેશ અને પાકિસ્તાન સાથેની બધી સરહદોને અભેદ બનાવવા માટે સ્માર્ટ બોર્ડર પ્રોજેક્ટ શરૂ કરશે. પેટ્રોલ ડીઝલના ભાવમાં આજે પ્રતિ લીટર 91 પૈસાનો વધારો કરાયો. અને આઈપીએલ ક્રિકેટમાં સનરાઇઝર્સ હૈદરાબાદે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 55 રનથી હરાવ્યું. આ સાથે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
2: આપે ટ્યુન કર્યું છે આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. પ્રસ્તુત છે દેશભક્તિ ગીત, પરંતુ તે પહેલા લઈએ એક વિજ્ઞાપન વિરામ.

હવે સાંભળીએ આશા ભોંસલે અને ગીતા દત્ત તેમજ સાથી કલાકારોના સ્વરમાં અબ દિલ્હી દૂર નહીં ફિલ્મનું ગીત.

હમણાં જ આપ સાંભળી રહ્યા હતા દેશભક્તિ ગીત, પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. શ્રોતા મિત્રો, બરાબર 8 વાગે સાંભળશો હિન્દીમાં, તેમજ 8 વાગીને 15 મિનિટે અંગ્રેજીમાં સમાચાર અમે દિલ્હીથી રિલે કરીશું.

0: હસે એનું વસે કાર્યક્રમ નિર્માણ ગિરીશ કેશવાલા અને કલાકાર શ્રી શાહબુદ્દીન રાઠોડ.
1: આ કોણ હમારા હૈયામાં આવીને અચાનક છટકે છે? આંખો તો હજીએ ચૂવે છે, આ શું તો હજીએ ટપકે છે? આ કોની નજરના જાદુથી દિલ ધડક ધડક થઈ ધડકે છે? એક તીર હૃદયમાં અટકે છે ને ખાર બનીને ખટકે છે. તો પ્રેમની યુવાનોની હું વાત કરતો, પછી એ તબક્કો પૂરો થાય, સારા ઠેકાણે સગપણ થાય, મોટા મોટા મહેમાનો આવે, દામધૂમથી લગ્ન થઈ જાય, પછી લગ્ન જીવન શરૂ થાય. અને સોક્રેટીસે કીધું છે કે તમારે પરણી જવું જોઈએ. પત્ની સદાચારી હોય, સંસ્કારી હોય, શિક્ષિત હોય તો તમે લગ્ન જીવનનો આનંદ માણીને સુખી થઈ શકશો. અને જો પત્ની કર્કશા હશે, ઝઘડાખોર હશે, તો તમે ફિલસૂફ થઈ જશો. અમે વળી એમાં એટલું ઉમેરી છે કે હાસ્યકાર તો થશો જ નહીં. એટલે ઘણા છે ને પસ્તાઈ પસ્તાઈ પસ્તાઈને પછી પરણી જાય, ઘણા પરણીને પસ્તાય. એટલે આમાં પસ્તાવો તો કોમન જ છે. તમારે પહેલું પસ્તાવું પછી એ નક્કી કરી લેવાનું. પણ લગ્ન જીવન જે છે આ દેશે તો બહુ મહત્તા આપી છો. ધર્મ અર્થ કામ અને મોક્ષ ચાર ઉદ્દેશ ગણાવ્યા જીવનના, એમાં એક કામને ગણાવ્યા દેવ તરીકે પ્રસ્થાપિત કર્યો. ગ્રસ્થાશ્રમના 25 વર્ષ ફાળવા. પણ તમે જોજો કે પરણ્યા પછીના શરૂઆતના વર્ષો રહ્યા ને એ જ જિંદગીના સારામાં સારા વર્ષ. ઓલા સૂટ સિવડાવ્યા હોય, બૂટ બૂટ ને મોજા ને ટાઈ ને બસ ત્યારે મેળ પડે છે પડે છે, પછી જિંદગીમાં મેળ નથી પડતો. કોટ કરાવો તો પેન્ટનો વેચ ન રહે, અને પેન્ટ કરાવો તો પછી બૂટ તો એટલે ચંપલથી હલાવી લે. પણ એ સૂટ બૂટ સીવડાવ્યા હોય ને ઓલા આઠ ગણાના પૈસા આવ્યા હોય, ભેટ સોગાદો જે આવી હોય ને, અને બે માણા જે નીકળી પડ્યા હોય, મનમાં ઉમંગ હોય ને, હૈયામાં હામ હોય ને, ખિસ્સામાં પૈસા હોય ને, અને યુવાનીની અવસ્થા હોય ને, પત્ની ભૂલથી કોઈ સાડીની ડિઝાઇન વખાણે કે રંગ વખાણે, ત્યાં તો બે ખરીદીને પેકેટમાં બંધ થઈને સાંજે ઘરે આવી ગઈ હોય. પત્ની એમ કે આ નેકલેસ મને ગમ્યું તો પ્રોવિડન્ટ ફંડમાંથી પૈસા ઉપાડ્યા.

અને પત્ની જો એટલું જ કહી દે કે અહીં કેટલી બધી ગરમી થાય છે, ત્યાં તો હળી કાઢીને માઉન્ટ આબુની ટિકિટો લઈ આવે. પ્રિય, અહીં કેટલી બધી ગરમી થાય છે, લોકો કઈ રીતે જીવે છે એ જ હું તો સમજતો નથી. એટલે આ આપણી પેઢીઓ વહી ગઈ આ તડકા ખાય છે, અને તું આ ટાણી જીમ ભૂલી ગયો ઠાણું તો. પણ આપણે કાલે આબુ જવાનું છે, અને એમ કરીને મારા ઉપડે આબુ. તમે આબુ રોડ રેલવે સ્ટેશન છે ત્યાં વહેલી ગાડીમાં જાઓ, માઉન્ટની ખાલી બસો સામે પડી હોય, પણ આ તાજા પરણેલા એ બસ ફર્સમાં ન બે. એટલે આમ ખિસ્સામાં હાથ રાખ્યો અને ટેક્સી ડેકીમાં સામાન રાખજો. એ સર સામાન મૂકી જાય ને જીગજાગ વે માથે થઈને માઉન્ટ આબુ માથે ટેક્સી રવાના થાય ને, અને રઘુનાથજીના ટેમ્પલ પાસે નખી લેખ ને કાંઠે આવીને ઊભી રહે, માઉન્ટ હોટલનો સ્પેશિયલ રૂમ તરત જ બુક થઈ જાય ને, સર સામાન મૂકી જાય ને. આબુમાં જોયા જેવું ઘણું છે, અચળગઢ છે, ઓરિયા છે, પોલો પેવેલિયન છે, વશિષ્ઠ આશ્રમ છે, અને જગવિખ્યાત દેલવાડાના દેરા છે, પણ આમને સમય હોય તો જાય ને. વાતું વાતું વાતું પૈણા પછી શું પુરુષોના હૈયા ઉઘડી જાય. અમારી કોલેજની ક્રિકેટ ટીમ હતી ને એનો હું કેપ્ટન હતો, એ 12માં ખેલાડી તરીકે લઈ ગયા હોય. કોકનો મસલ આડોવળો થઈ જાય ને પરવડી ઇન્જરી થાય આને ઊભો રખાય એમ. અને અમે કોલેજ ફેસ્ટિવલમાં જુલિયસ સીઝર ભજ્યું હતું શેક્સપિયરનું, એમાં હું જુલિયસ સીઝર થતો, એ બાલુ લઈને ક્યાં ખૂણામાં ઊભો હોય, પણ ઓને તો સાંભળ્યા વગર છૂટક્યો નહીં. એને એ અવસ્થા હોય તો એ વળી એની વાતો કરે, એ ગરબો ગયો હતો મને ઇનામ મળ્યું હતું, અને ઓલું સસલું એવું રૂનું ભરેલું હોય છે ને એ મઢાવીને રાખ્યું હોય એના એની વાતો આવે ને. એટલે આમ આખો દી પસાર થઈ જાય. હાજે ખાલી જાહેર જનતાને દર્શન દેવા નીકળ્યા હોય ને, એમ માઉન્ટથી દેલવાડાના રસ્તે હાલ્યા જાય બસ. પણ 5 વાગે જવું હોય ફરવા તો 4 વાગ્યાથી તો તૈયારી હાલતી હોય. ભારે માયલા સોગંધી હાબુથી નાયો, એ કબૂતરના ચિતરવાળો આવે છે કોક, હમણાં અમારે બાથરૂમમાં પડ્યો હતો તો હું 2 વાર નાયો બોલો. તો મારી પત્ની કે આનેથી નાયા, મેં કીધું હા, અરે કે મોઢું જ ધોવા જ રાખ્યો છે, નાવાનો તો લાલ ગોટો નોખો હતો, અને હવે આ અત્યારે નાવાના ધોવાના એવા ભેદભાવ થયા. અમારા જમાનામાં એવું હતું નહીં કાંઈ, અમે જે હાબુથી લુગડા ધોતા ને એ જ હાબુથી નાતા, અને એ વખતે કેવા હાબુ આવતા, જેટલા નાતા ને એ લાલ ગુમ થઈ જતા, કારણ કે એમાં ફીણ સિવાય બધું નીકળતું. એટલે એવા ભારે માયલા હાબુથી નાય, અને પછી સજ ધજ જે થાય લેપટો કરે માઇન લગાડે, નીવડી ફૂકાઈ જાય એટલે માઇન વાય પોણનો પાવડર, ઓલી આઈબ્રો પેન્સિલ છે આંખ વણિયારી કરીને ખૂણા બહાર કાઢી નાખે, અને ભાઈએ વળી આમ ટાઈનો નોટ આમ આમ કર્યા કરે ને, અને ઇવનિંગ ઇન વેનિસ ને મોર્નિંગ ઇન પેરિસ ને એવા સેન્ટ સાંચ્યા હોય. 2 જણા રસ્તામાંથી હાલ્યા જતા હોય, પણ આપણને એમ થાય કે આખો બગીચો હાલ્યો જાય, અને એમાં માઉન્ટથી દેલવાડાના રોડ ઉપર એક કાંટો ખાલી ભાળી જાય, એમાં તો જોવાનું ઊભો રહી જાય. પ્રિય, ત્યાં રસ્તા પર એક કાંટો પડ્યો છે, તારો કોમળ પગ કદાચ એ કાંટા પર આવે, અને તારા પગને કંઈ થાય તો આ દુનિયામાં મારો કોણ, ગળગળો થઈ જાય, આંખમાં જળજળી આવી જાય. ઇલિયા ભાઈ તમે અહીં છો, કાંટો અહીંયા છે, પણ તું અહીં ઊભી રહેજે, એમ કરીને કાંટો 1 કિલોમીટર છેટો નાખ્યો. આ ના

પતિ પત્ની એક 5 વરાના વાણા વાઈ જાય, એમાં પત્ની ભૂલથી એ કહી દે કે આ વર્ષે આપણે આબુ જઈશું, ત્યાં આવડું વરસકું ભર્યો, શું છે આબુ? કાંઈ ગરમી નથી થતી, તે આપણને એક ના થાય છે, આ બધા નથી થતી, કાંઈ નથી જવું આબુ. પણ બાજતા બાજતા ગાડીમાં બેહે એ આબુ રોડ ને પાછો આબુ માઉન્ટ ને વળી પાછો એ માઉન્ટથી દેલવાડાનો રસ્તો ને વળી કાંટો ભાળે, 5 વરા પછી નીકળ્યા હોય ને એની કાંટો જોવે ત્યાં શું કે, જો અહીંયા કાંટો પડ્યો તને હાલવાનું ભાન નથી, જરા કામથી હાલજે. 5 વરામાં આટલો ફેર પડી ગયો અને એમાંય 12 વરસ વીતી જાય. પછી તો આબુ જવું છે નથી જવું, જવું છે નથી જવું, તે બાટતા બાટતા ગાડીમાં બેહે અને ઓલા બેડિંગ ને બિસ્તરા ને બાટા ને ડબ્બા ને વોટર બેગ ને એવું નાખ્યું હોય ને એમ આને ખૂણામાં નાખ્યો હોય, કારણ કે લેવો પડે, બિલ બધા એને ચૂકવવાના હોય. પણ આ જે કપલ પહેલી વાર ટેક્સીમાં ગયો હોય ને ત્રીજી વાર બસની લાઇનમાં ઊભા હોય, બાટાના ડબ્બા આમ રહી ગયા હોય ને પહેલી વખતે માઉન્ટ હોટલમાં ઉતર્યા હોય, ત્રીજી વાર તો જૈન દિગંબર ધર્મશાળાના એટલા રૂમમાં રોકાય, ત્યાં જઈને રાંધે, બિલ ઓછા આવે, લુગડા અહીંયા ધોવે, તે ખાંજે તો માંડ નવરા થાય, થાકીને લોચ થઈ ગયા હોય, કપાસિયાની ગુણીઓ પલરી ગયો એવા, અને આમાં મામા હાલ્યા જાય ટશાક ટશાક કરતા. પણ 12 વર્ષે તો પછી પાટલું નહીં, તંબુરાને ગલેફ જેવા થઈ ગયા, કોટના બટન બટન ઉખડી ગયા હોય, 80 ખંભા ઢળી ગયા હોય, અને પાછો 12 વર્ષે કાંટો ભાળે ત્યારે આ શું કે ખબર છે, જો અહીંયા કાંટો પડ્યો મને ખબર તને હાલવાનું ભાન નથી, અને તું પગ મૂકીશ, તારા પગને કંઈ થાય ને તો તું અહીં રોકાજે, મારે રજા નથી, આ તને કહી દેજો. એટલે આ જે છે એ જીવતરની વાસ્તવિકતા છે. પણ કહેવાનું મારે એટલું છે કે આમ ન થવું જોઈએ. પતિ પત્ની વચ્ચે પ્રસન્ન દાંપત્ય જીવનના અંત સુધી જળવાઈ રહેવું જોઈએ અને સુખનો આધાર સમજણ ઉપર છે. હા, માણા ગમે એ માનતો હોય, સુખનો આધાર સમજણ ઉપર છે. ઘસાઈને ઉજળા થવામાં જીવતરની સાર્થકતા સમાયેલી છે. તમારી પાસે શું છે એ મહત્વનું છે જ નહીં, જે છે એનો કઈ રીતે ઉપયોગ કરો છો એ મહત્વનું છે. માણા કેટલું ખાય છે મહત્વનું નથી, અને પચે છે કેટલું એ મહત્વનું. હમણાં જ લગ્ન ગાળો ગયો જો, બપોરે ને હાંજે, બપોરે ને હાંજે, એમ ખાઈખીને બેવડ વળી ગયા માણા. અને કોઈ દી એવું વાક્ય તમે સાંભળ્યો કે મારો પાડો વગડામાં ચડતો આવ્યો ને ભેંસ આટો ભારો લેતો આવ્યો? પાડા પોચે જ ચડતા આવે, તો માણસ પોચે કમાઈને પોચે જ જો ખાય તો આ તો પશુ પ્રવૃત્તિ છે. યહી પશુ પ્રવૃત્તિ હૈ કે આપ આપ હી જીએ, વહી મનુષ્ય હૈ કે જો મનુષ્ય કે લીએ મરે. તો બીજાને માટે જીવ. મને એક જણો કે સારા કામમાં મારે થોડાક પૈસા વાપરવા તો શું કરવું? મેં કે જેના ઉછીના લીધા એને દઈ જ. આ હારામ હારો કામ છે. અને આમે જુઓ ને તો જેનો જેનો વ્યવહાર શુદ્ધ એનો ધર્મ વિશુદ્ધ. પીપા પાપન કીજીએ પુણ્ય કિયા સો બાર, જો કિસી સે ના લિયા તો દિયા સો બાર. એટલે હું કહું છું, એક જણો વળી મને કે સમાજ સેવા કરવી શું કરવું? અરે નડો માં કોઈ, તમે નડવાનું બંધ કરો ને તો સમાજ સેવા છે.

એફએમ 102.3 મેગાહર્ટ્ઝ પર આકાશવાણીનું આ દમણ કેન્દ્ર છે. શ્રોતા મિત્રો, રજૂ કરીએ છીએ આપનો મનપસંદ હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમોહર.

0: ગુલમહોર કાર્યક્રમમાં પ્રથમ સાંભળીએ અગર તુમ ન હોતે ફિલ્મનું ગીત, ગાયક કલાકાર કિશોર કુમાર અને સાથીદારોના સ્વરમાં. આર ડી બર્મનનું સંગીત છે આ ગીતમાં.
1: સચ હે યે કોઈ ઇલ્ઝામ નહીં હે, અરે સચ

0: ઓછા સમયમાં વધુ નફો, બસ એક ક્લિક પર કમાલ છે.
1: અજાણે લિંક્સ પર ક્લિક ના કરો. આરબીઆઈ કહે છે,
2: જાણકાર બનો, સતર્ક રહો.
3: છેલ્લા 21 વર્ષથી આપણા પ્રાકૃતિક ખજાના વિશે માહિતગાર કરતો કાર્યક્રમ હરિયાળું ગુજરાત આવી રહ્યો છે હવે નવા સ્વરૂપે.
4: દર રવિવારે રાત્રે 8 વાગે હરિયાળું ગુજરાત.
2: વિડિયો લાઈક કરવાના પૈસા મળશે. સો ઈઝી.
0: પસાણો.
1: અજાણે લિંક્સ પર ક્લિક ના કરો. આરબીઆઈ કહે છે,
2: જાણકાર બનો, સતર્ક રહો.
5: ગાયક કલાકાર સુલક્ષણા પંડિતના સ્વરમાં સાંભળીએ આહિસ્તા આહિસ્તા ફિલ્મનું ગીત. નક્સ લેલાપુરીની રચના અને ખૈયામનું સંગીત છે આ ગીતમાં.

0: वर्क फ्रॉम होम हाई सैलरी बस एक क्लिक माँ अरे वाह
1: असानी
2: अजाने लिंक्स पर क्लिक ना करो आरबीआई कहे छे
1: जानकार बनो सतर्क रहो
3: અલંગ અલંગ ફિલ્મનું ગીત સાંભળી ગાયક કલાકાર લતા મંગેશકર અને કિશોર કુમારના સ્વરમાં રાહુલદેવ બર્મનનું સંગીત છે આ ગીતમાં.

હમણાં આપ સાંભળી રહ્યા હતા ગાયક કલાકાર અશોક ખોસલા, મુરલીધર અને ઘનશ્યામ વિશ્વાની સ્વરમાં અંકુશ ફિલ્મનું ગીત આપ સાંભળી રહ્યા હતા. શ્રોતાઓ, આકાશવાણીના દમણ કેન્દ્ર પરથી ગુલમહોર કાર્યક્રમમાં હિન્દી ફિલ્મ સંગીત આપ સાંભળી રહ્યા છો. હવે સાંભળીએ અપ્પુ રાજા ફિલ્મનું ગીત, ગાયક કલાકાર કમલ હસન અને સાથીદારોના સ્વરમાં.

0: ફ્રિકવન્સી મોડ્યુલેશન બેન્ડ 102.3 મેગાહર્ટ્ઝ પર આકાશવાણીનું આ દમણ કેન્દ્ર છે.
1: દસ લાખ ની લોટરી મને? વાવ,
2: ફસાણી! નકલી ઓફર્સ થી સાવધાન.
3: આરબીઆઈ કહે છે,
2: જાણકાર બનો, સતર્ક રહો.
4: ઓછા વ્યાજ માં લોન જોઈએ, એ પણ એપ થી? વાહ,
2: ફસાણો! અજાણ્યા એપ થી બચો.
3: આરબીઆઈ કહે છે,
2: જાણકાર બનો, સતર્ક રહો.
5: QR કોડ સ્કેન કરો, 5000 નું કેશબેક મેળવો.
6: વાહ, દિવસ સુધરી ગયો.
2: ફસાણો! યુપીઆઈ પિન એન્ટરિંગ ફક્ત પૈસા મોકલવા માટે છે.
3: આરબીઆઈ કહે છે,
2: જાણકાર બનો, સતર્ક રહો.
0: શ્રોતા મિત્રો, રજૂ કરીએ છીએ શ્રવણ માધુરી કાર્યક્રમ. શ્રવણ માધુરી કાર્યક્રમમાં પ્રથમ સાંભળીએ વાર્તાલાપ અધિક માસનું મહત્વ અને મહાત્મ્ય વિષય પર ડૉક્ટર મેહુલ કુમાર ધીરુભાઈ મહેતાનો વાર્તાલાપ.
7: રસરાજો હિ નાથો મે, કૃષ્ણ શંકર મે પિતા, માતા મે ભગવદ્ ગીતા, ધન્યોહમ વિભુરાત્મવાન. સર્વેભ્યઃ નમો નમઃ, જયતુ શ્રી કૃષ્ણઃ. હું ડૉક્ટર મેહુલ કુમાર ધીરુભાઈ મહેતા, સ્વાધ્યાય મંડળ સંચાલિત શ્રી બ્રહ્મર્ષિ સાતવડેકર સંસ્કૃત મહાવિદ્યાલયમાં પ્રાધ્યાપક તરીકે સેવા કાર્ય કરું છું. આજે આપણે સૌ સાંભળીશું, જાણીશું, અત્યારે જે દિવસો ચાલે છે, અત્યારે જે મહિનો ચાલે છે, એ માસ અને મહિનો એટલે પવિત્ર અધિક માસ. આપણા શાસ્ત્રોમાં, આપણા સનાતન ધર્મમાં, ભારતીય સંસ્કૃતિમાં સમય, સ્થાન, વાર, ચોઘડિયા નું એક અલગ અને વિશિષ્ટ મહત્વ છે. મુહૂર્તની સાથે સમયનું પણ આપણા શાસ્ત્રોમાં એક અલગ મહત્વ છે. અત્યારે જે સમય ચાલે છે, અત્યારે જે માસ ચાલે છે, એ અધિક માસ ચાલે છે. બહુ પ્રસિદ્ધ એવી એક ઉક્તિ છે, અધિકસ્યાધિકમ ફલમ. અધિક માસમાં આપણે જે પણ કોઈ કાર્ય કરીએ, વ્રત કરીએ, જપ કરીએ, અનુષ્ઠાન કરીએ, દાન કરીએ, એનું આપણને અધિક ફળ મળતું હોય છે. પણ અધિક માસનો મહિમા શું છે? અધિક માસની આ પવિત્ર પરંપરા આપણે સૌ એટલા માટે જાણવાની છે, એની પાછળનું એક રહસ્ય છે. આપણે જે સનાતન સંસ્કૃતિમાં જીવી રહ્યા છીએ, જે સનાતન સંસ્કૃતિને આપણે માની રહ્યા છીએ, આપણો સનાતનનો જે ધર્મ છે, એ સનાતનના ધર્મમાં પ્રસિદ્ધ વાત છે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. આ આપણા બ્રહ્માજી દ્વારા આ સૃષ્ટિનું સર્જન થયું છે. ભગવાન વિષ્ણુ દ્વારા આ સૃષ્ટિનું સંચાલન થાય છે અને ભગવાન શંકર દ્વારા આ સૃષ્ટિનો સંહાર થાય છે. હવે ભગવાન વિષ્ણુ ને સીધો સંબંધ, અથવા તો આ જે અધિક માસ છે એનો સીધો સંબંધ ભગવાન વિષ્ણુ સાથે છે. પ્રસિદ્ધ એક સ્તોત્ર છે, અમાની માનદો માન્યઃ, એટલે કે વિષ્ણુ સહસ્ત્ર નામનું એક સ્તોત્ર છે. એ સ્તોત્રમાં આ એક શ્લોક છે અને આ શ્લોકનું આ એક પદ છે, અમાની માનદો માન્યઃ. અમાની, જેને માન સાથે લેવા દેવા નથી, માનદઃ એટલે કે જે બીજાને માન આપે છે, અને બીજાને માન આપે છે એટલા માટે એ સર્વસ્થાને માન્ય છે એવા ભગવાન વિષ્ણુ. આ અધિક માસના અધિષ્ઠાતા દેવ ભગવાન વિષ્ણુ છે. પદ્મપુરાણની એક એવી કથા છે, અધિક માસ એને મલમાસ તરીકે પણ ઓળખીએ છીએ. એ અધિક માસ ભગવાન વિષ્ણુના શરણે ગયો અને પ્રાર્થના કરી, એ પ્રાર્થના સાંભળી, અને ત્યારથી અધિક માસના અધિષ્ઠાતા દેવ એ ભગવાન વિષ્ણુ માનવામાં આવે છે. હવે અધિક માસના અનેક નામ છે, અધિક માસ, મલમાસ, અને એના અધિષ્ઠાતા દેવ ભગવાન વિષ્ણુ છે, એટલા માટે એને પુરુષોત્તમ માસ તરીકે પણ આપણે બધા ઓળખીએ છીએ. હવે આપણા સંસ્કૃતિમાં, આપણી પરંપરામાં બહુ પ્રસિદ્ધ બે શબ્દ છે, એક અધિક માસ અને બીજો ક્ષય માસ. ક્ષય માસ એટલે ચાંદ્રમાસ, ચંદ્ર મહિનો, અને એ દરમિયાન સૂર્ય બે રાશિઓ બદલે, એટલે કે સૂર્ય સંક્રાંતિ થાય તેને ક્ષય માસ કહેવામાં આવે છે. આજે ક્ષય માસની ઘટના હોય છે એ પ્રાયઃ 19 અથવા તો 141 વર્ષના અંતર પછી આવી ઘટના બનતી હોય છે. પણ આપણી સંસ્કૃતિ એ નિશ્ચિત પ્રમાણ સાથે વાત કરે એટલા માટે જે ક્ષય માસ હોય છે એ ક્ષય માસ પ્રાયઃ નિશ્ચિતપણે માક્ષર અને પોષ માસ જ ક્ષય માસ બનતા હોય છે. એની સાથે જ દ્વિતીય એટલે કે અધિક માસ, જે અત્યારે અધિક જ્યેષ્ઠ માસ ચાલે છે, જેને પુરુષોત્તમ માસ અથવા તો મલમાસ તરીકે પણ આપણે સૌ ઓળખીએ છીએ. હિન્દુ પંચાંગ પ્રમાણે લગભગ દર 3 વર્ષે એક 12 મહિનાની સાથે 13મો મહિનો, જે વધારાનો મહિનો આવતો હોય છે, એને આપણે સૌ અધિક માસ તરીકે ઓળખતા હોઈએ છીએ. ચાંદ્ર વર્ષ એ 354 દિવસ અને સૌર વર્ષ એ 365 દિવસ વચ્ચેના આ જે 11 મહિનાનો તફાવત હોય છે, એ તફાવતને સંતુલિત કરવા માટે એ અધિક માસ આવતો હોય છે. જે ચાંદ્રમાસમાં સૂર્ય પોતાની રાશિ બદલતો નથી, એટલે કે સંક્રાંતિ થતી નથી, તે માસને અધિક માસ તરીકે આપણે સૌ ઓળખીએ છીએ અને એ માસને અધિક માસ તરીકે ઓળખવામાં આવે છે. હવે બહુ પ્રસિદ્ધ છે કે આપણા સનાતન ધર્મમાં, સનાતન સંસ્કૃતિમાં તિથિ, વાર, નક્ષત્ર, યોગ અને કરણ આ 5 વસ્તુ બહુ પ્રસિદ્ધ છે. એમાંના 27 નક્ષત્ર છે. એ 27 નક્ષત્ર મહિનો 30 દિવસનો હોય છે, તો જે 3-3-3 દિવસનો તફાવત પડતો હોય છે, એ બધા દિવસો ભેગા થઈ 2.5 વર્ષ પછી એ એક માસ સ્વરૂપે, એટલે કે અધિક માસ તરીકે એને ઓળખવામાં આવે છે. હવે અધિક માસમાં શાસ્ત્રીય રીતે સનાતન ધર્મ પ્રમાણે અમુક કાર્ય એ ત્યાજ્ય કાર્ય હોય છે અને અમુક કાર્ય એ આપણે કરવાના હોય છે. યજ્ઞ છે, લગ્ન છે, કોઈ શુભ કાર્ય છે, આ શુભ કાર્યનો પ્રારંભ એ અધિક માસમાં કરવામાં આવતો નથી. તો અધિક માસમાં કરવાનું શું? વ્રત, જપ, અનુષ્ઠાન અને સવિશેષ અધિક માસમાં દાનનો વિશેષ મહિમા છે. આપણા શાસ્ત્રોમાં દાન માટે અનેક વાતો શાસ્ત્રોમાં કીધેલી છે. એવું કહેવાય છે, ગોદુગ્ધમ વાટિકા પુષ્પમ વિદ્યા કૂપો દકમ ધનમ દાનાદ વિવર્ધતે નિત્યમ અદાનાચ વિનશ્યતિ. ગોદુગ્ધમ એટલે ગાયનું દૂધ, વાટિકા પુષ્પમ એટલે પુષ્પ, વિદ્યા એટલે વિદ્યા, કૂપોદકમ કૂવાનું જળ, અને ધનમ એટલે લક્ષ્મી. દાનાદ વિવર્ધતે નિત્યમ અદાનાચ વિનશ્યતિ. આ આટલી વસ્તુનું જો દાન આપવામાં આવે તો એ દાન આપવાથી નિત્ય વધતું હોય છે, અને જો દાન આપવામાં ન આવે તો એનો ક્ષય થતો હોય છે. સમજવા જેવી વાત એ છે કે દાન આપવાથી પૈસા ઓછા થતા હશે પણ લક્ષ્મીમાં વધારો થતો હોય છે. લક્ષ્મીમાં અને પૈસામાં આપણા શાસ્ત્રોમાં ફરક છે, ને એટલા માટે જ આ અધિક માસમાં શક્ય હોય એટલું આપણે આપણી પાસે રહેલું એમાંનો 10મો ભાગ પણ દાન આપી અને આપણે કૃતાર્થ થવું જોઈએ. શાસ્ત્રીય રીત પ્રમાણે શક્ય હોય એટલું આ અધિક માસમાં ભગવાન વિષ્ણુની ભક્તિ કરવી જોઈએ. ભગવાન વિષ્ણુની ભક્તિ દ્વારા જ આપણી દરેક મનોકામના એ પૂર્ણ થતી હોય છે. શાસ્ત્રોમાં એવું કીધું છે, સર્વસાધનહીનસ્ય પરાધીનસ્ય સર્વતઃ પાપપીનસ્ય દીનસ્ય શ્રીકૃષ્ણ શરણમ મમ. જે સર્વસાધનહીન છે, પરાધીનસ્ય સર્વતઃ, જે હર હંમેશ પરાધીન છે, અને જેમનો અંતરાત્મા પાપી છે, એ દરેક માટે ભગવાન શ્રીકૃષ્ણનું શરણ એ હર હંમેશ દરેકને માટે એ ભક્તિમય અને અનેક લોકો માટેનું ભગવાન વિષ્ણુનું શરણ એ હર હંમેશ જીવન બની જતું હોય છે. ને એટલા માટે આપણે શક્ય હોય એટલું અધિક માસમાં ભગવાન વિષ્ણુની ભક્તિ કરવી જોઈએ, ભગવાન વિષ્ણુના જપ તપ અનુષ્ઠાન કરવા જોઈએ. રામાયણમાં પણ એવું કીધું છે, કલયુગમાં નામનો મહિમા છે અને નામ માત્રથી જ ભગવાન કલયુગમાં મળે છે. ને એટલા માટે આ બધા જ દિવસોમાં પવિત્રમાં પવિત્ર દિવસો એ અત્યારે અધિક માસના ચાલી રહ્યા છે. આપણી સનાતન સંસ્કૃતિમાં મુહૂર્ત પ્રમાણે આપણે યોગ્ય કાર્ય કરતા હોઈએ છીએ અને યોગ્ય કાર્ય કરવા માટેના પણ યોગ્ય મુહૂર્ત હોય છે. ને એટલા માટે જ તે બ્રહ્મ મુહૂર્તનો એક વિશેષ મહિમા છે. જો દિવસમાં બ્રહ્મ મુહૂર્ત યોગ્ય હોય તો આપણા આ જે જીવન છે, આ 3 વર્ષની વચ્ચે જે અધિક માસનો મહિનો આવે છે, એ મહિનો પણ સૌથી શ્રેષ્ઠ ઉત્તમ કાર્ય કરવા માટે માનવામાં આવે છે. ભગવાનની ભક્તિ દ્વારા જ આપણને સર્વસ્વ અને સર્વસામર્થ્ય પ્રાપ્ત થાય એવું આપણા શાસ્ત્રો કહે છે. ભગવાનની ભક્તિ એ આપણે આપણા જીવનને ધન્ય કરવા માટે કરવાની હોય છે. શાસ્ત્રો એવું કહે છે, ધર્મગ્રંથો એવું કહે છે કે આપણે અનેક વિધ સાબુથી સ્નાન કરીએ પણ સાબુથી સ્નાન કરવાથી શરીરના રોગ દૂર થાય છે. આત્માના રોગ દૂર કરવા માટે તો આપણે શાસ્ત્રોના શરણે જવું પડે, આપણે ભગવાનના શરણે જવું પડે. ભગવાનનો નામ જપ તપ અનુષ્ઠાનથી જ આપણો આત્મા એ હર હંમેશ ધન્ય અને પવિત્ર થતો હોય છે. તો સૌથી શ્રેષ્ઠ અને ઉત્તમ સમય એ ભગવાનના નામ લેવાનો, જપ કરવાનો, અનુષ્ઠાન કરવાનો અને દાન કરવાનો શ્રેષ્ઠ સમય અને શ્રેષ્ઠ માસ એટલે આ અધિક પુરુષોત્તમ માસ. એ અધિક પુરુષોત્તમ માસમાં આપણે શક્ય હોય એટલા વ્રત, જપ, અનુષ્ઠાન અને ભગવાનની ભક્તિ કરી આપણે પણ કૃતાર્થ થઈએ, સાથે સાથે આપણા પરિવારને અને આપણને જે આ સનાતન સંસ્કૃતિમાં જીવવાનો અવસર મળ્યો છે, આ પવિત્ર પરંપરામાં આપણને જીવવા માટેનો પ્રભુએ અવસર આપ્યો છે, એને આપણે સૌ કૃતાર્થ કરીએ. એ સાથે જ ભગવાન વિષ્ણુની ભક્તિ કરતાં કરતાં આપણે જીવનને ધન્ય કરીએ. એ સાથે જ આપ સવે મને સાંભળ્યો એ માટે ધન્યવાદ. હરિઓમ.
0: શ્રોતાઓ, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા વાર્તાલાપ અધિક માસનું મહત્વ અને મહાત્મ્ય વિષય પર ડૉક્ટર મેહુલકુમાર ધીરુભાઈ મહેતાનો વાર્તાલાપ. આકાશવાણીનું આ દમણ કેન્દ્ર છે. શ્રોતા મિત્રો, સાંભળીએ ગીતો. પ્રથમ સાંભળીએ ગાયક કલાકાર હંસા દવેના સ્વરમાં આ ગીત.

આ સાથે જ શ્રવણ માધુરી કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. આકાશવાણીનું આ દમણ કેન્દ્ર છે. શ્રોતા મિત્રો, હવે પછી આપ વિવિધ ભારતી પ્રસારણના કાર્યક્રમો સાંભળશો થોડી જ ક્ષણોમાં.

0: ઓછા વ્યાજમાં લોન જોઈએ, એ પણ એપ થી. વાહ, વસાણો. અજાણ્યા એપ થી બચો.
1: RBI કહે છે,
0: જાણકાર બનો, સતર્ક રહો.
2: નમસ્તે બહેનો, આજે છે મહિનાનો ચોથો શનિવાર, એટલે કે બહેનો સાથે પત્રો થકી વાત કરવાનો દિવસ. હું છું આપની સખી નિકેતા, લઈને હાજર તમારા પત્રો, પત્રોના જવાબ અને મનગમતા ગીતો. તો ચાલો શરૂ કરીએ આજની સહયરની સફર. બહેનો, આવતીકાલે એટલે કે 24 મે છે મશહૂર ગીતકાર મજરૂહ સુલતાનપુરીની પુણ્યતિથિ. તો આજના કાર્યક્રમની શરૂઆત કરીએ તેમના લખેલ આ ગીતથી. અને હોની

તો ચાલો બેનો પત્ર વાંચીએ. કાર્યક્રમનો પહેલો પત્ર છે કોડકી રોડ પ્રભુનગર 2 થી આપણી મીઠડી સખી એવી કલ્પા જયદેવ ઉપાધ્યાયનો. તેમની સાથે છે મીઠડો માધવ, મીનાબેન રમેશચંદ્ર ઉપાધ્યાય, દિયર નિકુંજભાઈ, મોરબીથી નલિનીબેન, બળવંતરાય ત્રિવેદી, બહેન ધારા, ભાઈ હાર્દિક, ભાભી ભૂમિકા, જામનગરથી આપણા સંગીત પ્રેમી અને કલાકાર મિત્ર એવા ધર્મેન્દ્રસિંહજી રાઠોડ, માંડવીથી દીપાબેન દવે, અંજારથી સખી અલ્પા નિર્મળ, જેતપુરથી દક્ષા ફૈબા અને સહયર ગ્રુપના સમગ્ર મિત્રો. તેમણે લખ્યું છે, વડોદરાનો સહયર કાર્યક્રમ સુપર સે ઉપર હોય છે અને આ કાર્યક્રમની રાહ અમે ખૂબ દિલથી જોતા હોઈએ છીએ. આગળ તેમણે કાર્યક્રમની સમીક્ષા લખી છે અને તેમની સખી અલ્પા નિર્મળની લખેલ કવિતા મોકલી છે, જે હું વાંચી રહી છું. જિંદગી તું જીવાડીશ એટલું જીવી લઈશ, આ ઉંમરે હવે દોડવાનું નહીં ફાવે. તું કહે તો રોકી લઉં શ્વાસ મારા, આ ઉંમરે હવે હાંફવાનું નહીં ફાવે. આયખું મેં વિતાવ્યું તારી પાછળ, આ ઉંમરે હવે પસ્તાવું નહીં ફાવે. જે ગમે તે લઈ જા મારી પાસેથી, આ ઉંમરે હવે છુપાવવું નહીં ફાવે. કાગળની કલમ છે વસિયત મારી, આ ઉંમરે હવે આપવું નહીં ફાવે. વાહ અલ્પાબેન, દર વખતની જેમ તમે ખૂબ સુંદર કવિતા લખી છે.

0: અમને આમ જ સુંદર કવિતા લખતા રહેજો અને અમને લખીને મોકલતા રહેજો. બેનો, આ પત્ર આવ્યો છે ભાવનગર સૌરાષ્ટ્રથી. લખનાર મિત્ર છે પ્રવીણ ચંદ્રભાઈ પી વાઘેલા. તેમણે લખ્યું છે, આકાશવાણી વડોદરા દ્વારા પ્રસ્તુત સહયર કાર્યક્રમ જે દર શનિવારે પ્રસારિત થાય છે તે સાંભળવાની ખૂબ જ મજા આવે છે. કાર્યક્રમમાં રજૂ થતી મુલાકાતો, વાર્તાલાપો, નાટક, રેસીપી, આરોગ્યલક્ષી માહિતી, ઋતુઓમાં શું ખાવું શું ન ખાવું તેની માહિતી અને ઉપાયો, જાણકારી તેમજ ટીપ્સ, શ્રોતાઓના પત્રોના જવાબ, તેમની પસંદગીના ગીતો, હિન્દી ફિલ્મના વિવિધ કલાકારોના યાદગાર ગીતો અને કડીઓ જે પહેલા શીતલબેન અને નિકેતાબેન ગાઈ સંભળાવતા, આજે શીતલબેનની નિવૃત્તિ પછી પણ નિકેતાબેને એકલા એકલા ગાવાનું શરૂ કર્યું છે તે પણ શાનદાર અને કાબિલે તારીફ પુરવાર થયેલ છે. આ માટે આપને ખૂબ ખૂબ અભિનંદન અને ધન્યવાદ પાઠવું છું. આગળ તેમણે કાર્યક્રમોની સમીક્ષા લખી છે અને લખ્યું છે, તારીખ 4 એપ્રિલના કાર્યક્રમમાં મીનાબેન દેસાઈનો વાર્તાલાપ મહિલાઓમાં માનસિક તણાવ અને ડિપ્રેશન ખૂબ જ જાણકારી આપી ગયો. આ ઉપરાંત મહિલાઓમાં વાળની સમસ્યાનો ઉકેલ આ વિષયની વાતો અને ગુજરાતી ગીત સાંભળવાની ખૂબ મજા આવી. તારીખ 15 એપ્રિલના કાર્યક્રમમાં નિકિતાબેને ચણાના લોટની સૌંદર્ય પ્રસાધન તરીકેની જે વાત કરી તે પણ ખૂબ રસપ્રદ રહી. ત્યારબાદ કલ્પનાબેન શુક્લનો વાર્તાલાપ ખુશીનો માપદંડ ખૂબ તલસ્પર્શી રહ્યો. આ ઉપરાંત જે રેસીપીઝ આપી અને ગુજરાતી ગીત રજૂ કર્યું તે પણ સાંભળવાની ખૂબ મજા આવી. આગળ તેમણે સુવિચાર લખ્યો છે, સૌંદર્ય નાશવંત છે તે સમજાવવા પરમાત્માએ ફૂલોનું સર્જન કર્યું છે. પ્રવીણ ચંદ્રભાઈ, તમારી આવત પરથી એક સુંદર મજાની પ્રાર્થના યાદ આવે છે.
1: ખીલીને પુષ્પો સુવાસ દે છે, ખીલીને ચંદા પ્રકાશ દે છે, ભલે ને નિર્દય જનો ચૂંટે છે, છતાં સુમન તો સુવાસ દે છે.
0: તો પ્રવીણ ચંદ્રભાઈ, આમ જ સુંદર સુંદર વાતો લખતા રહેજો. બેનો, આ પત્ર આવ્યો છે રીલનગર રાજકોટથી. લખનાર સખી છે રંજન સોની, સાથે છે કમલેશ સોની, દેવાંગી, હાર્દિક, કરણ અને રોહન. તેમણે લખ્યું છે, તારીખ 4 એપ્રિલના કાર્યક્રમમાં શરૂઆતમાં ગીત આપ્યું તે ખૂબ ગમ્યું. તણાવ અને ડિપ્રેશન આજની સમસ્યા છે, આ વિષય ઉપરનો વાર્તાલાપ ખૂબ ગમ્યો. ગરમીમાં વાળની માવજત કઈ રીતે કરવી તે સાંભળ્યું અને રેસીપી પણ ખૂબ ગમી. આપેલું ગીત પણ ખૂબ ગમ્યું. આગળ તેમણે પોતાની પસંદગીનું ગીત લખ્યું છે. બેનો, ગીત સંભળાવવાનો સમય છે, તો ચાલો સાંભળીએ આપણા જામનગરના કલાકાર મિત્ર ધર્મેન્દ્રસિંહજીની પસંદગીનું આ સુંદર મજાનું ભજન.

બેનો, આ પત્ર આવ્યો છે ભાવનગર જિલ્લાના તળાજા ગામ બપાડાથી. લખનાર મિત્ર છે પોપટભાઈ રાવળ, સાથે છે પિન્ટુ મકવાણા, શાંતુબેન, હંસાબેન, હર્ષાબેન તથા સમગ્ર મકવાણા પરિવાર. તેમણે લખ્યું છે, સહિયર કાર્યક્રમ રજૂ કરતા બહેનોને અમારા નમસ્કાર. વડોદરાનો સહિયર કાર્યક્રમ હંમેશા લાજવાબ હોય છે અને દર મહિને જે પત્રોનો કાર્યક્રમ આવે છે તે સાંભળીને સૌ મિત્રોને ખૂબ આનંદ આવે છે. ગયા સોમવારે અમદાવાદ કેન્દ્ર પરથી સહિયર કાર્યક્રમમાં શ્રોતાઓના અવાજમાં સુંદર રેકોર્ડિંગ રજૂ થયું, સાંભળવાની ખૂબ મજા આવી. રણુજાના કરસનદાસ બાપુ પણ આપનો કાર્યક્રમ સાંભળે છે અને ખૂબ પ્રશંસા પણ કરે છે. પોપટભાઈ, આમ જ પત્ર લખતા રહેજો. બેનો, 24મી મે છે સંગીતકાર રાજેશ રોશનનો બર્થડે, તો એમની ફિલ્મનું આ ગીત તમારા માટે.

મેનો આ પત્ર આવ્યો છે રિલોકેશન સાઇટ ભુજ કચ્છથી. લખનાર મિત્ર છે પ્રદીપભાઈ મહેતા, સાથે છે બીના મહેતા, વિપુલ મહેતા, કૃષ્ણા મહેતા, બેબી મનસ્વી અને નિર્વા. તેમણે લખ્યું છે વડોદરા કેન્દ્રનો સહયર કાર્યક્રમ ખૂબ સરસ હોય છે. તારીખ 25/3 પત્રોનો કાર્યક્રમ સાંભળીને ખૂબ જ આનંદ થયો. સહયરના શ્રોતા મિત્રોના પત્રોના ઉત્તર ખૂબ સરસ રીતે અપાયા. અમારા પત્રોનો ઉત્તર સાંભળીને અમને ખૂબ આનંદ થયો. સાથે અમારી પસંદગીનું ગીત પણ રજૂ કરવામાં આવ્યું, એ માટે ખૂબ ખૂબ ધન્યવાદ. આગળ તેમણે શીતલબેનને યાદ કર્યા છે અને લખ્યું છે કે શીતલબેન, ક્યારેક ક્યારેક અમારી લાગણીને માન આપીને કાર્યક્રમમાં હાજરી ચોક્કસથી આપજો. પ્રદીપભાઈ, તમારી આ વાત શીતલબેન સુધી ચોક્કસ પહોંચાડીશું. મેનો આ પત્ર આવ્યો છે ગામ જાળિયા, અમરાજી, પાલીતાણા, જિલ્લો ભાવનગરથી. લખનાર મિત્ર છે માધુભાઈ લખમણભાઈ, સાથે છે ચેતનાબેન, અસ્મિતાબેન, શાંતુબેન, વિજય, વિવેક, રાહુલ અને આર્યન. તેમણે લખ્યું છે અમે સહયર કાર્યક્રમ નિયમિત સાંભળીએ છીએ. કાર્યક્રમ ખૂબ લાજવાબ આવે છે. આગળ તેમણે કાર્યક્રમની સમીક્ષા લખી છે. બેનો, કાર્યક્રમમાં હવે ગીત સંભળાવવાનો સમય છે. આપણા ત્રણેય પત્રમિત્રોએ પોતાની પસંદગીનું ગીત લખ્યું નથી, તો ચાલો સંભળાવી દઈએ આ ગીત.

બેનો આ પત્ર આવ્યો છે ગિરનારની તળેટીમાં વસેલ શહેર જૂનાગઢથી. લખનાર મિત્ર છે વાંઝા દરજી કિરીટભાઈ સોલંકી. તેમની સાથે છે તેમના સસરાની દીકરી શ્રીમતી કીર્તિ સોલંકી. તેમણે લખ્યું છે, ખૂબ જ લાંબા સમયના અંતરાલ બાદ આજે પત્ર દ્વારા કાર્યક્રમમાં પુનઃ એન્ટ્રી કરી રહ્યા છે, તો પહેલાની જેમ જ કાર્યક્રમમાં સ્થાન મળશે તેવી આશા સાથે આ પત્ર લખી રહ્યા છે. કિરીટભાઈ, દેર સે આયે પર આયે તો સહી, પુનઃ આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. તેમણે લખ્યું છે, દર શનિવારે રજૂ થતો વડોદરા કેન્દ્રનો સહિયર કાર્યક્રમ બેસ્ટમ બેસ્ટ હોય છે. આ કાર્યક્રમમાં રજૂ થતા વાર્તાલાપો રેસીપી ખૂબ જાણવાલાયક હોય છે, અને જ્યારે પત્રોનો કાર્યક્રમ આવે છે અને પત્રોના જવાબ જે રીતે આપવામાં આવે છે તે સાંભળીને અમે ખૂબ આનંદિત થઈ જઈએ છીએ. કિરીટભાઈ, હું તો એમ કહીશ, પત્રો થકી જ કાર્યક્રમની સુંદરતા છે. મિત્રોનો આવો પત્રરૂપી પ્રેમ મળતો રહે તો કાર્યક્રમ આવો સુંદર બનતો રહે. બહેનો, 25મી મે છે અભિનેતા સુનિલ દત્તની પુણ્યતિથિ, તો એમની ફિલ્મનું ગીત છે આજનો સંગીતમય સુવિચાર. ગાય ટાઉન.

0: के जियो और न सर झुका के जियो।
1: मित्रों आ पत्र आव्यो छे डेर पाटणथी। लखनार मित्र छे ધીરજભાઈ વી રવારી। તેમણે લખ્યું છે, આકાશવાણી વડોદરા પરિવાર તેમજ સમગ્ર શ્રોતાઓને સાદર નમસ્કાર। આકાશવાણીના 90 વર્ષની પ્રસારણ યાત્રા સંદર્ભમાં જે કાર્યક્રમ રજૂ કર્યો તે માટે ખૂબ ખૂબ અભિનંદન। નિકિતાબેન શ્રોતાઓના પત્રોનો ખૂબ લાગણીસભર રીતે જવાબ આપે છે, પરંતુ શીતલબેનની ગેરહાજરી ખૂબ સાલે છે। નિકિતાબેન તેમના મીઠા અવાજમાં સુંદર ગીતોની કડીઓ ગાય છે, જે અમને ખૂબ પસંદ પડે છે। આગળ તેમણે લખ્યું છે, નિકિતાબેન તમારા મીઠા અવાજમાં મારે ફિલ્મ પ્રેમ પર્વતનું ગીત સાંભળવું છે। ધીરજભાઈ, સૈયરની સફર મેં જયારે એકલાઈ શરૂ કરી ત્યારબાદ તમે કરેલી આ પહેલી ફરમાઇશ છે, તો ચોક્કસથી તમારી ફરમાઇશને ન્યાય આપવા પ્રયત્ન કરીશ।

ધીરજભાઈ, તમારી આ ફરમાઈશે તો મને શાંતિલાલભાઈ ઉકમચંદ માથુકિયાની યાદ અપાવી દીધી. તેઓ પણ હંમેશા બે ત્રણ ગીતની ફરમાઈશ કરતા રહેતા. શાંતિલાલભાઈ, તમને યાદ કર્યા છે, જલ્દીથી પત્ર લખી તમે પણ અમને યાદ કરો. આગળ તેમણે સહિયરની બધી જ બહેનોને યાદ કરીને લખ્યું છે કે શીતલબેનના પ્રેરક માર્ગદર્શન થકી આપ બધી જ બહેનોએ સહિયરને ખૂબ સુંદર કાર્યક્રમ બનાવ્યો છે, તેથી હૃદયપૂર્વક આપ સર્વેનો આભાર. આગળ તેમણે નમ્ર સૂચન કર્યું છે કે 90 વર્ષની પ્રસારણ યાત્રાને અનુલક્ષીને પ્રભુદાસ લાખાણી, કિરણભાઈ પટેલ, શીતલબેન અને અન્ય નિવૃત્ત એનાઉન્સરની મુલાકાત રજૂ કરશો. ધીરજભાઈ, તમે સમજો કે તમારું આ સૂચન અમારા વડોદરાના કેન્દ્ર નિયામકશ્રી સુધી પહોંચી ગયું. મિત્રો, આ પત્ર આવ્યો છે મુકામ ઉત્તરસંડા, તાલુકો નડિયાદથી. લખનાર કવિ મિત્ર છે રમેશભાઈ એલ ભાટિયા. તેમણે લખ્યું છે, એકલા અટુલા સહિયરના નિકિતાબેનને જય શ્રી કૃષ્ણ. આગળ તેમણે હર હંમેશની જેમ કવિતા લખી છે. મોસમ બદલ જાતા હે મેઘધનુષ કે સાથ, સૈયર બદલ જાતી હે જમાને કે સાથ, નઈ આવાજ નઈ મીઠાશ વાલી બહેને, નયા અંદાજ નઈ બહેનો કી, સૈયર કો સજાને વાલી રોશની, યહી હે સૈયર કી પહેચાન. રમેશભાઈએ શીતલબેનને ખૂબ ખૂબ યાદ કર્યા છે. બહેનો, પત્ર લખવાના ઉત્સાહમાં અગેન આપણા ત્રણેય પત્ર મિત્રોએ પોતાની પસંદગીનું ગીત લખ્યું નથી, તો ચાલો સંભળાવી દઈએ આપ સૌને પસંદ પડે એવું સુંદર ગીત.

બેનો, આ છે અંતિમ સેટ ઓફ લેટર્સનો પહેલો પત્ર, જે આવ્યો છે ગાયત્રીનગર સરખેજથી. લખનર સખી છે નંદુબેન, સાથે છે વર્ષા, દક્ષા, ધરતી, તપન, મનુબેન તથા મુકેશભાઈ. તેમણે લખ્યું છે, સહિયરના બધા જ બહેનોને ખૂબ ખૂબ હૃદયપૂર્વકની શુભકામનાઓ. તેમણે લખ્યું છે, અમે નિયમિત શ્રોતાઓ છીએ. સહિયર કાર્યક્રમ અમારો મનગમતો કાર્યક્રમ છે. આ કાર્યક્રમ અમે સહપરિવાર બેસીને સાંભળીએ છીએ. પત્રોના કાર્યક્રમમાં નિકિતાબેનની રજૂઆત ખૂબ સારી છે, સાથે વાર્તાલાપ રજૂ કરતી બહેનોને પણ સુંદર રજૂઆત માટે અભિનંદન. બહેનો, સુનિલ દત્તની ફિલ્મ હમરાઝનું આ ગીત તમારા માટે. તુમ

0: देखकर मुस्कुराती रहो, मैं तुम्हें देखकर गीत गाता रहूं।
1: તો બહેનો તમારો સાથ હશે તો આમ જ ખુશીઓના ગીતો આપણે ગાતા રહીશું. બહેનો, મારા હાથમાં જે પત્ર છે તે આવ્યો છે ભાવનગરના ગામ જાળિયાથી, અને આ છે આપણા સૌથી નાના પત્ર મિત્ર. તેમનું નામ છે વિવેકભાઈ માધુભાઈ ચૌહાણ. તેમની સાથે છે રાહુલ અને આર્યન. તેમણે લખ્યું છે, હું બીજા ધોરણમાં ભણું છું. મારા પપ્પા માધુભાઈ ચૌહાણ સહ્યર કાર્યક્રમ નિયમિત સાંભળે છે. મારા પપ્પા કાર્યક્રમનું રેકોર્ડિંગ કરે છે અને હું શાળાથી આવીને સાંભળું છું. હવે તો શાળામાં વેકેશન પડી ગયું છે અને વેકેશન બાદ હું ત્રીજા ધોરણમાં આવીશ. વડોદરા આકાશવાણીના કાર્યક્રમમાં મારો આ પહેલો પત્ર છે, તો જરૂરથી સામેલ કરજો. મારા નાનકડા પત્ર મિત્ર વિવેકભાઈ, આપનો પત્ર સામેલ થઈ ગયો છે. આમને આમ સમય મળે

પત્ર ચોક્કસથી લખજો. આગળ તમે લખ્યું છે, આકાશવાણી અમદાવાદના શહેર કાર્યક્રમમાં મેં પત્ર લખ્યો હતો અને મારા પત્રનું વાંચન થયું. તેનું રેકોર્ડિંગ મેં આખી શાળામાં સંભળાવ્યું અને આ સાંભળીને મારા શિક્ષકોએ મારું સન્માન કર્યું. આગળ તેમણે પોતાની શાળાની ખૂબ પ્રશંસા લખી છે અને લખ્યું છે, અમારી શાળામાં કોઈની પણ વર્ષગાંઠ હોય તો એક ઝાડ રોપાય છે. અમારી શાળા ખૂબ સુંદર શાળા છે. વિવેકભાઈ, તમે જે રીતે પત્ર લખ્યો તે પરથી તમારી શાળા ચોક્કસથી સુંદર શાળા હશે તેવી અનુભૂતિ અમને થઈ ગઈ છે. તમારા જેવા નાનકડા પણ ખૂબ જ સુંદર પત્ર મિત્ર મળવાથી અમને પણ ખૂબ જ આનંદ થયો. અને બહેનો, કાર્યક્રમનો અંતિમ પત્ર છે જે આવ્યો છે વિનાયક વાટિકા, શેરી નંબર 2, માધાપર, રાજકોટથી. લખનાર મિત્ર છે લાખાભાઈ સોઢિયા. તેમની સાથે છે દમયંતી, શીતલ, ઉદય, નમિતા, ઉષા, અર્જુન અને કાજલ. તેમણે લખ્યું છે, શ્રોતા મિત્રો, પત્ર મિત્રો માટે સહ્યર કાર્યક્રમ સંસ્કાર ધામ સમાન છે. અમને ગૌરવ છે વડોદરા આકાશવાણીના સહ્યર કાર્યક્રમ ઉપર કે જે સતત લોકપ્રિયતાની પરંપરા વટાવી જાય છે. સહ્યરની સફળતાનું મુખ્ય કારણ સહ્યરની નિખાલસતા છે. સહ્યરનું કોઈ પણ વિધાન તેના શ્રોતા મિત્રને ક્યારેય ગેરમાર્ગે દોરતું નથી. સહ્યરના પત્ર મિત્રો હૃદયપૂર્વક તેમને ગમતા ગીતોના મુખડા સહ્યરને સાદર કરે છે અને તેને સુમધુર અવાજ અને આગવી છટાથી નિકિતાબેન પ્રદર્શિત કરે છે. તેનાથી જ પત્ર મિત્રોની ચાહતમાં વૃદ્ધિ થાય છે. આ માટે ખૂબ ખૂબ ધન્યવાદ. આગળ તમે સુવિચાર લખ્યો છે, આપણી કોઈ કિંમતી ચીજ જ્યાં ખોવાઈ ગઈ હોય ત્યાં ગોતવાને બદલે અન્ય જગ્યાએ ગોતતા હોઈએ તો મળવાની શક્યતા નહીવત હોય છે, પણ જ્યાં ખોવાઈ જાય છે ત્યાં ગોતવાના અથાક પ્રયત્નો કરવામાં આવે તો મળવાની શક્યતામાં વધારો થાય છે. લાખાભાઈ, તમે જે વાત લખો છો તેમાંની એક પણ વાત તમને કાપવાનું મન જ નથી થતું. બેનો, કાર્યક્રમનું અંતિમ ગીત સંભળાવવાનો સમય છે, તો ચાલો સાંભળીએ.

મેનો 25મી મેએ છે સંગીતકાર બેલડી લક્ષ્મીકાંત પેરેલાલ પૈકી લક્ષ્મીકાંતજીની પુણ્યતિથિ. તો તેમની ફિલ્મ દોસ્તાનાનું આ ગીત તમારા માટે. બને ચાહે દુશ્મન

0: चलेगी।
1: तो बहनों
0: सलामत रही दोस्ताना हमारा।
1: तो बहनों આપણી સૈયરનું પ્રેમ ભર્યું ગીત આમને આમ જ ગુનગુનાવતા રહેજો અને પત્ર લખતા રહેજો। પત્ર લખવા માટે અમારું સરનામું છે કેન્દ્ર નિયામક શ્રી આકાશવાણી કેન્દ્ર મકરપુરા રોડ વડોદરા। પિનકોડ છે 390009। તો ફરી મળીશું, આવજો બહેનો।
2: આપ સાંભળી રહ્યા હતા બહેનો માટેનો કાર્યક્રમ સૈયર। પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું।

આ આકાશવાણી છે. આકાશવાણી ઉજવી રહી છે તેની પ્રસારણ યાત્રાના ગૌરવમય 90 વર્ષ. પેઢીઓ બદલાય, સમય બદલાયો, પણ હંમેશા આપની સાથે રહી આકાશવાણી. આકાશવાણી 90 વર્ષે પણ એટલી જ તાજગીનો અનુભવ કરાવતી આપણી આકાશવાણી. 90 વર્ષ.

જી હા દોસ્તો, શ્રોતાઓના હૃદયમાં પોતાની પ્રસારણ યાત્રાના સફળ 90 વર્ષ પૂર્ણ કરશે આકાશવાણી. તારીખ 8 જૂન 1936 થી સતત આપની સેવામાં આકાશવાણી. એક મેઘનો 90 વર્ષનો સાથ, એક અકબંધ અતૂટ વિશ્વાસ, એટલે આકાશવાણી. આકાશવાણી અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ. બરાબર 1 વાગે આપ સાંભળશો દિલ્હીથી પ્રસારિત હિન્દીમાં સમાચાર.

અને આ સાથે જ આજનો સુગમ સંગીતનો કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ. આકાશવાણી અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ, બરાબર 1:20 આપ સાંભળશો ગુજરાતીમાં સમાચાર.

0: આકાશવાણી સમાચાર સોનલ પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિકસિત ભારતની યાત્રામાં યુવાનોની ભૂમિકા મહત્વની ગણાવી. 51,000થી વધુ યુવાનોને નિમણૂક પત્રો એનાયત કર્યા. અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયો આજે પ્રધાનમંત્રી મોદી સાથે દ્વિપક્ષીય સંબંધોને વધુ ગાઢ બનાવવા ચર્ચા કરશે. ઇન્ડિયન ઓઇલે દેશમાં પેટ્રોલ અને ડીઝલનો પુરવઠો સ્થિર હોવાનું અને ઇંધણની કોઈ અછત ન હોવાનું જણાવ્યું. સીબીએસઈ ધોરણ 12 બોર્ડ પરીક્ષાની ઉત્તરવહીઓની સ્કેન કરેલી નકલો મેળવવાની અંતિમ તારીખ આવતીકાલ સુધી લંબાવી. અને આઈપીએલ ક્રિકેટમાં આજે લખનૌ સુપર જાયન્ટ્સનો મુકાબલો પંજાબ કિંગ્સ સામે થશે. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે ભારતના યુવાનો વિકસિત ભારત તરફની યાત્રાને વેગ આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે. રોજગાર મેળો યુવાનોની નવી તકો પૂરી પાડીને સશક્ત બનાવવાની અમારી સરકારની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. આજે 19મા વાર્ષિક રોજગાર મેળામાં વિવિધ સરકારી વિભાગો અને સંગઠનોમાં 51,000થી વધુ નવા ભરતી થયેલા યુવાનોને નિમણૂક પત્રો એનાયત કરતા શ્રી મોદી આ મુજબ જણાવ્યું હતું. વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા નવા ભરતી થયેલા યુવાનો સાથે વાતચીત કરતા પ્રધાનમંત્રી મોદીએ કહ્યું, આજે તમે બધા દેશની વિકાસ યાત્રામાં મહત્વપૂર્ણ ભાગીદાર જવાબદાર ભાગીદાર બની રહ્યા છો. તમે બધા રેલવે, બેન્કિંગ, સંરક્ષણ, આરોગ્ય, શિક્ષણ અને અન્ય ઘણા ક્ષેત્રોમાં નવી જવાબદારીઓ સંભાળવા જઈ રહ્યા છો. આવનારા વર્ષોમાં વિકસિત ભારતના સંકલ્પને પૂર્ણ કરવામાં તમે બધા મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશો.
1: आज हर भारतीय एक बड़े संकल्प के साथ आगे बढ़ रहा है. ये संकल्प 2047 तक विकसित भारत के निर्माण का संकल्प है. इस लक्ष्य की प्राप्ति के लिए आज देश अलग अलग सेक्टर्स में निवेश कर रहा है और इस निवेश से देश के युवाओं के लिए रोजगार के लाखों नए अवसर बन रहे हैं, जिसे आज भारत में सेमीकंडक्टर मैन्युफैक्चरिंग की पूरी सप्लाई चेन तैयार की जा रही है.
0: પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે ભારત વિશ્વભરના વિવિધ દેશો સાથે પણ ભાગીદારી કરી રહ્યું છે. ઉદ્દેશ્ય તકો, રોજગારી પૂરી પાડવાનો અને તેમની ક્ષમતાને બહાર કાઢવાનો છે. તે જ સમયે તેઓ ઈચ્છે છે કે દેશના યુવાનો વૈશ્વિક સ્તરે ઓળખ મેળવે.
1: દુનિયા ભારત કે યુવાઓ ઓર ભારત કી ટેકનોલોજીકલ પ્રોગ્રેસ કો લેકર બહોત ઉત્સાહિત હૈ. આજ દુનિયા ભારત કી વિકાસ યાત્રા કા હિસ્સા બનના ચાહતી હૈ. ભારત ભી દુનિયા કે અલગ અલગ દેશો કે સાથ પાર્ટનરશિપ કર રહા હૈ. ઇસકા ઉદ્દેશ્ય યહી હૈ કી ભારત કે યુવાઓ કો અવસર મિલે, રોજગાર મિલે, ઉનકા સામર્થ્ય ખીલ ઉઠે. સાથ સાથ મેં ચાહતા હું મેરે દેશ કે નૌજવાનો કો ગ્લોબલ એક્સપોઝર ભી મિલે.
0: શ્રી મોદીએ કહ્યું, આજે સ્વચ્છ ઉર્જા, મહત્વપૂર્ણ ખનિજો, ગ્રીન હાઇડ્રોજન અને ટકાઉ ઉત્પાદન સંબંધિત ક્ષેત્રો પણ ઝડપથી પ્રગતિ કરી રહ્યા છે. સ્વીડન, નોર્વે અને ઇટાલી જેવા દેશો સાથે ગ્રીન ટ્રાન્ઝિશન અને ટકાઉ ટેકનોલોજીમાં સહયોગ પણ વધી રહ્યો છે.
1: आज क्लीन एनर्जी, क्रिटिकल मिनरल्स, ग्रीन हाइड्रोजन और सस्टेनेबल मैन्युफैक्चरिंग से जुड़े सेक्टर्स भी बहुत तेजी से ग्रो कर रहे हैं. इनसे जुड़ी पार्टनरशिप एक नई इकोनॉमी के न्यू अपॉर्चुनिटीज के दरवाजे खोल रही है. स्वीडन, नॉर्वे और इटली जैसे देशों के साथ ग्रीन ट्रांजिशन और सस्टेनेबल टेक्नोलॉजी में भी सहयोग बढ़ रहा है. ये भारत को क्लीन मैन्युफैक्चरिंग से जुड़ी फ्यूचर इंडस्ट्रीज में मजबूत करेगा.
0: અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયો નવી દિલ્હી પહોંચ્યા છે. તેઓ 4 દિવસની ભારત મુલાકાતે આજે સવારે કોલકાતા પહોંચ્યા હતા. આ તેમની ભારતની પહેલી મુલાકાત છે. આ યાત્રા બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય સંબંધોને વધુ ગાઢ બનાવશે અને વેપાર, સંરક્ષણ, ઉર્જા સુરક્ષા, ટેકનોલોજી અને ઇન્ડો પેસિફિક વ્યૂહરચનામાં સહયોગ વધારશે. ભારતમાં અમેરિકાના રાજદૂત સર્જિયો ગોરે કોલકાતા હવાઈ મથકે શ્રી રૂબિયોનું સ્વાગત કર્યું. ત્યારબાદ અમેરિકાના વિદેશમંત્રીએ કોલકાતામાં સેન્ટ ટેરેસાના મિશનરીઝ ઓફ ચેરિટીના મુખ્ય મથક મધર હાઉસ ઓફ ચિલ્ડ્રન હોમની મુલાકાત લીધી. અમેરિકાના રાજદૂતે સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે શ્રી રૂબિયો નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે. શ્રી રૂબિયો આવતીકાલે વિદેશમંત્રી એસ જયશંકર સાથે વાતચીત કરશે અને રાષ્ટ્રીય રાજધાનીમાં અમેરિકાના દૂતાવાસમાં સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં ભાગ લેશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/du અને અમારા એક્સ હેન્ડલ AIR_NEWS_ABAD ને ફોલો કરશો. ઇન્દ્રપ્રસ્થ ગેસ લિમિટેડ IGL એ આજે કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ CNGના ભાવમાં 1 રૂપિયાનો વધારો કર્યો છે. દિલ્હીમાં 1 કિલોગ્રામ CNG માટેનો નવો દર 81.09 રૂપિયા થયો છે. ઇન્ડિયન ઓઇલે જણાવ્યું છે કે દેશમાં પેટ્રોલ અને ડીઝલનો પુરવઠો સ્થિર છે અને ઇંધણની કોઈ અછત નથી. એક નિવેદનમાં ઇન્ડિયન ઓઇલે જણાવ્યું હતું કે માંગ પુરવઠા અસંતુલન અને પસંદગીના વિસ્તારોમાં માંગમાં વધારો થવાના કારણે કેટલાક રિટેલ આઉટલેટ્સ પર અસ્થિરતાના અહેવાલો આવ્યા છે. આવા કિસ્સાઓ ઇન્ડિયન ઓઇલના દેશભરમાં 42,000થી વધુ રિટેલ આઉટલેટ્સના નેટવર્કમાંથી થોડા રિટેલર્સ સુધી મર્યાદિત છે. ઇન્ડિયન ઓઇલે જણાવ્યું હતું કે 1 મે થી 22 મે દરમિયાન કંપનીએ ઇંધણના વેચાણમાં નોંધપાત્ર વધારો નોંધાવ્યો છે. આ સમયગાળા દરમિયાન પેટ્રોલના વેચાણમાં 14% વધારો થયો છે, જ્યારે ડીઝલના વેચાણમાં લગભગ 18% વધારો થયો છે. કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ CBSE ધોરણ 12 બોર્ડની પરીક્ષાની ઉત્તરવહીઓની સ્કેન કરેલી નકલો મેળવવાની અંતિમ તારીખ 1 દિવસ વધારીને આવતીકાલ સુધી કરી છે. વેબસાઇટ પર અરજીઓમાં વધારો અને ટેકનિકલ ખામીઓને કારણે મુશ્કેલી પડી રહી હતી, જેના કારણે વિદ્યાર્થીઓને ફરીથી મૂલ્યાંકન માટે અરજી કરવા માટે 2 દિવસનો સમય મળશે. CBSEએ ઉમેદવારોને આ સમયમર્યાદાનો

સારો ઉપયોગ કરવા અને પ્રક્રિયા પૂર્ણ કરવાની સલાહ આપી છે. કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે કહ્યું કે સરકારી યોજનાઓનો લાભ નાગરિકો સુધી સરળ, સુલભ અને સમયસર પહોંચવા જોઈએ. તેમણે ગઈકાલે નવી દિલ્હીમાં કૃષિ અને ગ્રામીણ વિકાસ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ સાથે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠકમાં આ મુજબ જણાવ્યું. શ્રી ચૌહાણે કૃષિ, ગ્રામીણ વિકાસ અને જમીન સંસાધન સહિત તમામ સંબંધિત વિભાગો અને સંસ્થાઓને ફરિયાદ નિવારણ પ્રણાલીને મજબૂત બનાવવા નિર્દેશ આપ્યો હતો. બિહારના મુખ્યમંત્રી સમરાજ ચૌધરીએ આગામી 5 વર્ષમાં રાજ્યમાં 1 લાખ શિક્ષકોની ભરતી કરવાની જાહેરાત કરી છે. શિક્ષણ વિભાગની ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક દરમિયાન મુખ્યમંત્રી અધિકારીઓને દર વર્ષે ઓછામાં ઓછા 20,000 શિક્ષકોની ભરતી સુનિશ્ચિત કરવાનો નિર્દેશ આપ્યો. તેમણે કહ્યું કે ભરતી પ્રક્રિયાને સુવ્યવસ્થિત કરવા માટે શિક્ષકોની નિમણૂક માટે સૂચનાઓ હવે દર વર્ષે જુલાઈમાં જાહેર કરાશે. ચીનના સાન્શી પ્રાંતમાં કાર્બન મોનોક્સાઇડનું સ્તર સલામતી મર્યાદા કરતાં વધી ગયા બાદ કોલસાની ખાણમાં 8 લોકોના મોત, જ્યારે 38 શ્રમિકો હજી પણ ફસાયેલા છે. સરકારી મીડિયા અનુસાર આ ઘટના ચાંગઝી શહેરના કિન્યુઆન કાઉન્ટીમાં લ્યુશેન્યુ કોલસા ખાણમાં બની હતી. અકસ્માત સમયે ખાણમાં 247 કામદારો હતા. બચાવ કામગીરી ચાલી રહી છે અને અત્યાર સુધીમાં 201 કામદારોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. સ્પેસએક્સે આજે સવારે સ્ટારશીપ સુપર હેવી રોકેટ સિસ્ટમનું પ્રક્ષેપણ કર્યું. ચંદ્ર અને મંગળ પરના મિશન માટે સંપૂર્ણપણે ફરીથી વાપરી શકાય તેવા અવકાશયાન વિકસાવવાના પ્રયાસોમાં આ એક વધુ સીમાચિહ્નરૂપ છે. સુપર હેવી બુસ્ટર અને અપર સ્ટેજ સ્પેસ ક્રાફ્ટ બંનેમાં સુધારો કરવામાં આવ્યો છે. રોકેટને ટેક્સાસ, અમેરિકામાં સ્પેસએક્સની સ્ટારબેઝ સુવિધાથી સફળતાપૂર્વક ઉપાડવામાં આવ્યું. મિશનમાં સફળ હોટ સ્ટેજ સેપરેશન દર્શાવવામાં આવ્યું હતું. આઈપીએલ ક્રિકેટમાં આજે લખનૌ સુપર જાયન્ટ્સનો મુકાબલો પંજાબ કિંગ્સ સામે થશે. આ મેચ સાંજે 7:30 વાગે લખનૌમાં રમાશે. દરમિયાન ગઈકાલે સનરાઇઝર્સ હૈદરાબાદે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુને 55 રનથી હરાવ્યું. હૈદરાબાદમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા સનરાઇઝર્સ હૈદરાબાદે નિર્ધારિત 20 ઓવરમાં 4 વિકેટે 255 રન બનાવ્યા. જવાબમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોર તેમની નિર્ધારિત 20 ઓવરમાં 4 વિકેટે 200 રન જ બનાવી શક્યું. ઈશાન કિશનને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યા. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિકસિત ભારતની યાત્રામાં યુવાનોની ભૂમિકા મહત્વની ગણાવી. 51,000થી વધુ યુવાનોને નિમણૂક પત્રો એનાયત કર્યા. અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયો આજે પ્રધાનમંત્રી મોદી સાથે દ્વિપક્ષીય સંબંધોને વધુ ગાઢ બનાવવા ચર્ચા કરશે. ઇન્ડિયન ઓઇલે દેશમાં પેટ્રોલ અને ડીઝલનો પુરવઠો સ્થિર હોવાનું અને ઇંધણની કોઈ અછત ન હોવાનું જણાવ્યું. સીબીએસઈ ધોરણ 12 બોર્ડ પરીક્ષાની ઉત્તરવહીઓની સ્કેન કરેલી નકલો મેળવવાની અંતિમ તારીખ આવતીકાલ સુધી લંબાવી. અને આઈપીએલ ક્રિકેટમાં આજે લખનૌ સુપર જાયન્ટ્સનો મુકાબલો પંજાબ કિંગ્સ સામે થશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 વાગીને પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

મિત્રો, પ્રસ્તુત છે હિન્દી ફિલ્મ સંગીત, જેમાં પ્રથમ સાંભળીએ ચોરી ચોરી ફિલ્મનું ગીત, ગાયક કલાકાર લતા મંગેશકર અને મના ડેના સ્વરમાં. સંગીત છે શંકર જયકિશનનું અને રચના છે શૈલેન્દ્રની.

હવે સાંભળીએ ગાયક કલાકાર મુકેશના સ્વરમાં ધરમ કરમ ફિલ્મનું ગીત, જેને સંગીત આપ્યું છે રાહુલ દેવ બર્મને અને ગીતના બોલ છે મજરો સુલતાનપુરીના.

મિત્રો, શૈલેન્દ્રની રચના સાંભળીએ. ગાયક કલાકાર મુકેશના સ્વરમાં, જેને સંગીત આપ્યું છે સલીલ ચૌધરીએ અને ફિલ્મ છે જાગતે રહો.

0: सच है क्या, सब सच है।
1: કાર્યક્રમમાં હવે સાંભળીએ જીસ દેશ મેં ગંગા બહેતી હૈ ફિલ્મનું ગીત ગાયક કલાકાર મુકેશના સ્વરમાં. સંગીતકાર છે શંકર જયકિશન અને રચના છે શૈલેન્દ્રની.

ની રચના. ફિલ્મ હતી સાવન કી ઘટા અને જેના ગાયક કલાકાર હતા આશા ભોસલે. તો મિત્રો, આ સાથે જ હિન્દી ફિલ્મ સંગીત અહીં સમાપ્ત થાય છે.

0: આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના દમણ કેન્દ્રનું પ્રસારણ. મિત્રો, હવે પ્રસ્તુત કરીએ ભજનનો સંકલિત કાર્યક્રમ રામસાગરના રણકારે.
1: રામસાગરના રણકારે.

આકાશવાણી રાજકોટ રજૂ કરે છે આપણી સંત પરંપરા અને કવિના જીવન કવનને રજૂ કરતો કાર્યક્રમ રામસાગરના રણકારે. નિર્માણ સંગીત વિભાગ વિનોદ તવે. માર્ગદર્શન ડોક્ટર નિરંજન રાજ્યગુરુ. સંકલન ધ્વનિમુદ્રણ જયપ્રકાશ જોશી. પરિકલ્પન અને કાર્યક્રમની રજૂઆત દેવેન શાહ. રામસાગરના રણકાર. સવા ભગતની વાણી. આલેખ પ્રાધ્યાપક રવજીભાઈ રોકડ. સ્વર વિષ્ણુપ્રસાદ દવે. મહાપંથની વિચારધારાથી પ્રભાવિત એવા સંત ભજનિકોના ભજનોમાં દાસ સવાની ભજનવાણી સૌરાષ્ટ્રની ભજન મંડળીઓમાં ખૂબ જ લોકપ્રિય છે. સવોરે ફૂલગરજીનો બાલકો કે દાસ સવો કહે કર જોડી જેવા નામાચરણો ધરાવતા 300 જેટલા ભજનોના રચયિતા સવારામજીના જીવન વિશે આજ સુધીમાં વધુ હકીકતો મળેલ નથી. સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકામાં બજાણા નજીક આવેલ પીંપડી ગામે પ્રજાપતિ કુંભાર જ્ઞાતિમાં જન્મેલા સવા ભગતના પિતાનું નામ કરસનદાસ હતું અને માતાનું નામ હતું કાશીબા. વંશ પરંપરાગત કુંભારી કામ કરતા કરતા બાળપણથી જ સંત સેવા અને ભજન ભાવની કંઠી જેમણે સ્વયં બાંધી લીધેલી એવા સવા ભગતને ફૂલગરજી નામે એક સિદ્ધ સંતનો ભેટો થયો. સદગુરુની કૃપાએ સિદ્ધ સાધક બનેલા સવારામ ભજન ગાતા ગાતા સંતવાણીના રચના તરફ સર્જન તરફ વળ્યા ને પ્રેમ ભક્તિ યોગ ઉપદેશ જ્ઞાન અને ગુરુ મહિમા જેવા વિભિન્ન વિષયો ધરાવતા ભજનોની શ્રવાણી એમના અંતરમાંથી ફૂટી નીકળી. સંત સાધના અને શૂરવીરની સાધના એક છે, એક જ સંગ્રામ છે જેમાં અનેક વિપત્તિ આવે તો પણ સંત એ લડાઈ છોડતા નથી, પારોઠના પગલાં ભરતા નથી. સવા ભગતે સંત ભક્તોની આ અડગતાને નિડરતાને આ રીતે

साखी पद प्यालो आराध सावर प्रभातिया आरती थार कक्को महीना तिथि वार चाबखा छप्पा कवित अने रेखता जेवा प्रकारों में चार कड़ी थी माणीने 40 कड़ी धरावता नाना मोटा भजनों में पोतानी आध्यात्मिक उर्मियों ने वाचा आपनार संत कवि सवाराम जी कोई एकज पंथ के संप्रदाय में बंधाता नथी। सगुण साकार अने निर्गुण निराकार नी उपासनानो समन्वय એમની ભજનવાણીમાં પ્રાપ્ત થાય છે। પ્રેમ લક્ષણા દાસીભાવ દર્શાવતી વાણીની સાથોસાથ રામદેવ પીર વિષયક મહાપંથી વિચારધારા દર્શાવતી રચનાઓ અને લોકભજનોમાં અત્યંત આદરને પાત્ર બની છે। પરંપરિત ગૂઢ રહસ્યાત્મક વાણીમાં ગવાયેલું આત્મજ્ઞાન એ દાસ સવાનો પ્રિય વિષય છે। અવિચળ પદવી આપનારી આત્મવિદ્યા અને જીવન વ્યવહારની વિસંવાદિતા એક સાધકના ચિત્તમાં કેવા કેવા ભાવ સંવેદનો જગાવે છે એનો સૂક્ષ્મ આલેખ આ રચનાઓ દ્વારા

જરાય અક્ષરજ્ઞાન ભલે ન મેળવ્યું હોય, ગુરુગમથી કેવળ સંત સમાગમ, સહજ સાધના ને ભજનથી જેના અંતરચક્ષુ ખુલી ગયા હોય ને બ્રહ્મ સાક્ષાત્કારની શબ્દ સાંપડ્યો હોય, એની વાણી જ્ઞાનની પરમ કક્ષાએ પહોંચે એમાં નવાઈશે નહીં. જીવન વ્યવહારમાં જોવા મળતી વિચિત્રતાઓ તરફ ક્યારેય સામાન્ય માનવીની દ્રષ્ટિ પહોંચતી નથી. પંચેન્દ્રિયો દ્વારા સૌને જગતનું જ્ઞાન ભાન મળતું રહે છે, પરંતુ આપણે કદીએ એની મર્યાદા જાણી શકતા નથી. સંતોની જીવન દ્રષ્ટિ જ કંઈક વિરલ હોય છે. 5 જ્ઞાનેન્દ્રિયો અને 6ઠા મન દ્વારા વિષય વિકારોમાં બંધાયેલા આત્માની અકળામણ સંત અનુભવી શકે. એ જાણે છે કે પરમાત્માની ખોજમાં નીકળેલ પંચેન્દ્રિયની જમાતના લક્ષણો, વ્યવહારની દરેક વસ્તુને પોતપોતાની મતિ શક્તિ પ્રમાણે મૂલવવાનો એકાંગી પ્રયાસ કરનાર આ પાત્રો માનવીની અંદર જ વસે છે. જેણે સાચા સંતનું શરણું લીધું છે એનું મન ક્યારેય ડગતું નથી.

શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એ ચિત્તના પાંચેય વિષયોને તાબે રહીને સુખ દુઃખની ઘટમાળમાં અહીં તહીં આથરતા માનવીને મનોનિગ્રહ દ્વારા, સહજ સાધના દ્વારા આધ્યાત્મ પંથે ચડાવવાનું કાર્ય કરનાર આપણા લોકસંતોએ આવી ગૂઢ ઉક્તિઓમાં ઉપદેશ આપ્યો છે. એનું અર્થઘટન પોતપોતાની મતે અનુસાર સૌ અવનવી રીતે કરી શકે ને પ્રેમ, ભક્તિ, યોગ, ઉપદેશ, જ્ઞાન અને ગુરુ મહિમા જેવા વિભિન્ન વિષયો ધરાવતા ભજનોની શ્રવાણી એમના અંતરમાંથી ફૂટી નીકળી. પોતાની સેવા, ભક્તિ અને સાધનામાં ભંડારી જમનાબાઈ જેવા સતીનારીનો સંગાત સાંપડ્યો અને સદાવ્રત ખોલીને જીવમાત્રની સેવાનો સંકલ્પ કરનાર આ ભક્ત દંપતીએ રામદેવ પીર પ્રત્યેની અનન્ય ભક્તિ નિષ્ઠાને કારણે ઈસવીસન 1916માં પીપળી ખાતે રામદેવ પીરનું ભવ્ય મંદિર બંધાવી ધામધૂમથી પ્રતિષ્ઠાવિધિ કરેલી. રૂપક અને પ્રતીકો દ્વારા આધ્યાત્મિક રહસ્ય અનુભવોનું વર્ણન થતું હોય એવી ભજનોની પરંપરાના મૂળ છેક વેદો સુધી પહોંચે છે. પણ સંતવાણી પ્રવાહમાં કબીર એના વિશિષ્ટ

અને વિરલ પુરસ્કર્તા છે. કબીરની રહસ્યવાણી શબ્દફેર ભાષાફેર આજ તમામ ભજનીક કવિઓ સુધી વિસ્તરી રહી. પાંચ વિષયને જેણે પલટાવી લીધા રે, શબ્દાર્થમાં જેની સુરતા માણી રે. ભવિષ્ય કથન કરતો આગમ વાણી પણ સ્વભગતે ગાય છે. શું થશે ભવિષ્યમાં, કેવા કેવા પરિવર્તનો આવશે. સાચાની સંભાળ લેવા અલગ ધણી આલમ રાય ત્રિલોકી તખતે બિરાજીને સાચા ખોટાના પારખા લેશે. જૂની સમધિના નરને જાગૃત કરશે ને નુગરાને સજા કરશે. આવા દિવસો હવે દૂર નથી એવું આગમ ભાગતા સ્વભગત ગાય છે.

પરંપરાની વાણીને વ્યક્ત કરતો આ હતો કાર્યક્રમ રામ સાગરના રણકારે. નિર્માણ સહાય અને સંકલન જયપ્રકાશ જોશી. કાર્યક્રમ પરિકલ્પન અને પ્રસ્તુતિ દેવેન શાહ.

આ પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું એફએમ બેન્ડ 102.3 મેગાહર્ટ્ઝ પર. શ્રોતા મિત્રો, હવે સાંભળીએ ગુજરાતી ગીતો, જેમાં પ્રથમ સાંભળીએ ગાયક કલાકાર નિશા, સોલી અને શૈલેન્દ્રના સ્વરમાં કીર્તિ ગિરીશનું સંગીત.

કાર્યક્રમના અંતમાં આપ સાંભળી રહ્યા હતા ગાયક કલાકાર આમીરભાઈ કર્ણાટકીના સ્વરની, જેની રચના હતી નરસિંહ મહેતાની.

આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના દમણ કેન્દ્રનું પ્રસારણ, અને હવે થોડી જ વારમાં આપ સાંભળશો કાર્યક્રમ યુવાણી આકાશવાણીના અમદાવાદ કેન્દ્ર પરથી.

આપ સાંભળી રહ્યા છો રાજકોટ, અમદાવાદ, વડોદરા અને ભુજનો સહપ્રસ્તુતિ કાર્યક્રમ યુવવાણી. પ્રસ્તુતિ આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર. કાર્યક્રમ પ્રસ્તુતિ શુભમ અંબાણી, નિર્માણ સુધીર દત્તા. પ્રસારણની પાંખે અને ધ્વનિ તરંગના તાલ પર આજનો યુવવાણી કાર્યક્રમ સાંભળતા સર્વે શ્રોતા મિત્રો અને યુવા મિત્રોને શુભમ અંબાણીના નમસ્કાર અને શુભ સંધ્યા. આપ સાંભળી રહ્યા છો આપની મનપસંદ શ્રેણી knowledge.com, જ્યાં આપણે હર હંમેશ સુમધુર ગીતોના ગુલદસ્તા સાથે જ્ઞાનસભર માહિતીની સફર પર જઈએ છીએ. તો ચાલો બનીએ જ્ઞાનની સફરના સહયાત્રી. યુવા મિત્રો, પૃથ્વીના નકશા પર નજર કરીએ તો ચારે તરફ ફેલાયેલો અફાટ બ્લુ રંગ આપણને પૃથ્વીની વિશેષતાનો અહેસાસ કરાવે છે. આપણી પૃથ્વીનો લગભગ 71% ભાગ મહાસાગરોથી ઘેરાયેલો છે, જે અખૂટ જળરાશિનો ભંડાર છે. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે આટલું બધું પાણી હોવા છતાં તેમાંથી આપણે એક ટીપું પણ પાણીનો ઉપયોગ પીવામાં નથી કરી શકતા કે ખેતીમાં નથી કરી શકતા, કારણ કે આ પાણી અત્યંત ખારું હોય છે. આખરે સમુદ્રનું પાણી આટલું ખારું કેમ હોય છે? ચાલો તેના વિશે માહિતી પ્રાપ્ત કરીએ. સમુદ્રના પાણીમાં ખારાશ પાછળ લાખો કરોડો વર્ષોથી ચાલતી એક લાંબી અને જટિલ કુદરતી પ્રક્રિયા જવાબદાર છે, જેને આપણે જળચક્ર અને રાસાયણિક પ્રક્રિયાઓ તરીકે ઓળખીએ છીએ. આ પ્રક્રિયાની શરૂઆત વાતાવરણથી થાય છે. જ્યારે આકાશમાંથી વરસાદ પડે છે, ત્યારે હવામાં રહેલો કાર્બન ડાયોક્સાઇડ વાયુ તે પાણીમાં ભળી જાય છે. આના કારણે વરસાદનું પાણી સહેજ એસિડિક, એટલે કે હળવું કાર્બોનિક એસિડ બને છે. આ એસિડિક વરસાદ જ્યારે પૃથ્વી પરના પર્વતો અને ખડકો પર પડે છે, ત્યારે તે ખડકોમાં રહેલા રાસાયણિક તત્વો અને ખનિજોને ધીમે ધીમે ઓગળવાનો સમય મળે છે. આ ઓગળેલા ખનિજો નદીઓ અને ઝરણાઓ દ્વારા વહીને અંતે મહાસાગરોમાં જઈને ભળે છે. નદીઓ દ્વારા સતત વહીને આવતા આ ખનિજોમાં સૌથી વધુ માત્રા સોડિયમ અને ક્લોરાઇડના આયરનોની હોય છે. જ્યારે આ બંને તત્વો સમુદ્રના પાણીમાં એકબીજા સાથે જોડાય છે, ત્યારે સોડિયમ ક્લોરાઇડ બને છે, જેને આપણે સામાન્ય ભાષામાં ખાવાના મીઠા તરીકે ઓળખીએ છીએ. આ ઉપરાંત દરિયાના તળિયે થતી ભૂગર્ભીય હલચલ પણ આ ખારાશ વધારવામાં મોટો ભાગ ભજવે છે. મહાસાગરોના પેટાળમાં અસંખ્ય સક્રિય જ્વાળામુખીઓ અને હાઇડ્રોથર્મલ છિદ્રો આવેલા છે. પૃથ્વીના ઊંડાણમાંથી નીકળતો અત્યંત ગરમ લાવા અને ખનિજયુક્ત પાણી દરિયાના તળિયે સીધા સંપર્કમાં આવે છે, જેનાથી સલ્ફેટ, મેગ્નેશિયમ અને કેલ્શિયમ જેવા અન્ય ક્ષાર પણ દરિયાના પાણીમાં ઓગળી જાય છે. ક્ષાર સમુદ્રમાં પહોંચ્યા પછી ત્યાં જ કેમ જમા રહે છે તેની પાછળ પણ સૂર્યનું વિજ્ઞાન કામ કરે છે. સૂર્યની ગરમી અને બાષ્પીભવનની પ્રક્રિયા આ કાર્ય કરે છે. સૂર્યના પ્રખર તડકાના કારણે સમુદ્રની સપાટી પર પાણીનું સતત વરાળમાં રૂપાંતર થતું રહે છે. કુદરતનો નિયમ છે કે બાષ્પીભવનની આ પ્રક્રિયામાં માત્ર શુદ્ધ પાણી જ વરાળ બનીને આકાશમાં ઊંચે ઉડે છે અને વાદળ બને છે, જ્યારે ભારે ક્ષાર અને મીઠું સમુદ્રના તળિયે જ રહી જાય છે. નદીઓ દર વર્ષે લાખો ટન નવો ક્ષાર દરિયામાં ઠાલવતી રહે છે અને બીજી તરફ માત્ર શુદ્ધ પાણી વરાળ બનીને ઉડી જાય છે. અબજો વર્ષોથી અવિરત ચાલતી આ ચક્રાકાર પ્રક્રિયાના કારણે સમુદ્રમાં ક્ષારનું પ્રમાણ જળવાઈ રહ્યું છે અને સમય જતાં તે વધુ ઘટ્ટ બનતું ગયું છે. એક વૈજ્ઞાનિક અંદાજ મુજબ જો દુનિયાના તમામ મહાસાગરોમાં ઓગળેલા આ મીઠાને કોઈક રીતે બહાર કાઢીને પૃથ્વીની આખી સૂકી જમીન પર પાથરવામાં આવે તો સમગ્ર ધરતી પર આશરે 500 ફૂટ, એટલે કે લગભગ 40 માળની બિલ્ડિંગ જેટલું જાડું નક્કર મીઠાનું પડ તૈયાર થઈ શકે છે. દરિયાના પાણીની સરેરાશ ખારાશ આશરે 35 ગ્રામ પ્રતિ લિટર, એટલે કે 3.5% હોય છે. જો કે દુનિયાના બધા સમુદ્રમાં ખારાશ એક સરખી હોતી નથી. જ્યાં તાપમાન વધુ હોય અને નદીઓ ઓછી ભળતી હોય ત્યાં ખારાશ વધારે હોય છે. જ્યારે ધ્રુવીય પ્રદેશોમાં બરફ ઓગળવાના કારણે અને ભારે વરસાદવાળા વિસ્તારોમાં ખારાશ ઓછી જોવા મળે છે.
આ કુદરતી ખારાશ જ દરિયાઈ જીવસૃષ્ટિ અને વૈશ્વિક આબોહવાને સંતુલિત રાખવામાં મદદ કરે છે. મહાસાગરોની આ ખારાશ એ કોઈ ખામી નથી, પરંતુ પૃથ્વીના પર્યાવરણને જીવંત રાખવા માટે કુદરતે રચેલું એક અદ્ભુત સંતુલન છે. જો સમુદ્રનું પાણી ખારું ન હોત તો કદાચ પૃથ્વી પરનું હવામાન અને તાપમાન નિયંત્રણ બહાર થઈ ગયું હોત અને દરિયાઈ જીવસૃષ્ટિનું અસ્તિત્વ જ ન હોત. નદીઓ દ્વારા વહી આવતા ક્ષાર, પૃથ્વીના પેટાળની હલચલ અને સૂર્યની ગરમી દ્વારા થતું બાષ્પીભવન, આ બધું મળીને પૃથ્વીના આ વિશાળ જળાશયોને અનોખા બનાવે છે. પ્રકૃતિનું આ જળચક્ર આપણને એ જ સમજાવે છે કે જગતમાં વહેતી નાની નાની નદીઓ પણ સમય જતા સમુદ્ર જેવા વિશાળ સામ્રાજ્યના સર્જનમાં પોતાનું અમૂલ્ય યોગદાન આપે છે. યુવા મિત્રો, રોજિંદા જીવનમાં આપણામાંથી મોટાભાગના લોકોએ અનુભવ્યું હશે કે સવારથી ઉત્સાહપૂર્વક કામ કર્યા પછી જેવું બપોરનું ભોજન ગ્રહણ કરો કે તુરંત જ શરીરમાં એક અજીબ સુસ્તી છવાઈ જાય છે, આંખો ભારે થવા લાગે છે, મગજ સુન્ન થઈ જાય છે અને કામ પડતું મૂકીને એક નાનકડી ઊંઘ લઈ લેવાનું મન થાય છે. તબીબી વિજ્ઞાનની ભાષામાં આ સ્થિતિને ફૂડ કોમા અથવા પોસ્ટ પ્રાન્ડિયલ સોમોલોન્સ કહેવામાં આવે છે. બપોરે જમ્યા પછી આળસ આવવી કે ઊંઘ આવવી એ કોઈ બીમારી નથી, પરંતુ આપણા શરીરની અંદર ચાલતી એક અત્યંત જટિલ બાયોલોજિકલ અને કુદરતી પ્રક્રિયાનું પરિણામ છે. તો ચાલો આજે આ પ્રક્રિયા વિશે જ વિગતે માહિતી પ્રાપ્ત કરીએ. જ્યારે આપણે લંચમાં ખોરાક લઈએ છીએ ત્યારે આપણું શરીર તે ખોરાકને તોડીને તેમાંથી પોષક તત્વો અને ઉર્જા મેળવવાની મોટી કામગીરી શરૂ કરે છે. આ પાચન પ્રક્રિયા માટે શરીરને ભારે માત્રામાં ઉર્જા અને લોહીના પ્રવાહની જરૂર પડે છે. પરિણામે હૃદય દ્વારા પંપ થતા લોહીનો મોટો હિસ્સો મગજ અને સ્નાયુઓ તરફથી ડાયવર્ટ થઈને જઠર અને આંતરડા તરફ વળવા લાગે છે. જ્યારે પાચન તંત્ર તરફ રક્ત પરિભ્રમણ વધી જાય છે ત્યારે મગજને મળતા ઓક્સિજન અને લોહીના પ્રમાણમાં સામાન્ય ઘટાડો થાય છે. ઓક્સિજનના આ અકાલ્પનિક ઘટાડાના કારણે મગજની સક્રિયતા ધીમી પડે છે અને આપણને ઊંઘ આવવા લાગે છે. ભોજન લીધા પછી આપણા શરીરમાં થતા હોર્મોનલ ફેરફારો પણ ઊંઘ લઈ આવવા માટે સીધા જવાબદાર છે. આપણે જ્યારે ખોરાક લઈએ છીએ ત્યારે સ્વાદુપિંડ લોહીમાં ગ્લુકોઝનું સ્તર નિયંત્રિત કરવા માટે ઇન્સ્યુલિન નામનો હોર્મોન છોડે છે. આ ઇન્સ્યુલિન મગજમાં ટ્રિપ્ટોફેન નામના એમિનો એસિડને પ્રવેશવામાં મદદ કરે છે. ટ્રિપ્ટોફેન મગજમાં ગયા પછી સેરોટોનિન અને મેલાટોનિન, એટલે કે જે આપણને ખુશી અને આરામનો અનુભવ કરાવે અને જે ઊંઘ લઈ આવવા માટે મુખ્ય જવાબદાર છે, તે બંને હોર્મોનમાં રૂપાંતરિત થાય છે. આ રાસાયણિક પ્રક્રિયાના કારણે ભોજન બાદ મગજ શાંત થઈ જાય છે અને શરીર આરામની સ્થિતિમાં આપોઆપ ચાલ્યું જાય છે. આપણે લંચમાં શું ખાઈએ છીએ તેના પર પણ ઊંઘની તીવ્રતાનો મોટો આધાર છે. જો ભોજનમાં ભારે કાર્બોહાઇડ્રેટ્સ એટલે કે પૂરી, પરોઠા, ભાત, મીઠાઈ અને હેવી પ્રોટીન અથવા તળેલું ભોજન વધારે લીધું હોય તો ઇન્સ્યુલિનનો સ્ત્રાવ ખૂબ જ ઝડપથી થાય છે અને પાચન તંત્ર પર લોડ વધે છે, જેથી ઊંઘ વધુ આવે છે. આ ઉપરાંત આપણા શરીરમાં એક કુદરતી ઘડિયાળ હોય છે જેને સર્કેડિયન રિધમ કહે છે. આ ઘડિયાળ મુજબ 24 કલાકમાં 2 વાર શરીરનું તાપમાન કુદરતી રીતે થોડું ઘટે છે અને ઊંઘની તીવ્ર ઈચ્છા થાય છે. એક રાત્રે 2 થી 4 વાગ્યાની વચ્ચે અને બીજું બપોરે 1 થી 3 વાગ્યાની વચ્ચે. તેથી લંચ ન લીધું હોય તો પણ બપોરે સહેજ સુસ્તી અનુભવવી એ કુદરતી પ્રક્રિયા છે. યુવા મિત્રો, અહીં તમને પ્રશ્ન થશે કે આ પ્રકારની ઊંઘ અને સુસ્તીથી બચવું હોય તો શું કરવું? હું તમને એ પણ જણાવી દઉં, જો ઓફિસ કે કામના સ્થળે આ આળસથી બચવું હોય તો કેટલીક સરળ આદતો કેળવવી જરૂરી છે. સૌ પ્રથમ બપોરે ભારે ભોજન લેવાને બદલે હળવું ભોજન લેવું, સલાડયુક્ત પૌષ્ટિક આહારને ખાસ ગ્રહણ કરવો જેથી પાચન તંત્ર પર વધુ દબાણ ન આવે. જમ્યા પછી તુરંત જ બેસી જવાને બદલે કે સૂઈ જવાને બદલે 10 થી 15 મિનિટ વજ્રાસનમાં બેસવું, ત્યારબાદ ધીમી ગતિએ થોડું ચાલવું જોઈએ જે પાચનમાં મદદ કરે છે. આ ઉપરાંત શરીરમાં પાણીની કમી ન થાય તે માટે પૂરતા પ્રમાણમાં પાણી પીવું જોઈએ. લંચ લીધા પછી
ઊંઘ આવવી એ શરીરની કોઈ નબળાઈ નથી, પરંતુ એક અત્યંત તંદુરસ્ત અને સ્માર્ટ સિસ્ટમ છે. તે એ વાતનો પુરાવો છે કે તમારું શરીર એક પરફેક્ટ મિશનની જેમ કામ કરી રહ્યું છે અને ખોરાકમાંથી ઉર્જા બનાવવાની પ્રક્રિયામાં વ્યસ્ત છે. પ્રકૃતિનો નિયમ જ એવો છે કે જે ઉર્જા આપણે સવારથી વાપરીએ છીએ તેને રિચાર્જ કરવા માટે શરીર થોડો સમય શાંતિ ઝંખે છે. આ પ્રક્રિયાને યોગ્ય રીતે સમજીને જો આપણે આપણા ખાવા પીવાની લાઇફસ્ટાઇલમાં થોડો બદલાવ કરીએ તો બપોરની આ ઊંઘને હરાવીને આખો દિવસ ઉર્જાવાન અને પ્રોડક્ટિવ રહી શકીએ છીએ. તો યુવા મિત્રો, હવે સમય થઈ ગયો છે સુમધુર ગીતોના ગુલદસ્તામાંથી એક સુંદર ગીતરૂપી ફૂલને ચૂંટવાનો. ચાલો માણીએ ફિલ્મ આશિકીનું ગીત નજર કે સામને જિગર કે પાસ, જેને સ્વરબદ્ધ કર્યું છે અનુરાધા પોડવાલ અને કુમાર સાનુએ. આ ગીતનું લેખન કર્યું છે સમીરે અને તેને સ્વરબદ્ધ કર્યું છે નદીમ શ્રવણે. માણીએ આ સુંદર ગીત.

યુવા મિત્રો, ગીત સાંભળવાની મજા આવીને તો ચાલો જ્ઞાનની સફરને પુનઃ કાર્યરત કરીએ. યુવા મિત્રો, જ્યારે આપણે કોઈ દેશની કલ્પના કરીએ ત્યારે લીલાછમ ખેતરો, પર્વતો અને તેમાંથી ખળખળ વહેતી નદીઓ નજર સામે આવી જાય છે. નદીઓને સંસ્કૃતિનું પારણું કહેવામાં આવે છે, કારણ કે દુનિયાની મોટા ભાગની માનવ વસ્તી નદી કિનારે જ વસી અને સમૃદ્ધ થઈ. પરંતુ પૃથ્વી પર એક એવો વિશાળ અને શક્તિશાળી દેશ પણ છે જ્યાં કુદરતી રીતે નદી વહેતી નથી. ત્યાં તો કોઈ બારમાસી નદી જ નથી. આ દેશ છે મધ્ય પૂર્વ એશિયામાં આવેલું સાઉદી અરેબિયા. તો ચાલો આજે સાઉદી અરેબિયા વિશે વિગતે માહિતી પ્રાપ્ત કરીએ અને જાણીએ કે ભૌગોલિક દ્રષ્ટિએ આટલો મોટો દેશ હોવા છતાં નદીઓ વગર આખો દેશ કેવી રીતે પોતાની તરસ છિપાવે છે. સાઉદી અરેબિયા નકશા પર 21,00,000 ચોરસ કિલોમીટર કરતા પણ વધુ વિસ્તાર ધરાવે છે, જે તેને વિશ્વનો 13મો સૌથી મોટો દેશ બનાવે છે. પરંતુ આ વિશાળ જમીનનો લગભગ 75% ભાગ ધગધગતા રણપ્રદેશથી ઘેરાયેલો છે, જેમાં પ્રખ્યાત રૂબ અલ ખાલી રણ પણ સામેલ છે. અહીં ઉનાળામાં તાપમાન 50 ડિગ્રી સેલ્સિયસને પાર કરી જાય છે અને વરસાદ નહિવત એટલે કે વર્ષે માંડ 4 ઇંચ પડે છે. આ અતિશય ગરમી અને સૂકા વાતાવરણના કારણે અહીં વરસાદનું પાણી પણ જમીન પર લાંબો સમય સુધી ટકી શકતું નથી અને નદીનું સ્વરૂપ ધારણ કરે તે પહેલાં જ તેનું બાષ્પીભવન થઈ જાય છે અથવા રેતીમાં શોષાઈ જાય છે. એવું નથી કે સાઉદી અરેબિયામાં ક્યારેય પાણી વહેતું જ નથી. અહીં નદીઓ નથી પણ વાદીઓ આવેલી છે. વાદી એટલે રણપ્રદેશમાં બનેલી એવી સૂકી ખીણો અથવા નહેરો, જે વર્ષમાં એકાદ બે વાર થતા ભારે વરસાદ દરમિયાન અચાનક પાણીથી ભરાઈ જાય છે. આ કામચલાઉ હોય છે એટલે અઠવાડિયામાં તે સુકાઈ જાય છે. આ વાદીઓનું પાણી આસપાસના ભૂગર્ભ જળના સ્તરને વધારવામાં મદદ કરે છે, જે રણની વચ્ચે ઓએસિસ એટલે કે રણદ્વીપનું સર્જન કરે છે, જ્યાં હરિયાળી જોવા મળે છે. હવે સવાલ એ થાય કે જો નદીઓ જ નથી તો સાઉદી અરેબિયાના કરોડો લોકો પાણી ક્યાંથી મેળવે છે? આ સમસ્યાનો ઉકેલ સાઉદી સરકારે પોતાની અઢળક કમાણી અને અત્યાધુનિક ટેકનોલોજી દ્વારા શોધી લીધો. સાઉદી અરેબિયા વિશ્વમાં દરિયાના ખારા પાણીને મીઠું બનાવતો સૌથી મોટો દેશ છે. તેઓ પર્શિયન ગલ્ફ અને લાલ સમુદ્રના પાણીને વિશાળ પ્લાન્ટ્સમાં લાવીને રાસાયણિક પ્રક્રિયા દ્વારા પીવા લાયક શુદ્ધ પાણીમાં ફેરવે છે. દેશની લગભગ 50-70% પાણીની જરૂરિયાત આ દરિયાઈ પાણીને શુદ્ધ કરીને જ પૂરી કરવામાં આવે છે, જે પાઇપલાઇનો દ્વારા 100 કિલોમીટર દૂર આવેલા શહેરો સુધી પહોંચાડાય છે. બાકીની જરૂરિયાતો માટે સાઉદી અરેબિયા ભૂગર્ભ જળ પર નિર્ભર છે. પ્રદેશના પથરાર સ્તરોને નીચે હજારો વૃક્ષ જૂનું પાણી જમા થયેલું છે, જેને કૂવાઓ અને બોરિંગ દ્વારા બહાર કાઢવામાં આવે છે. આ પાણીનો ઉપયોગ મુખ્યત્વે ખેતીવાડી માટે થતો હતો, પરંતુ નદીઓ ન હોવાના કારણે આ ભૂગર્ભ જળ ફરીથી રિચાર્જ થતું નથી, જેથી જમીનમાંથી પાણીનું સ્તર ઝડપથી ઘટી રહ્યું છે. આ ચિંતાને કારણે હવે સાઉદી અરેબિયા વપરાયેલા ગંદા પાણીને રિસાયકલ કરીને તેનો બગીચાઓ અને ફેક્ટરીમાં પુનઃ ઉપયોગ કરવા માટે ખૂબ ભાર આપી રહ્યું છે. સાઉદી અરેબિયા એ વાતનું જીવતું જાગતું ઉદાહરણ છે કે જો કોઈ પણ દેશ પાસે મજબૂત સંકલ્પ શક્તિ અને આર્થિક સ્ત્રોત હોય તો તે કુદરતની સૌથી મોટી ખામીને પણ મહાત કરી શકે છે. નદીઓ જેવી અમૂલ્ય કુદરતી સંપત્તિ ન હોવા છતાં આજે આ દેશના આધુનિક શહેરોમાં પાણીની કોઈ તંગી વર્તાતી નથી. જોકે આ સ્થિતિ આપણને એ પણ યાદ અપાવે છે કે પાણી કેટલું કિંમતી છે. સાઉદી અરેબિયા દરિયાના પાણીના ટીપે ટીપાને શુદ્ધ કરવા માટે કરોડો રૂપિયા ખર્ચે છે, જે આપણને આપણા દેશની નદીઓ અને પાણીના કુદરતી સ્ત્રોતની કદર કરવાનું અને તેને બચાવવાનું મોટું કારણ પ્રદાન કરે છે. યુવા મિત્રો, પાણીની જ વાત નીકળી છે ત્યારે વધુ એક વાત મારે કરવી છે. જળ એ જ જીવન છે. આ વિધાન પૃથ્વી પરના દરેક જીવ માટે સત્ય માનવામાં આવે છે. મનુષ્ય હોય, પશુ હોય, પક્ષી હોય, કોઈ પણ વ્યક્તિ પાણી વિના જીવી શકતું નથી. પરંતુ કુદરતની દુનિયા રહસ્યોથી ભરેલી છે. ઉત્તર અમેરિકાના ધગધગતા અને સૂકા રણ પ્રદેશોમાં એક એવું નાનકડું અને અદ્ભુત પ્રાણી રહે છે, જે પોતાની આખી જિંદગીમાં ક્યારેય પાણીનું એક પણ ટીપું પીતું નથી. કયું છે આ પ્રાણી? ચાલો તેના વિશે માહિતી પ્રાપ્ત કરીએ. આ પ્રાણીનું નામ છે કાંગારૂ રેટ. ઉંદર જેવો દેખાતો અને કાંગારૂની જેમ
પાછલા પગે કૂદકો મારતો આ નાનો જીવ પાણી પીધા વિના રણની અસહ્ય ગરમીમાં કેવી રીતે જીવતો રહે તેની પાછળનું વિજ્ઞાન ખૂબ જ રોમાંચક છે. કાંગારૂ રેટ દેખાવમાં સામાન્ય ઉંદર જેવો લાગે છે, પરંતુ તેના પાછળના પગ અને પૂંછડી ખૂબ લાંબી હોય છે. ઓસ્ટ્રેલિયાના કાંગારૂની જેમ તે પોતાના પાછલા પગના જોરે એક જ કૂદકામાં લગભગ 9 ફૂટ જેટલું અંતર કાપી શકે છે, જેના કારણે તેનું નામ કાંગારૂ રેટ પડ્યું છે. આ અદ્ભુત ક્ષમતા તેને રણના અન્ય શિકારી પ્રાણીઓની જેમ સાપ અને ઘૂવડથી બચવામાં મદદ કરે છે. તે ઉત્તર અમેરિકાના કેલિફોર્નિયા અને મેક્સિકોના ડેથ વેલી જેવા અત્યંત સૂકા રણ વિસ્તારમાં વસવાટ કરે છે, જ્યાં પાણી મળવું અશક્ય હોય છે. હવે મુખ્ય સવાલ એ થાય કે જો તે પાણી નથી પીતો તો તેના શરીરને જરૂરી ભેજ ક્યાંથી મળે છે? કાંગારૂ રેટના ખોરાકમાં મુખ્યત્વે રણની વનસ્પતિઓના સૂકા બીજ અને કઠોળનો સમાવેશ થાય છે. જ્યારે તે આ સૂકા બીજને આરોગે છે ત્યારે તેના શરીરમાં એક ખાસ પાચન પ્રક્રિયા એટલે કે મેટાબોલિઝમ થાય છે. આ પ્રક્રિયા દરમિયાન બીજમાં રહેલા હાઇડ્રોજન અને હવામાંથી લીધેલા ઓક્સિજનના કણો ભેગા થઈને શરીરની અંદર જ પાણીનું નિર્માણ કરે છે. આમ તે બહારથી પાણી પીવાને બદલે પોતાના ખોરાકમાંથી જ શરીરની અંદર કુદરતી રીતે પાણી બનાવી લે છે. શરીરની અંદર બનેલા પાણીનું એક પણ ટીપું વેડફાય નહીં તે માટે કુદરતે કાંગારૂ રેટને અદ્ભુત કિડની આપી છે. તેની કિડની મુખ્યત્વે મનુષ્ય કે અન્ય પ્રાણીઓ કરતાં 5 ગણી વધુ શક્તિશાળી હોય છે, જે પેશાબમાંથી મોટાભાગનું પાણી ફરીથી શોષી લે છે. તેનો પેશાબ એટલો બધો ઘટ્ટ હોય છે કે તેમાં પાણીની માત્રા નહિવત હોય છે. આ ઉપરાંત આ પ્રાણીને ક્યારેય પરસેવો વળતો જ નથી, જેના કારણે શરીરનું તાપમાન વધવા છતાં પાણી બહાર નીકળતું નથી. શ્વાસ લેતી વખતે પણ નાકમાંથી નીકળતા ભેજને તે પોતાના નાકની ખાસ રચના દ્વારા પાછો શરીરમાં ખેંચી શકે છે. રણની કાળઝાળ ગરમીમાં જો તે આખો દિવસ બહાર ફરે તો તેના શરીરનું પાણી સુકાઈ જાય. આથી કાંગારૂ રેટ એક નિશાચર પ્રાણી છે, એટલે કે તે માત્ર રાત્રે જ ખોરાકની શોધમાં બહાર નીકળે છે. જ્યારે રણ ઠંડુ હોય છે આખો દિવસ તે જમીનની અંદર દરમાં ભરાઈ રહે છે. આ દરની અંદર બહારના રણ કરતાં ઘણો ભેજ અને ઠંડક હોય છે. તે પોતાના દરમાં ભેજવાળી હવાને જાળવી રાખે છે, જેથી શ્વાસ લેતી વખતે પણ તેના શરીરમાંથી પાણી ઓછું ન થાય. આ અનોખી જીવનશૈલી તેને પાણીની અછતવાળા રણમાં પણ રાજાની જેમ બનાવી રાખે છે. કાંગારૂ રેટ એ પ્રકૃતિની અનુકૂલન ક્ષમતાનું એક સર્વોત્તમ ઉદાહરણ છે. જ્યાં માણસ પાણી વિના 2 દિવસ પણ જીવી શકતો નથી, ત્યાં આ નાનકડો જીવ પાણીનું એક ટીપું પીધા વિના આખી જિંદગી વિતાવી દે છે. વિજ્ઞાન આપણને એ જ સમજાવે છે કે કુદરતે દરેક ભૌગોલિક પરિસ્થિતિ અનુસાર જીવોની રચના કરી છે. કાંગારૂ રેટની શારીરિક સિસ્ટમ આપણને એ વાતની પ્રેરણા આપે છે કે સંસાધનો ગમે તેટલા મર્યાદિત હોય, જો તેનો યોગ્ય અને કરકસર ભર્યો ઉપયોગ કરવામાં આવે તો ગમે તેવી કપરી સ્થિતિમાં પણ આપણે જીવનને ટકાવી શકીએ છીએ. તો યુવા મિત્રો, હવે ફરી સમય થઈ ગયો છે એક નાનકડા સંગીતમય વિરામનો. ચાલો માણીએ ફિલ્મ લાપતા લેડીઝનું ગીત સજની રે, જેને સ્વરબદ્ધ કર્યું છે અરિજીત સિંહે. આ ગીતનું લેખન કર્યું છે પ્રશાંત પાંડેએ અને તેને સંગીતબદ્ધ કર્યું છે રામ સંપથે. ચાલો માણીએ આ સુંદર ગીત.

યુવા મિત્રો, આ જ્ઞાનની સફરમાંથી સત્વશીલ માહિતી પ્રાપ્ત કરતા કરતા ક્યારે સમય વીતી ગયો એ ખબર જ ન પડી. હવે વિદાય લેવાનો સમય થઈ ગયો છે. હું આશા રાખું છું કે આજે આપને ઘણી જ્ઞાનસભર માહિતી પ્રાપ્ત થઈ હશે. હવે મને, એટલે કે આપના હોસ્ટ અને દોસ્ત શુભમ અંબાણીને રજા આપો. આપણે ફરી મળીશું જ્ઞાનની સફરમાં, જ્યાં બનીશું જ્ઞાનના સહયાત્રી અને ગીતોના ગુલદસ્તા સાથે અવનવી માહિતીને પ્રાપ્ત કરીશું. તો બાય બાય, ટેક કેર એન્ડ કીપ લિસનિંગ યુવાણી આકાશવાણી. આપ સાંભળી રહ્યા હતા રાજકોટ, અમદાવાદ, વડોદરા અને ભુજનો સહપ્રસ્તુતિ કાર્યક્રમ યુવાણી. પ્રસ્તુતિ આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર. કાર્યક્રમ પ્રસ્તુતિ શુભમ અંબાણી. નિર્માણ સુધીર દત્તા.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે ગેર ફિલ્મી ગીતો કાર્યક્રમનું પ્રથમ ગીત સાંભળીએ પહેલા લઈએ એક નાનકડો વિજ્ઞાપન વિરામ.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890.

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી

0: કાર્યક્રમમાં હવેની ગઝલ સાંભળીએ જગજીતસિંહના સ્વરમાં, અને પહેલા એક નાનકડો વિજ્ઞાપન વિરામ.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે? અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે? અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.

0: અંતિમ ગઝલ સાથે આજનો ગેરફિલ્મી ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત કરવાની રજા આપશો. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે પ્રાદેશિક સમાચાર.
1: યાર સાચું કહું ને, હજી તો ઉનાળાની શરૂઆત થઈ છે ને ત્યાં 7-7 હજાર ના લાઇટ બિલ આવવા માંડ્યા છે. વાઇફ તો ક્યારની કહેતી હતી કે સોલર પેનલ નંખાવી દો, સરકાર સબસિડી પણ આપે છે. મેં જેમને પણ પૂછ્યું ને, બધાના લાઇટ બિલ હવે તો ઝીરો આવે છે, એટલે આ વખતે તો સોલર પેનલ નંખાવી જ દેવી છે. જયારે વીજળી મફત મળતી હોય તો શું કામ જતી કરવી? તમે પણ મોડું ના કરો, નંખાવી દો. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના, જોડાવવા માટે રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર જયેશ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 19મા વાર્ષિક રોજગાર મેળામાં દેશના 51,000થી વધુ યુવાનોને નિમણૂક પત્રો એનાયત કર્યા. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર 91 પૈસાનો વધારો કરવામાં આવ્યો. સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ રાજ્યની અનેક જિલ્લા અને તાલુકા પંચાયતોમાં હોદ્દેદારોની નિયુક્તિ. અમદાવાદમાં આરબીઆઈ કરન્સી ચેસ્ટમાંથી 8,70,00,000 રૂપિયાની ઉછાપત. અને આગામી 7 દિવસ સુધી રાજ્યમાં ગરમીનું પ્રમાણ યથાવત રહેવાની હવામાન વિભાગની આગાહી. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા 19મા વાર્ષિક રોજગાર મેળામાં વિવિધ સરકારી વિભાગો અને સંગઠનોમાં 51,000થી વધુ નવા ભરતી થયેલા યુવાનોને નિમણૂક પત્રો એનાયત કર્યા. આ પ્રસંગે શ્રી મોદીએ જણાવ્યું કે ભારતના યુવાનો વિકસિત ભારત તરફની યાત્રાને વેગ આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે. રોજગાર મેળો યુવાનોને નવી તકો પૂરી પાડીને સશક્ત બનાવવાની અમારી સરકારની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. રોજગાર મેળા અંતર્ગત દેશના 47 સ્થળોએ એક સાથે કાર્યક્રમો યોજાયા હતા, જેમાં રાજ્યના 242 યુવાનોનો સમાવેશ થાય છે. અમદાવાદના શાહીબાગ ખાતે પશ્ચિમ રેલવે અમદાવાદ વિભાગ દ્વારા રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત રાજ્યમંત્રી રક્ષા ખડસેએ જણાવ્યું કે રોજગાર મેળો દેશના યુવાઓને નવી દિશા, આત્મવિશ્વાસ અને વિકાસની તકો સાથે જોડવાનો મહત્વપૂર્ણ પ્રયાસ છે. આ પ્રસંગે રાજ્યના પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયા અને શહેરી વિકાસ રાજ્યમંત્રી દર્શનાબેન વાઘેલા ઉપસ્થિત રહ્યા હતા. વડોદરામાં રોજગાર મેળા અંતર્ગત આયોજિત કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી સી આર પાટીલે જણાવ્યું કે પ્રધાનમંત્રી યુવાનોના કૌશલ્ય અને ક્ષમતાને આધારે સમયસર નોકરી આપવા સતત કાર્ય કરી રહ્યા છે. રાજકોટ રેલ ડિવિઝનમાં 47 ઉમેદવારોને એનાયત નિમણૂક પત્રો કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ જણાવ્યું કે પ્રધાનમંત્રી મોદીના વડપણમાં દેશ બદલાઈ રહ્યો છે.
1: 1,00,000 કરોડ રૂપીસ 4 સાલ મેં ખર્ચ કરા જાયેગા ઓર 3.5 કરોડ જોબ નિર્માણ કા લક્ષ્ય રખા ગયા. જિસકો નઈ જોબ મિલેગી ઉસકો સરકાર કે દ્વારા 1 EPFO પેમેન્ટ યાની કે 15,000 રૂપિયા ઉસકે એકાઉન્ટ મેં DBT સે દિયા જાયેગા. વૈસે નોકરી દાતા કો ભી 3,000 રૂપિયા કા સહયોગ કરા જાયેગા. પ્રધાનમંત્રી ઇન્ટર્નશિપ સ્કીમ 10,000 કરોડ રૂપિયા કે ખર્ચ સે દેશ કે MSME ઓર પ્રાઇમ ઇન્ડસ્ટ્રીઝ મેં ઇન્ટર્નશિપ કરને કે લીએ 10,000 થી 19,000 તક દિયા જાયેગા.
0: રશિયન ફેડરેશનના મુંબઈ સ્થિત કોન્સ્યુલ જનરલ ઇવાન ફેતિસોવે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રી સાથેની બેઠકમાં રશિયન કોન્સ્યુલેટ જનરલે ગુજરાત સાથે ખાસ કરીને દરિયાઈ ક્ષેત્રે જહાજો બનાવવા અને શિક્ષણ ક્ષેત્રે સહભાગિતા અને સંકલન માટે તત્પરતા દર્શાવી હતી. મુખ્યમંત્રીએ જણાવ્યું કે દેશના 40% કાર્ગો હેન્ડલિંગ ગુજરાતના બંદરો પરથી થાય છે. એટલું જ નહીં, સી પ્રાઇસ રિસાયકલિંગ અને શિપ બિલ્ડિંગમાં પણ ગુજરાતે અગ્રેસરતા મેળવી છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આજે પ્રતિ લીટર 91 પૈસા સુધીનો વધારો કરવામાં આવ્યો છે. આ મહિનાની 15 તારીખે પ્રતિ લીટર 3 રૂપિયા, 19મી તારીખે 90 પૈસાના વધારા પછી ઇંધણના ભાવમાં આ ત્રીજો વધારો છે. એકંદરે તાજેતરમાં કિંમતોમાં પ્રતિ લીટર લગભગ 5 રૂપિયાનો વધારો થયો છે. ઈરાન સંઘર્ષ અને હોર્મુઝ સામુદ્રધાનીમાં વિક્ષેપો પછી વૈશ્વિક ક્રૂડ ઓઇલના ભાવમાં તીવ્ર ઉછાળો વચ્ચે આ વધારો કરવામાં આવ્યો છે. 26 એપ્રિલના રોજ યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ બાદ આજે રાજ્યના અનેક જિલ્લા અને તાલુકા પંચાયતમાં હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી. મહેસાણા જિલ્લા પંચાયતમાં નીતિનભાઈ પટેલ બહુમતીથી પ્રમુખ અને ઠાકોર માસંગજી રામાજીને બહુમતીથી બિનહરીફ ઉપપ્રમુખ ચૂંટાયેલા જાહેર કરાયા છે. પાટણ અને સિદ્ધપુર તાલુકા પંચાયતમાં કોંગ્રેસના પ્રમુખ અને ઉપપ્રમુખ ચૂંટાયા છે, જ્યારે સરસ્વતી તાલુકા પંચાયતમાં ભાજપ અને કોંગ્રેસ બંનેને 12 બેઠકો મળતા ટાઈ પડી હતી, જેમાં ચિઠ્ઠી ઉછાળવામાં આવતા ભાજપના મહિલા સભ્ય પ્રમુખ મળ્યા છે. જિલ્લાની અન્ય 6 તાલુકા પંચાયતમાં ભાજપના પ્રમુખ અને ઉપપ્રમુખ નિમાયા છે. ડાંગ જિલ્લા પંચાયતના પ્રમુખ પદે રાજુ ગામિતની અને ઉપપ્રમુખ પદે ઉષાબેન પટેલની વરણી કરાઈ છે. આહવા, વઘઈ અને સુબીર તાલુકા પંચાયતની પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી માટેની બેઠક 25 મેના રોજ યોજાશે. ભરૂચ જિલ્લા પંચાયતમાં પ્રમુખ પદે ભાજપના ડિમ્પલરાજ અને ઉપપ્રમુખ તરીકે અજીત વસાવાની વરણી કરાઈ છે. નવસારી તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે નયન પટેલ, ઉપપ્રમુખ તરીકે સ્નેહલ પટેલ, કારોબારી અધ્યક્ષ તરીકે દર્શના પટેલની નિમણૂક કરાઈ છે. આજે ચીખલી, ખેરગામ, ગણદેવી તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખે પદભાર સંભાળ્યા છે. જલાલપોર તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે કેરુ પટેલ, ઉપપ્રમુખ તરીકે વિપુલ પટેલ, કારોબારી અધ્યક્ષ તરીકે હિરેન પટેલની વરણી કરાઈ. વાંસદા તાલુકા પંચાયત પ્રમુખ તરીકે ભાજપના કૌશિક પટેલ અને ઉપપ્રમુખ તરીકે ભાજપના અજય ગામિતની વરણી કરાઈ છે. વલસાડ જિલ્લાની ધરમપર તાલુકા પંચાયતના પ્રમુખ પદે શકુંતલા ચૌધરી તથા ઉપપ્રમુખ પદે રણજીત ચૌધરી ચૂંટાયા છે. છોટાઉદેપુર જિલ્લાના 7 તાલુકામાં આજે તાલુકા પંચાયતના પ્રમુખની ચૂંટણી યોજાઈ, જેમાં નસવાડી, પાવીજેતપુર, સંખેડા અને બોડેલીમાં ભાજપનું બોર્ડ

0: બન્યું છે. મહીસાગર જિલ્લાની તમામ 8 તાલુકા પંચાયત ઉપર ભાજપના પ્રમુખ અને ઉપપ્રમુખ ચૂંટાયા છે. પોરબંદરના જિલ્લા પંચાયતના ઇતિહાસમાં પ્રથમ વખત પ્રમુખ પદે યુવા એન્જિનિયર શીતલ ઓડેદરાની બિનહરીફ વરણી થઈ છે, તો ઉપપ્રમુખ તરીકે ગોપાલ કોઠારીની વરણી થઈ છે. આ ઉપરાંત ગાંધીનગર, બનાસકાંઠા, તાપી, વાવથરા, તાપી, પંચમહાલ, બોટાદ, અમરેલી જિલ્લા અને તાલુકા પંચાયતોમાં હોદ્દેદારોની વરણી થઈ છે. અમદાવાદમાં આરબીઆઈ કરન્સી ચેસ્ટમાંથી 8 કરોડ 70 લાખ રૂપિયાની ઉચાપત થઈ હતી. આ કેસમાં બેંક ઓફ બરોડાના જોઈન્ટ કસ્ટોડીની ધરપકડ કરવામાં આવી હતી. આ અંગે સહાયક પોલીસ કમિશનર હિરેન્દ્ર ચૌધરીએ વધુ માહિતી આપી.
1: आरबीआई की करेंसी चेस्ट है, उस चेस्ट में से एक वहाँ का जो कर्मचारी है उसने वहाँ से 8 करोड़ 70 लाख की नोट से वो नोट्स लेके वो फरार हो गया था. तो इस आरोपी को अभी हमने अरेस्ट किया है और अरेस्ट करके अभी इसको हम कोर्ट में प्रोड्यूस करने वाले हैं और इसके रिमांड के दौरान इसमें पूरी पूरी जाँच हो पाएगी. और ये जो व्यक्ति है ये टेक्निकली काफी साउंड है, खुद एक बैंक का कर्मचारी है. इसकी आगे की पूछताछ में और जो कोई व्यक्ति है जो इसके साथ जुड़े हुए हैं उनके पास से भी रिकवरी होने के पूरे चांसेस है.
0: મોરબી જિલ્લામાં પેટ્રોલ ડીઝલ અંગેની અફવાઓથી દૂર રહેવા વહીવટીતંત્રએ અપીલ કરી છે. જિલ્લા પુરવઠા અધિકારી હંસરાજસિંહ ગોહિલે જિલ્લામાં પેટ્રોલ અને ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ હોવાનું જણાવ્યું હતું. તેમણે જણાવ્યું કે રાજ્ય સરકારની દેખરેખ હેઠળ સતત જથ્થો જળવાઈ રહ્યો છે.
2: પેટ્રોલ અને ડીઝલના જથ્થા બાબતે જે ખોટી અફવાઓ ફેલાઈ રહી છે, આવી અફવાઓ પર વિશ્વાસ ન કરવો અને અફવાઓની અસરમાં આવીને બિનજરૂરી ખરીદી કે પેનિક બાઇંગ ટાળવું. રાજ્ય સરકારની સીધી દેખરેખ હેઠળ એ સુનિશ્ચિત કરવામાં આવ્યું છે કે જિલ્લામાં અને સમગ્ર રાજ્યમાં પેટ્રોલ કે ડીઝલનો જથ્થો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે. હાલમાં કોઈ પણ પ્રકારની અછત કે શોર્ટેજ નથી.
0: ગ્રીન ટેકનોલોજીથી ગુજરાતના માર્ગોની કાયાપલટ થશે. વિવિધ જિલ્લાના 20 માર્ગો પર 1,147 કરોડના ખર્ચે કામગીરી શરૂ કરવામાં આવશે. પર્યાવરણને અનુકૂળ આધુનિક ટેકનોલોજીથી ખર્ચમાં પણ ઘટાડો થશે, ત્યારે રસ્તાઓનું આયુષ્ય પણ લાંબુ થશે. આ પ્રક્રિયામાં હયાત રોડના જૂના મટીરીયલને ફરી ઉપયોગ કરીને રોડનું નિર્માણ કરવામાં આવશે, જેનાથી ખર્ચમાં ઘટાડાની સાથે પર્યાવરણને અનુકૂળ પ્રક્રિયાને પ્રોત્સાહન મળશે. અમદાવાદના સાંતેજ વિસ્તારમાંથી આવેલી એક ફેક્ટરીમાં કેમિકલ એન્ડ પ્લાસ્ટિક ઉદ્યોગમાં વપરાતા રો મટીરીયલમાં શુક્રવારે સાંજે આગ લાગી હતી. પ્રાથમિક અંદાજ મુજબ આશરે 80 કરોડ રૂપિયા જેટલું નુકસાન થયું છે. આજે સવારે ફેક્ટરી પરિસરમાંથી એક વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો હતો. આ ઘટનામાં અન્ય કોઈ વ્યક્તિને ઇજા પહોંચી નથી. દરમિયાન અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં રત્નાકર બિલ્ડિંગમાં આજે સવારે આગ લાગી હતી, જોકે અગ્નિશમન વિભાગે આગ ઉપર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો. સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ દ્વારા ઉનાળાની રજાઓ તથા મુલાકાતીઓની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને અટલ બ્રિજ, રિવરફ્રન્ટ ફ્લાવર પાર્ક તથા મૂન ટ્રેલ પાર્કના સમયગાળામાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. હાલમાં સાબરમતી રિવરફ્રન્ટ હેઠળ આવેલ તમામ ગાર્ડન રાત્રિના 11 વાગ્યા સુધી ખુલ્લા રાખવામાં આવે છે, જે હવે રાત્રિના 12 વાગ્યા સુધી ખુલ્લા રહેશે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી 7 દિવસ દરમિયાન રાજ્યમાં વાતાવરણ મુખ્યત્વે સૂકું રહેશે અને મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય. છેલ્લા 24 કલાક દરમિયાન સુરેન્દ્રનગરમાં રાજ્યનું સૌથી વધુ 43.8 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. અમદાવાદમાં 43.3 ડિગ્રી સેલ્સિયસ, ગાંધીનગરમાં 43.0 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું. હાલ રાજ્ય પર પશ્ચિમી પવનો ફૂંકાઈ રહ્યા છે અને પંજાબથી દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન સુધી સક્રિય ટ્રફલાઇનના પ્રભાવને કારણે આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદની સંભાવના છે. આ અંગે હવામાન વિભાગના વૈજ્ઞાનિક ડોક્ટર રામાશ્રય યાદવે વધુ માહિતી આપી.
3: आंदमान साधारण गुजरात स्टेट में करेंगे तो देवल में गुजरात रीजन और सौराष्ट्र दोनों में आइसोलेटेड केसेस में लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है. वो डिस्ट्रिक्ट है अमरेली, भावनगर, गिर सोमनाथ, नील और रायपुर तृतीय शामिल है. और इसके अलावा डेट से लेकर डेट 7 तक राजेंद्र प्रबल करेगा उसको गुजरात स्टेट से सारे
0: डिस्ट्रिक्ट. अंत मुख्य समाचार फरी एक बार. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 19મા વાર્ષિક રોજગાર મેળામાં દેશના 51,000થી વધુ યુવાનોને નિમણૂક પત્રો એનાયત કર્યા. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર 91 પૈસાનો વધારો કરવામાં આવ્યો. સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ રાજ્યની અનેક જિલ્લા અને તાલુકા પંચાયતમાં હોદ્દેદારોની નિયુક્તિ. અમદાવાદમાં આરબીઆઈ કરન્સી ચેસ્ટમાંથી 8 કરોડ 70 લાખ રૂપિયાની ઉચાપત અને આગામી 7 દિવસ સુધી રાજ્યમાં ગરમીનું પ્રમાણ યથાવત રહેવાની હવામાન વિભાગની આગાહી. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રિના 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. સમજ્યા બાદ
4: આકાશવાણીનું આ દમણ કેન્દ્ર છે. પ્રસ્તુત છે ખેડ ખાતર પાણી.

0: બિયારણ આધુનિક કૃષિ ટેકનોલોજી અને સંશોધન વિશે વાતો કરતો કાર્યક્રમ કિસાનવાણી. પ્રાયોજક છે કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય, ભારત સરકાર. ફ્રીક્વન્સી મોડ્યુલેશન બેન્ડ 102.3 મેગાહર્ટ્ઝ પર આ પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું. કિસાનવાણી કાર્યક્રમ સાંભળતા સૌ ખેડૂત મિત્રોને મેઘના દમણિયાના નમસ્કાર. મિત્રો, આજના કિસાનવાણી કાર્યક્રમ અંતર્ગત વેલાવાળા પાક ટિંડોળામાં કરવાની કાળજી એ વિશે ગજરીબેન પવારની ધર્મિષ્ઠા પટેલે લીધેલી મુલાકાત આપ સાંભળશો.
1: મિત્રો, આપણા વિસ્તારની અંદર વેલાવાળા શાકભાજી પાકો લેવામાં આવતા હોય છે. વેલાવાળા શાકભાજી પાકો ઋતુ અનુસાર લેવામાં આવે છે. ટિંડોળા એ એક ખૂબ જ મહત્વનો પાક છે અને ટિંડોળાનું આ ઉનાળાની ઋતુ દરમિયાન ખૂબ સારી રીતે એનું ઉત્પાદન થતું હોવાથી ઘણા ખેડૂત મિત્રો ટિંડોળાનું વાવેતર કરતા હોય છે. તો શ્રોતા મિત્રો, આજે આપણે ધરમપુર તાલુકાના આવધા ગામના આવા જ એક પ્રગતિશીલ મહિલા ખેડૂત એવા ગજરીબેન રમેશભાઈ પવારને મળીએ અને એમની પાસેથી વેલાવાળા પાક ટિંડોળામાં કરવાની કાળજી વિશેની માહિતી મેળવીએ. તો સૌપ્રથમ ગજરીબેન, આ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે.
2: નમસ્તે.
1: હવે ગજરીબેન, તમે જે આ પાકો કરો તો તમે ઘણા વર્ષથી કરો?
2: ઘણા વર્ષથી કરો.
1: તો તમે ઘણા વર્ષથી આમ શાકભાજી પાકોમાં માત્ર ટિંડોળાને જ કરો કે બીજા પણ પાકો કરો છો?
2: બીજું નહીં, આ ટિંડોળા જ કરે.
1: ટિંડોળો જ?
2: હા, ને કોઈ ભાત કરે, એટલું જ, બીજું કોઈ નહીં. બીજું
1: તો આ જે ટિંડોળા અત્યારે જે તમે આ કરેલા છે ખેતરમાં, તો આમ કેટલા જમીન વિસ્તાર છે એનો, કેટલા ખાડા છે ટિંડોળાના?
2: ખાડા તો 200 એવું ખરું.
1: તો આ જે ટિંડોળા તમે રોપેલા, એના વેલા તો કઈ સીઝનમાં રોપેલા હતા, કેટલો સમય થયો એને?
2: આ તો પાણી પડે ત્યાં, વરસાદ પડે ને ત્યારે જ રોપે.
1: તો આ જે તમે ટિંડોળા રોપેલા, તો પેલા જે જમીન ખેડવામાં આવે ખેતરને, એ ખેતર કયા પ્રકારનું ખેડવામાં આવે અને એની રોપણી કરવાની હોય તો સીધા સપાટ ક્યારામાં કરો કે એને ઊંચાણ કરીને પછી કરવામાં આવે?
2: ઊંચાઈ તો નહીં, આ પલાવ મારું એને, પછી પલાવ મારવી જ માગ, પછી પલાવ મારીને પછી આ ખાડો ખોદીને ખાતર પૂરું, પછી ઢગલી મારવાનું ને પછી ઉપર રોપી દેવા.
1: ગજરીબેન, તો એ જ્યારે તમે જે ઢગલો કરેલો હોય મટીનો, તો એમાં તમે કોઈ ખાતર પાછું ઉમેરો ખરા? ખાતર નાખવું પડે?
2: ખાતર નાખવા પડે.
1: કયું ખાતર?
2: સાન ખાતર. સાન ને પછી આ તો સાન પેલો પૂરવાનું, પછી ઉપર વેલા રોપવાનું, પછી આટલે આટલી થાય ને પછી બીજું ખાતર તમે ઉપર.
1: તો આજે તમે ટિંડોળીના જે વેલા રોપો, તો આમ કેટલું અંતર તમે એનું રાખો ટિંડોળીના વેલા વચ્ચે?
2: અંતર તો અહીંયા ને આટલો આટલો જ,
1: એટલે 1-1.5 ફૂટ.
2: હા, અહીંયા રોપવાનું, પછી અહીંયા 1 રોપવાનું,
1: નજીક નો નહીં. તો ટિંડોળાના વેલાને જ્યારે તમે રોપો, તો એના કટકા કરવામાં આવતા હોય, તો તમે એના કટકા કરવાના હોય તો કેવી રીતે ધ્યાન રાખવાનું હોય એની ગાંઠનું?
2: એની 2 ગાંઠ રાખવાની, 2 ગાંઠ રહે, 1 ઉપર રાખવાનું, 1 અંદર રાખવાનું. એટલે 1 ગાંઠી મૂળ ફોડે, 1 ગાંઠી પીલા ફોડે, 2 ગાંઠ રાખવાનું.
1: 2 ગાંઠ રાખવાની,
2: નહીં રાખે પણ 2 જ રાખવાનું.
1: તો એક જે ખામણું ખરું, તો એની ઉપર એક જ વેલો તમે રોપો કે 2 રોપવા પડે?
2: તો રોપવા જ પડે. પછી આ ચોમાસામાં પાણી ભરાય ને, તો પછી કુહી જાય, બગડી જાય, એટલે 2 તો રોપવા જ પડે. કેંડા જે ભરાય હોવા ને, તેમાં તો કુહી જાય, પછી બીજા અહીં રોપવા પડે. પૂરે ને ટેન્કરો હે ને, તો સારું રહે, પાણી ની પેસે ને ભરાય નહીં, ત્યાં તો સારું રહે.
1: ગજરીબેન, તો હવે તમે 2 વેલા રોપેલા હોય અને એ 2 વેલા જો ઉપર ચડાવવાના હોય, તો તમે 1 વેલો ચડાવો કે 2 વેલા?
2: 2 વેલા. પછી બહુ ઘણા થાય ને, તો વેલા પેલા કાપી રાખવાનું, તો પછી બહુ વેલા ચડવે ને, તો પછી કિલસ આવે, એટલે 2 રાખે ને તો મજબૂત આવે, વેલા વધારી રાખે ને તો કિલસ આવે, પછી
1: એટલે એ નબળો છોડે, એટલે ફળ ઓછા લાગે. તો આ ટિંડોળા ને રોપ્યા પછી તમે કેટલા દિવસ પછી એમાં પાછું ખાતર આપો?
2: આમાં તો ખાતર તો પછી આટલી થાય ને, પછી ચડી જાય ને, પછી ખાતર નું 1 મહિના થાય પછી
1: પછી ખાતર નાખો. તો કયા ખાતર નાખો?
2: ખાતર તો એમાં તો જાગા પરમાં ખાતર નાખવાનો, યુરિયા તો આ શિકાર ખરું ને, એને તો ઠંડી લાગી જાય, એટલે પછી નિહારું થાય, એટલે તાપમાં જ એને તો પછી આ ખાતર મૂકવાનું, આ સલ્ફેટ મૂકવાનું, ને બીજે જગ્યા ખરી ને ગરમી વાળી જગ્યા રેતી વાળી એવું તો ચાલે યુરિયા, એ જગ્યામાં નહીં ચાલે, ઠંડી લાગે એટલે પછી થયું જ નહીં, ગરમી થાય તો વેલા થાય ટિંડોળી ના એ જગ્યામાં.
1: તો આ જે ટિંડોળા ના તમે આ વેલા રોપેલા હોય તો તમે જે મંડપ કરવાનો હોય તો પહેલાથી કરી રાખો.
2: હા પહેલાથી કરું
1: એટલે પછી વેલા ને ઉપર ચડાવવાનું જ રહે છે.
2: આ તો ઉપર પછી મંડપ

0: વેલા કરી લેવું ને પછી ચઢાવું.
1: મિત્રો, વેલાવાળા બહુ વર્ષાયુ શાકભાજી પાકોમાં ટિંડોળા ખૂબ જ મહત્વનું સ્થાન ધરાવે છે. ટિંડોળાના પાકને ગરમ અને ભેજવાળું વાતાવરણ વધારે માફક આવે છે. ટિંડોળાનો પાક સારા નિતારવાળી ગોરાળુ, બેસર, મધ્યમ કાળી અને ફળદ્રુપ ભાઠારી જમીનમાં ખૂબ સારી રીતે લઈ શકાય છે. ટિંડોળાના પાક માટે જમીનની તૈયારી કરતી વખતે પહેલાં જમીનને 20-25 સેન્ટીમીટર ઊંડી ખેડ કરવામાં આવે છે. તે પછીથી ઉનાળામાં સૂર્યના તાપમાં બરાબર તપવા દેવામાં આવે, જેથી નીંદણ જેવા ખચરાનો નાશ થાય. ત્યારબાદ 2-3 વાર ખેડ કરીને જમીનને સમતળ બનાવવામાં આવે છે. જમીનને સમતળ બનાવ્યા બાદ એમાં પાળા તૈયાર કરવામાં આવે છે. મિત્રો, ટિંડોળાની ખેતીમાં ખાતરની વાત કરીએ તો આપણે જમીન તૈયાર કરતી વખતે 15-20 ટન સારું કોવાયેલું છાણિયું ખાતર નાખવું જોઈએ, અથવા તો એ ખેતરની અંદર લીલો પડવાશ પણ કરી શકાય છે. મિત્રો, ટિંડોળાની ખેતીમાં પાછલી માવજત તરીકે ટિંડોળાના વેલાને ટેકાની જરૂરિયાત પડતી હોય છે. એના માટે લાકડાના થાંભલાનો મંડપ બનાવીને ઉપરના ભાગે તારની જાળી બનાવવામાં આવે છે. દરેક ખાડામાં રોપેલા વેલામાંથી 9 ફૂટ નીકળે એટલે એમાંથી 1-2 તંદુરસ્ત વેલાને મંડપ ઉપર ચડાવીને બાકીના વેલાને દૂર કરવામાં આવે છે. આ સિવાય જરૂર પ્રમાણે એમાં નિંદામણ પણ કરવાનું હોય છે. ખાડામાં વેલાને નુકસાન ન થાય એવી રીતે ગોળ કરવામાં આવે છે. ચોમાસા દરમિયાન વરસાદ નિયમિત થાય તો પિયતની જરૂરિયાત રહેતી નથી, પરંતુ ઓક્ટોબર નવેમ્બર મહિનાની અંદર 10-12 દિવસના ગાળે પિયત કરવાનું જરૂરી હોય છે. ડિસેમ્બર જાન્યુઆરી મહિનાની અંદર પાકમાં પિયત કરવું જોઈએ નહીં. તે પછી ટિંડોળાના પાકને ફેબ્રુઆરી મહિનામાં નવી કૂપડ શરૂ થાય એ પહેલાં જાડા વેલા રાખીને પાતળા રોગવાળા નબળા વેલાને કાપી નાખવાથી પાકને ફાયદો થાય છે. ઉનાળામાં આ પાકને નિયમિત 8-10 દિવસના ટૂંકા ગાળે પિયત આપવું જોઈએ. તો ગજરીબેન, આમ એમાં ટિંડોળા જે ખરા, તો ટિંડોળાના ફળ કેટલા સમય પછી શરૂ થઈ જાય?
0: આ ચડી મૂકે ને મંડપ પર તો ચાલુ જ થઈ જાય. એટલે ચડે હોય તરી ફૂલાવે ને પછી લાગે જ કરે.
1: તો આ ટિંડોળાના જે વેલા તમે રોપવું, ટિંડોળી, તો એમાં જે ખાતર તમે નાખો મોટા થાય પછી, એના ફળ ચાલુ થાય પછી કેટલાક દિવસે ખાતર આપણે આપતા રહેવાનું?
0: અઠવાડિયામાં લખવાનું. અઠવાડિયામાં લાખે તો સારું, ને નહીં લાખે તો એ આવે ને પેલું, ને તામ લાખવા જ પડે. પછી નહીં લાખે તો પછી લાખે પછી જલ્દી નહીં થાય. ફળ નહીં લાગે તરત લાખવા, અઠવાડિયામાં લાખવા જ પડે, ચાલુ રહે ફળ.
1: એટલે આ ટિંડોળાના જે વેલા તમે રોપી દેવ, તે વેલા ચોમાસા દરમિયાન તો આપણે પાણી આપવાનું નહીં રહે, પણ જ્યારે શિયાળો આવે તો ત્યારે એને પાણીની જરૂરિયાત પડે, તો એ સમયે એને કેટલા દિવસે તમે પાણી આપો?
0: પાણી તો અઠવાડિયામાં જેવું આપે તેવું. અને અઠવાડિયામાં પછી એક અઠવાડિયે મૂકો ને પછી અઠવાડિયે કઈ નહીં.
1: અને જે ટિંડોળાના ફળ તોડવાના હોય તો કેટલા દિવસ?
0: તે તો પછી 3 દિવસ તોડવા જ પડે, પછી મોટો થઈ જાય. 4 દિવસ મોટા થઈ જાય એટલે પછી કાઢી લા, એટલે નાલ્લા નાલ્લા જ કાઢવા પડે. 2-2 દિવસથી તોડવા જ પડે.
1: તો આ ટિંડોળા માટે જે મંડપ કરવામાં આવે, તો તમે કયા પ્રકારનો મંડપ કરો? એમાં અમુક કાચા કરતા હોય, પાકા મંડપ કરતા હોય, તો એ મંડપમાં તમે કઈ વસ્તુઓનો ઉપયોગ કરો મંડપ કરવા માટે?
0: આ તો કઈ કરું, આ તો બીજા મંજૂર બોલાવીને આ તાર ખેંચીને પછી આ જ લાખી કાચો થાય, ને પછી મંજૂર બોલાવીને મંડપ બનાવ્યા તરી ને એવું બધું લાવ્યા.
1: તો આ મંડપ બનાવવા માટે ખર્ચ થઈ જતો હોય?
0: તો થાય. આ તાર લાવવાનું એટલે સુત્રી લાવવાનું, એવું તો ખર્ચો તો થાય.
1: અને માણસો દ્વારા?
0: હા, અંદાજ વગર ને ખર્ચો એમાં કરીએ એટલે કઈ ખબર નહીં.
1: માણસો જોઈએ એમાં, 1-2 દિવસ તો લાગી જાય મંડપ બનાવવા. ગજરીબેન, તો આ જે ટિંડોળાના ફળો તમે તોડો, તો એના માટે પણ માણસ લેવા પડે કે જાતે તોડી?
0: ઓછો રહે તો અમે તોડી લખીએ, 2-3 જણી તો તોડી લખે, ને બીજા વધારી રહે તો માણસ લેવા પડે.
1: ત્યારે માણસ
0: લેવા પડે, ને ઓછો રહે તો અમે તોડી જ કાઢે. અમે તો માંજુ તો નહીં લઈ, 2-3 જણી તો તોડી લખે એટલે હવાર થી આવે તો બપોર પછી તો તોડાઈ જાય કે નહીં.
1: તો ટીંડોળાના ફળ તોડો પછી એને આમ ગ્રેડિંગ જેવું વીણવા પડે ખરા, નાના મોટા કરવા પડે
2: ને?
1: તો એને તમે ક્યાં બજારમાં આપો છો?
0: બજારમાં તો આ પીકોક લેવા આવે એને જ આપી દે.
1: તો આમ કેટલું ઉત્પાદન તમને બે ત્રણ દિવસે મળી રહી ટીંડોળાનું?
0: આ તો મન નીકળે પણ હવે તો વાતાવરણ તેવું ને બધું હોવાને તેવું.

0: એટલે નીકળે નહીં, તો નીકળતો નહીં. 3 કિલો ને 2 કિલો ને 4 કિલો આટલો જ નીકળ. અને હવે આ તમે 10 કિલો થાય આટલી જ મારે ત્યાં પૂરું.
1: આ ટીંડોળામાં જયારે તમે રોપો ત્યારથી એ પાક ચાલુ હોય ત્યાં સુધીમાં આમ તમારે જે નિંદણ કરવાનું રહે તો કેટલી વાર નિંદણ કરવું પડે?
0: એમ તો બહુ કરવા પડે રે. કચરું બહુ આવે ને તો 4-5 દિવસ નીકળી જાય નિંદણ કરવા.
1: એટલે માણસ તો લેવા પડે, એના
0: માણસ તેવા રહેવા પડે ને માણસ જેની મળે ને તો જાતે જ કરવા પડે. એટલે 4-5 દિવસ માં તો વધારી થઈ જાય.
1: આ નિંદણ તમે આમ આખું વર્ષ માં તો ઘણી વાર કરવું પડે?
0: કરવા પડે, આખો દિવસ જ કરીએ, આખો વર્ષ જ કરવા પડે. અઠવાડિયે માં તો તૈયાર જ થઈ જાય. ખાતર લાખે ને, ખાતર લાખે, પાણી લાખે, બધું કચરું તો પશુ તૈયાર જ થઈ જાય અઠવાડિયે માં. એટલે બધું જ કાઢીએ, અહીંથી અમે તો કાઢે કે નહીં.
1: આ ટીંડોળા તમે કરો તો આમ એમાં રોગ જીવાત આવે ખરા?
0: રોગ તો આવે.
1: તો કેવા રોગ આવે?
0: રોગ તો જેવા તેવા આવે. આ ખરું ને તે ચોપડું જેવું છે કે પાતરા ને તે આવે, તેની દવા આવે કે નહીં તે છાંટવા પડે. પછી આ તો જેવું તેવું રોગ આવે. આ એક જાત જાતનો કીડી જેવી આવે, એલા ને આમ કરડી જાય, મારી જાય, તો પછી એલો મરી જાય.
1: ગજરીબેન, તમે ચોમાસામાં જયારે આ ટીંડોળા નું રોપેલા હોય તો એ ખેતર પાણી નહીં ભરાય તે માટે તમે શું કરો?
0: પછી અમે તો થોડુંક કાઢી મૂકી કે નહીં, અહીંથી થોડુંક પાઇપ લાખીને કાઢી મૂકું, વધારે ભરાઈ જાય.
1: તો આમ કયા સમયગાળામાં એમ ટીંડોળા સારું ઉત્પાદન મળી રહી? ભાવ તો છે, આ તો
0: એક દી ભાવ રહે એની કોઈ દી નહી રહે. એક દિવસ ભાવ રહે તો એક દિવસ ની ભાવ રહે. એવું કોઈ દી 1000 નો ભાવ રહે તો કોઈ દી 800 નો ભાવ રહે, કોઈ દી 500 નો ભાવ આવે. એવું ત્યાં ફળ જાય ને તેવું ભાવ કરે. આજે 1000 નો ભાવ આવે તો પછી ઉતરી જાય ભાવ, તો પછી 800, 900, 800 એવું જ થાય જાય. દિવસ દિવસ માં ભાવ ચડે કે નહીં, એક સરખો નહીં ભાવ.
1: તો આ ટીંડોળીના જે તમે પાક કરેલો છે તો એમાં જે છાણિયા ખાતર ની જરૂરિયાત પડે તો એના માટે તમે ઘરે પશુપાલન પણ રાખો?
0: છે, અમારે તો ઘેર થોડુંક અમે લાખી લાવે ને, ખાતર લાવે બીજે.
1: એટલે બહારથી લાવવું પડે?
0: બહારથી થોડુંક લાવે, ઘેરથી થોડુંક ચાલી રહ્યું.
1: ગજરીબેન, આ ટીંડોળા નો જે મંડપ છે તો આમ તમે કેટલા સમય સુધી રાખો?
0: એક વર્ષ થી રાખે. આપડે એમાં બીજું રોપવાનું હે ને, આટલો દિવસ થી કાપવા જ પડે, પછી ખેડવાનું, પછી બધું એમાં કામ કરવાનું, એટલે વરાત પડી જ રહે.
1: એટલે હવે આ પેલો જે મંડપ છે તો એ કેટલા સમય સુધી તમે રાખશો?
0: આ તો અમે કાપી લખવાનું ડિરેક્ટ. આ વરાત પડવાનું તૈયારી થાય ને એટલે કાપી.
1: એટલે કાપીને તમે એમાં ડાંગર રોપશો?
0: ડાંગર ને તો પછી તે કરવાનું, બીજું પરવડી તરી
1: બીજા શાકભાજી પાક કેવું કરવાનું. આમ ખેતી સિવાય બીજું કોઈ કાર્યમાં જોડાયેલા ખરા કે માત્ર ખેતી જ કરો તમે?
0: ખેતી જ કરી, બીજું નહીં કરી.
1: તો ટીંડોળા જે તમે કરો ઘણા વર્ષોથી, તો તમને બીજા પાક કરતા એમાં તમને સારો ફાયદો લાગે ખરો?
0: સારું તો કરે જેવું થાય તેવું. પણ અમે તો પહેલા પાણી નહીં હોતા ને એટલે ભાત લાખે, ભાત જ રોપીએ. એટલે પાણી બોર કાઢ્યું ને તો તરકારી અમે કરી. એટલે પછી કઈ ઘરે કરવાનું નહીં ને એટલે આ જ ખેતર ટીંડોળી જ કરીએ. કરવાનું એવું માનસ નહીં રહે ને.
1: તો તમે આ ટીંડોળા કરેલા છે તો એના માટે જે પાણીની સગવડ કરેલી છે તો તમને આમ ઉનાળા સુધી પાણી રહે છે ખરું?
0: રહે.
1: એટલે તમારો આ પાકો તમે ઉનાળા સુધી ચલાવી લો?
0: ચલાવીને દેતી ને, આ બોરમાંથી પાણી નીકળે ને ચલાવીને.
1: ગજરીબેન, આપે અમારા મિત્રોને આ વેલાવાડા પાક ટીંડોળામાં કરવાની કાળજી વિશે જે મહત્વની જાણકારી આપી એ બદલ આપનો આભાર.
0: આભાર.
2: કિસાનવાણી કાર્યક્રમ અંતર્ગત હમણાં જ આપ સાંભળી રહ્યા હતા વેલાવાડા પાક ટીંડોળામાં કરવાની કાળજી, એ વિશે ગજરીબેન પવારની ધર્મિષ્ઠા પટેલે લીધેલી મુલાકાત.

0: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ભજન. ગાયક કલાકાર હતા દીપાલી સોમૈયા.
1: અરે અરે અરે અરે, ક્યા કર રહા હે? ઇધર ઇધર ઇધર હમ બોલ રહા હે, તેરે બીજું કા?
2: પુતલા બોલ લે.
1: પક્ષીઓ સે તો હમ ખેત કો બચા લેતે હૈ, પર ઇન ઘાતક રસાયનો સે કૈસે બચાએ?
2: મતલબ?
1: દેખ બેટા, તું જો યે અંધાધુંધ રસાયન મિલાતા હૈ ના, મિટ્ટી કી સેહત બિગડને લગી હૈ, ઓર જબ માટી હી કમઝોર પડ જાયેગી, તો ઉપજ કૈસે સેહતમંદ હોગી? હૈ? અરે પહેલે એસા નહી થા, પૂછના અપને બડે બુઝુર્ગો સે, કૈસે ફસલ લહેલાતી થી, શુદ્ધતા ઝલકતી થી, માટી ભી તંદુરસ્ત ઓર લોગ ભી. અરે પહેલી વાલી બાત કહાં,
2: પર અબ તો સભી ડાલે.
1: સબ નહી, આજ ભી લાખો જાગરૂક કિસાન પરંપરાગત વિધિ સે ફસલ ઉગા રહે, ખર્ચા કમ ઓર ઉપજ કી કિંમત ભી બહેતર પા રહે.
2: સચ?
1: રે બેટે, એક્સપિરિયન્સ સે બતા રહે હૈ, ધૂપ મે બાલ સફેદ નહી કિયે હૈ.
2: ઠીક હૈ ભાઈ, મેં ભી આજ તો જૈવિક ખેતી શુરૂ કરૂંગા.
3: માટી સે પ્રેમ કી પરંપરા હૈ, પરંપરાગત ખેતી.
0: ગાયક કલાકાર ભીમસેન જોશી અને લતા મંગેશકરના સ્વરમાં હવે સાંભળીએ સુંદર મજાનું આ ભજન.

આકાશવાણી સમાચાર જયેશ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે સરકારી નોકરીઓ નાગરિકોના જીવનને સુધારવા અને સરળ બનાવવાનું મહત્વનું માધ્યમ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમેરિકાના વિદેશમંત્રીએ પ્રાદેશિક તથા વૈશ્વિક શાંતિ અને સુરક્ષા સંબંધિત મુદ્દાઓ પર ચર્ચાઓ કરી. સરકારે વ્યાપક જાહેર પરામર્શ માટે VBG રામજી અધિનિયમ 2025 હેઠળ મુસદ્દા નિયમો પ્રકાશિત કર્યા. DRI એ મુંબઈમાંથી 11 કરોડ રૂપિયાની કિંમતનો માદક પદાર્થનો જથ્થો જપ્ત કર્યો અને ભારતીય કુસ્તીબાજો સુરજ વશિષ્ઠ અને સાગરસિંહ એશિયન અંડર 23 કુસ્તી ચેમ્પિયનશીપની ગ્રીકો રોમન શ્રેણીઓની ફાઇનલમાં પહોંચ્યા. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભાર મૂક્યો

0: હતો કે સરકારી નોકરીઓ નાગરિકોના જીવનને સુધારવા અને સરળ બનાવવા માટે એક મહત્વપૂર્ણ માધ્યમ તરીકે સેવા આપે છે. આજે વિડીયો કોન્ફરન્સિંગના 19મા રોજગાર મેળાને સંબોધતા તેમણે આ વાત કહી. પ્રધાનમંત્રીએ નોંધ્યું કે દેશ એ તેના કર્મયોગીઓ પર વિશ્વાસ મૂક્યો છે અને હવે તેમની જવાબદારી છે કે તેઓ તેમના સમર્પણ, આચરણ અને રોજિંદા કાર્યો દ્વારા આ વિશ્વાસનું સન્માન કરે અને તેને મજબૂત બનાવે.
1: કર્મયોગી પ્રારંભ જૈસે મોડ્યુલ સે આપકો અપની જિમ્મેદારિયાં સમજને મેં બહોત સહૂલિયત હોગી. મેરા આપસે આગ્રહ હૈ ઇસકા જ્યાદા સે જ્યાદા લાભ ઉઠાએં. આજ ભારત કા યુવા દુનિયા કે હર ક્ષેત્ર મેં અપની પહેચાન બના રહા હૈ. યહી સ્પિરિટ, યહી ઉર્જા પબ્લિક સર્વિસ મેં ભી દિખાઈ દેની ચાહી. વિકસિત ભારત એસે હી યુવાઓ કે પ્રયાસ સે બનેગા જો અપને કામ કો દેશ સેવા કા માધ્યમ માનતે હૈ.
0: શ્રી મોદીએ ઉમેર્યું કે દરેક ભારતીય 2047 સુધીમાં ભારતને વિકસિત ભારત બનાવવાની પ્રતિબદ્ધતા સાથે કામ કરી રહ્યો છે અને આ હાંસલ કરવા માટે દેશ અનેક ક્ષેત્રમાં રોકાણ કરી રહ્યો છે.
1: આજ હર ભારતીય એક બડે સંકલ્પ કે સાથ આગે બઢ રહા હૈ. યે સંકલ્પ 2047 તક વિકસિત ભારત કે નિર્માણ કા સંકલ્પ હૈ. ઇસ લક્ષ્ય કી પ્રાપ્તિ કે લિયે આજ દેશ અલગ અલગ સેક્ટર્સ મેં નિવેશ કર રહા હૈ ઓર ઇસ નિવેશ સે દેશ કે યુવાઓ કે લિયે રોજગાર કે લાખો નયે અવસર બન રહે જિસે આજ ભારત મેં સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ કી પૂરી સપ્લાય ચેન તૈયાર કી જા રહી હૈ.
0: રોજગાર મેળા અંતર્ગત આજે વિવિધ સરકારી વિભાગો અને સંગઠનોમાં નવા નિયુક્ત થયેલા 51,000થી વધુ યુવાનોને નિમણૂક પત્રોનું વિતરણ કરાયું. રોજગાર મેળો દેશભરમાં 47 સ્થળોએ યોજાયો હતો. કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરી આજે મહારાષ્ટ્રના નાગપુરમાં રોજગાર મેળાના 19મા તબક્કામાં નવા ભરતી થયેલા કર્મચારીઓને નિમણૂક પત્રોનું વિતરણ કર્યું. આ કાર્યક્રમ નાગપુરમાં નેશનલ ફાયર સર્વિસ કોલેજ NFSC ખાતે યોજાયો હતો. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે નવી દિલ્હીમાં રોજગાર મેળાને સંબોધતા વિશ્વાસ વ્યક્ત કર્યો કે નવા ભરતી થયેલા યુવાનો 2047 સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનવા તરફ દેશની યાત્રામાં મહત્વપૂર્ણ યોગદાન આપશે.
2: વિકસિત ભારત 2047 જબ ઉસ ગોલ ઉસ વિઝન કો સામને રખતે હૈ તો હમારા કામ ભી બડા સુગમ હો જાયેગા. ઓર હિંમત સે કામ કરે, અચ્છા કામ કરે, બદલાવ મે પહેલ કરે. જહાં જહાં કોઈ ચીજ મે હમારે નઈ સોચ હૈ, નયે આઈડિયાઝ હૈ, અગર હમ સબને નઈ નઈ ટેકનોલોજીઝ કો એડોપ્ટ કિયા, હમ ભી અપને આપ કો રીટ્રેન કરે, રીસ્કિલ કરે, અપગ્રેડ કરે હમારી નોલેજ, ઓર આગે બઢને કે લિયે કન્ટિન્યુઅસ લર્નિંગ શુડ બી અ પાર્ટ ઓફ અવર લાઈફ.
0: ગુજરાતમાં પણ આજે અમદાવાદ, રાજકોટ અને વડોદરામાં યોજાયેલા પ્રાદેશિક રોજગાર મેળાઓમાં લગભગ 242 ભરતીઓને નિમણૂક પત્રો અપાયા. કેન્દ્રીય જળશક્તિ મંત્રી સીઆર પાટીલે વડોદરામાં, કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવીયાએ રાજકોટમાં ઉમેદવારોને નિમણૂક પત્રો સોંપ્યા હતા. અમદાવાદમાં કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત રાજ્યમંત્રી રક્ષા ખડસે સાહીબાગ ખાતે યોજાયેલા રોજગાર મેળામાં હાજરી આપી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયોએ આજે ભારત અમેરિકા વ્યાપક વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારીમાં સતત પ્રગતિ અને પ્રાદેશિક તથા વૈશ્વિક શાંતિ અને સુરક્ષા સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરી. રૂબિયોએ આજે બપોરે નવી દિલ્હીમાં સેવાતીર્થ ખાતે પ્રધાનમંત્રી મોદીને મળ્યા. પ્રધાનમંત્રી મોદીએ સોશિયલ મીડિયા સંદેશમાં કહ્યું કે ભારત અને અમેરિકા વૈશ્વિક હિત માટે નજીકથી કામ કરવાનું ચાલુ રાખશે. આ બેઠક દરમિયાન વિદેશમંત્રી ડોક્ટર જયશંકર અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત દોભાલ પણ હાજર રહ્યા હતા. પ્રધાનમંત્રી કાર્યાલયે એક નિવેદનમાં જણાવ્યું કે સચિવ રૂબિયોએ પ્રધાનમંત્રી મોદીને સંરક્ષણ, વ્યૂહાત્મક ટેકનોલોજી, વેપાર અને રોકાણ, ઉર્જા, સુરક્ષા, કનેક્ટિવિટી, શિક્ષણ અને લોકોથી લોકો વચ્ચેના સંબંધો સહિત વિવિધ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગમાં સતત પ્રગતિ વિશે માહિતી આપી હતી. સચિવ રૂબિયોએ પશ્ચિમ એશિયાની પરિસ્થિતિ સહિત વિવિધ પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર અમેરિકાનો દ્રષ્ટિકોણ દર્શાવ્યો હતો. શ્રી મોદીએ શાંતિ પ્રયાસો માટે ભારતના સતત સમર્થનની પુષ્ટિ કરી હતી અને સંવાદ અને રાજદ્વારી દ્વારા સંઘર્ષોના શાંતિપૂર્ણ ઉકેલ માટેના આહવાનનો પુરોચ્ચાર કર્યો હતો. પ્રધાનમંત્રીએ સચિવ રૂબિયોને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને તેમની શુભેચ્છાઓ આપવા પણ કહ્યું હતું. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. સરકારે વ્યાપક જાહેર પરામર્શ માટે VBG રામજી અધિનિયમ 2025 હેઠળ મુસદ્દા નિયમો પ્રકાશિત કર્યા છે. ગ્રામીણ વિકાસ મંત્રાલયે જણાવ્યું હતું કે કોઈપણ વ્યક્તિ હિસ્સેદાર સંગઠન અથવા સંસ્થા આવતા મહિનાની 21મી

0: તારીખ સુધીમાં મુસદ્દા નિયમો પર વાંધા સૂચનો રજૂ કરી શકે છે. વિકસિત ભારત જીરામજી અધિનિયમ 20 વર્ષ જૂના મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ મનરેગા 2005ને બદલે છે. નવા કાયદાનો ઉદ્દેશ નાણાકીય વર્ષમાં વૈધાનિક રોજગાર ગેરંટી 100 દિવસથી વધારીને 125 દિવસ કરવાનો છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર મુસદ્દા નિયમો કલમ 33 અને કાયદાની અન્ય સંબંધિત જોગવાઈઓ અનુસાર ઘડવામાં આવ્યા છે. વીબી જીરામજી અધિનિયમ 2025 આ વર્ષે 1 જુલાઈથી અમલમાં આવશે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે આજે જણાવ્યું કે વૈશ્વિક અસ્થિરતા વચ્ચે ભારત મજબૂત આર્થિક પાયા અને મજબૂત નિકાસ વૃદ્ધિનો સાક્ષી બની રહ્યું છે. તેમણે કહ્યું કે એપ્રિલમાં નોંધાયેલ નિકાસ વૃદ્ધિની ગતિ મે મહિનામાં પણ ચાલુ રહી છે, જે વૈશ્વિક પ્રતિકૂળતાઓ વચ્ચે ભારતીય અર્થતંત્રની સ્થિતિસ્થાપકતાને પ્રતિબિંબિત કરે છે. કેન્દ્ર સરકારે નાણાકીય વર્ષ 2026-27 માટે રાષ્ટ્રીય આરોગ્ય મિશન હેઠળ પશ્ચિમ બંગાળમાં પ્રથમ હપ્તા તરીકે 527 કરોડ રૂપિયાથી વધુ રકમ જારી કરી છે. કેન્દ્રીય આરોગ્યમંત્રી જગત પ્રકાશ નડ્ડાએ આજે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારી સાથે વર્ચ્યુઅલ મીટિંગ દરમિયાન પશ્ચિમ બંગાળમાં આરોગ્ય સંભાળ પ્રણાલીઓની સમીક્ષા કરી. મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય વિમાન મથક પર 2 અલગ અલગ કામગીરીમાં ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ DRI મુંબઈ ઝોનલ યુનિટે આશરે 11 કરોડ 25 લાખ રૂપિયાની કિંમતનો 2.25 કિલોગ્રામ માદક પદાર્થ જપ્ત કર્યો. આ મામલે 4 વિદેશી નાગરિકોની પણ ધરપકડ કરવામાં આવી છે. DRI અધિકારીઓના જણાવ્યા અનુસાર આદિશ અબાબાથી આવતા એક પુરુષ અને એક મહિલા મુસાફરને અટકાવવામાં આવ્યા હતા. પૂછપરછ દરમિયાન બંને માદક દ્રવ્યોવાળા કેપ્સ્યુલ ગળી ગયા હોવાનું કબૂલ્યું હતું. તેમને નજીકના સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં અધિકારીઓએ લગભગ 7 કરોડ રૂપિયાનો માદક પદાર્થ પકડ્યો છે. કુસ્તીમાં ભારતીય કુસ્તીબાજો સુરજ વશિષ્ઠ અને સાગરસિંહ આજે વિયેતનામના દાનાંગમાં એશિયન અંડર 23 કુસ્તી ચેમ્પિયનશીપમાં પુરુષોની ગ્રીકો રોમન શ્રેણીઓની ફાઇનલમાં પહોંચ્યા છે, જેનાથી ભારતને ઓછામાં ઓછા 2 રજતચંદ્રક મળવાની ખાતરી થઈ છે. 60 કિલોગ્રામ વર્ગમાં સુરજ વશિષ્ઠે કિર્ગિસ્તાનના નુરિસ્તાન સુયોર કુલોવને 3-2થી હરાવીને ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું. હવે તેનો મુકાબલો સુવર્ણચંદ્રક માટે કઝાકિસ્તાનના એબેક એથબેકોવ સામે થશે. દરમિયાન 67 કિલોગ્રામ વર્ગમાં સાગરસિંહે સેમીફાઇનલમાં સાઉદી અરેબિયાના મુન્થીર અબ્દુલ્લા એઝાન્ડ ઉપર 4-0થી શાનદાર વિજય મેળવ્યો. સુવર્ણચંદ્રક માટે તેનો મુકાબલો ફાઇનલમાં ઉઝબેકિસ્તાનના આયાતજાન ખાલમાખાનોવ સાથે થશે. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપસિંહ પુરી આજે માહિતી આપી કે ઓઇલ ઇન્ડિયા લિમિટેડે રાજસ્થાનના દાંડીવાલા ફિલ્ડમાં ગેસ બેરિંગ પે ઝોન સફળતાપૂર્વક ખોલ્યો છે. એક સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી પુરીએ જણાવ્યું કે ચિચરાઝાનું ફોર્મેશનમાંથી પ્રથમ વખત લગભગ 25,000 સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટર પ્રતિ દિવસ કુદરતી ગેસનો પ્રવાહ એક મહત્વપૂર્ણ સિદ્ધિ છે. કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી જીતેન્દ્રસિંહે ભારત તિબેટીયન બોર્ડર પોલીસની પ્રથમ મહિલા અભિયાન ટીમને માઉન્ટ એવરેસ્ટ સફળતાપૂર્વક સર કરવા બદલ અભિનંદન પાઠવ્યા છે. એક સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી સિંહે કહ્યું કે ભારતની દીકરીઓ વૈશ્વિક મંચ પર ભારતની નારી શક્તિને ફરી વ્યાખ્યાયિત કરી રહી છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, સરકારી નોકરીઓ નાગરિકોના જીવનને સુધારવા અને સરળ બનાવવાનું મહત્વનું માધ્યમ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમેરિકાના વિદેશમંત્રીએ પ્રાદેશિક તથા વૈશ્વિક શાંતિ અને સુરક્ષા સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરી. સરકારે વ્યાપક જાહેર પરામર્શ માટે વીબી જીરામજી અધિનિયમ 2025 હેઠળ મુસદ્દા નિયમો પ્રકાશિત કર્યા. DRIએ મુંબઈમાંથી 11 કરોડ રૂપિયાની કિંમતનો માદક પદાર્થ જપ્ત કર્યો અને ભારતીય કુસ્તીબાજો સુરજ વશિષ્ઠ અને સાગરસિંહ એશિયન અંડર 23 કુસ્તી ચેમ્પિયનશીપની ગ્રીકો રોમન શ્રેણીની ફાઇનલમાં પહોંચ્યા. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
1: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે પ્રાયોજિત કાર્યક્રમ રૂડીનો રેડિયો.
2: હવા મહેલ મેં આજ હમારી શૃંખલા સુનો કહાની.
3: दोस्तों, हवा महल कार्यक्रम में इन दिनों आप सुन रहे हैं श्रृंखला सुनो कहानी. सुनो कहानी के अंतर्गत आपको सुनवा रहे हैं गुरुदेव रवींद्रनाथ टैगोर की लिखी कहानियां. पत्नी का पत्र इस कहानी का चौथा और अंतिम भाग लीजिए आज प्रस्तुत है. वाचन स्वर रेडियो सखी ममता सिंह का.